નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે અધિક માસ જેઠ સુદ 11 વિક્રમ સંવત 2082 27 મે 2026 બુધવાર. મિત્રો, અત્યારે સવારના 5:54 થઈ છે. અમારી આજની પ્રાતઃસભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. બુધવારની આજની આ પ્રથમ સભાની શરૂઆત કરીએ મંગળ ધ્વનિથી.

0: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. આજની આ સભાની આપની સાથે ઉપસ્થિત છું આપની રેડિયો દોસ્ત રીટા દવે. મિત્રો, સભાની શરૂઆત કરીએ આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખાથી. અત્યારે બરાબર 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના સાંભળશો. ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા સવારે 6:30 જે અંતર્ગત તેજની મહેતાને સાંભળશો. વિષય છે જીવનની કદર શીખીએ. 6:35 શ્રી રામચરિત માનસ ગાન. 6:45 સુર સરિતા. 7 હિન્દી ફિલ્મ ગીતો માણી શકશો. 7:20 ગુજરાતી ગીતો. 8:30 એનસીઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. 9 કાર્યક્રમ સવારે 9:30 ગુજરાતી ગીતો. 10:02 હિન્દી જગત. 10:30 માણશો હિન્દી ફિલ્મ ગીતો. 10:45 સુગમ સંગીત, કલાકાર બીરેન્દ્ર વર્મા. 11:02 ફિલ્મ સંગીત સાંભળી શકશો. ગેરફિલ્મી ગીતો 11:30. 12:02 શબ્દોમાં મહેકતી યાદો. આકાશવાણીના ગૌરવમય 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે ભૂતપૂર્વ ઉદ્ઘોષિકા અને સમાચાર વાચક નલિનીબેન શાહ સાથે દેવાંગ ભટ્ટની વાતચીત સાંભળી શકશો. 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. 1:10 સુગમ સંગીત. 1:30 ફોજીભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી. 2:40 સાંભળશો ગુજરાતી ગીતો. અને રાત્રે 8 સાંભળશો સુર માધુરી.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં સરફી.

કાર્યક્રમમાં હવે પછીની પ્રસ્તુતિ હસમુખ પાટડિયાના સ્વરમાં. ગાયક કલાકાર હસમુખ પાટડિયાને સાંભળીએ કબીરની રચનામાં.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ચિંતનાત્મક લઘુવાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા. આજના વક્તા છે તેજની મહેતા. વિષય છે જીવનની કદર શીખીએ.
1: અસ્તિત્વના અર્ણવમાં ઉદ્ભવતી ઉર્મિઓની અદ્ભુત લીલા એટલે જીવન. એના રૂપ, રંગ, રસની વિવિધતા અનંત છે. જીવન જળના બિંદુઓથી જ સમગ્ર અસ્તિત્વનો સાગર ઘૂઘવતો રહે છે. જીવન જળની પ્રત્યેક બિંદુરૂપી પળ અને લહરરૂપી પ્રસંગની અનેરી શોભા હોય છે. જીવન મૂલ્યવાન છે તે વેડફવાને લાયક નથી. તેમાં

0: પરિવર્તનના ઘોડા આવ્યા જ કરે છે. જીવનમાં દુઃખ સુખરૂપી કાંટાઓ અને ફૂલો ચોમેર દેખાયા કરે છે. કાંટાઓ ઉગે પછી જ્યારે સુખરૂપી ફૂલ આવે ત્યારે દુઃખરૂપી કાંટા સાર્થક લાગે છે. કાંટા વાગે ત્યારે એમ થાય કે કાંટા શા માટે, પરંતુ ફૂલ આવે ત્યારે કાંટાનો ડંખ ભૂલાઈ જાય છે. કાંટાની હસ્તીમાં પણ કંઈક અર્થ દેખાય છે. આથી કવિ કહે છે, કુછ નહીં ડર વાયુ જો પ્રતિકૂલ હૈ ઔર પૈરો મેં કસકતા શૂલ હૈ ક્યોંકિ મેરા તો હર અનુભવ યહી રાહ પર હર એક કાંટા ફૂલ હૈ. આવો આપણે પણ આવા જીવનની કદર કરતા શીખીએ. આમ તો જીવન એટલું ચંચળ છે કે તેને પકડવાનો પ્રયત્ન કરતા જ છટકી જાય છે. સરકી જાય પલ કાળ તણુ વરસે ઝરમર જલ, નહીં વર્ષામાં પૂર નહીં એ ગ્રીષ્મમહી શોષાય, કોઈના સંગ નિસંગની એને કશી અસર નવ થાય. જાય તેડી પોઢેલાને એ નવલોકે નવસ્થલ. કુદરતના આવા અલૌકિક કરિશ્માથી જ સર્જાય છે જીવન. સમય તેને નવા નવા વાઘા પહેરાવી સોળે શણગારે સજાવતો રહે છે. એને રંગીન રસ ફુવારીઓથી ભીંજવતો રહે છે. સુખ દુઃખના ખટમીઠા સ્વાદોથી આહલાદક સંતૃપ્તિ આપતો રહે છે. જીવનની આપણે ત્યારે જ સાચી કદર કરી કહેવાય કે આપણે તેને મન ભરીને માણીએ. ક્રિયાની નિષ્ઠામાં કે ભાવની શુદ્ધતામાં સહેજ પણ અધૂરપ જીવનની યથાર્થતાને દૂષિત કરી દે છે. સાચું જીવન જીવવા અને તેની કદર કરવા માણસ માટે એ જરૂરી છે દરેક ક્રિયા દિલ દઈને કરે. જે કરવું છે તેમાં ડૂબી જવું ને જે મેળવવું છે તે માટે મરી ફીટવું એ જ સાચું જીવન. જેમાં જૂનાને હડસેલી દેવાનું સાહસ અને નવાને વધાવી લેવાનો ઉમળકો ન હોય તે જીવન જીવન ન કહેવાય. જીવનમાં તો પ્રત્યેક ક્ષણે ચેતનાનો ચમકારો અને પરિવર્તનનો ભણકારો જોઈએ જ. નિશ્ચેતનાના ખડકને જે માણસ જાગરૂકતાની શારડી વડે ભેદી શકે તેને માટે જીવન પાતાળ કૂવાના ફુવારાની જેમ ફૂટી જ નીકળે છે. મરજીવા મરવાથી ડરતા નથી, એટલે જ ઊંડા સાગરમાંથી મોતી બહાર કાઢી શકે છે. એક શાયર કહે છે, મુજે રોકેગા તુ અય ના ખુદા ક્યા ગર્ક હોને સે કિ જિનકો ડૂબના હૈ ડૂબ જાતે હૈ સકીનો મેં. જીવન એક સંગ્રામ છે, જીવન એક યજ્ઞ છે, જીવન એક સાગર છે. જખમો વિના સંગ્રામ હોઈ શકે નહીં, જ્વાળા વિના યજ્ઞો હોઈ શકે નહીં, તોફાન વિના સાગર હોઈ શકે નહીં. આ બધાને હસ્તે મુખે આવકારનાર વ્યક્તિ જ જીવનનો સાચો કદરદાન બની શકે.
1: હમણાં જ આપે અમૃતધારા અંતર્ગત તેજની મહેતાને સાંભળ્યા. વિષય હતો જીવનની કદર શીખીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. રજૂ કરીએ છીએ શ્રી રામચરિત માનસ ગાન.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. ગાયક કલાકાર હતા અનુરાધા પોંડવાલ. સંગીત આપ્યું હતું સતીશ ભાટિયાએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અત્યારે બરાબર 6:45 થઈ છે. રજૂ કરીએ છીએ સુરીલા ગીતોનો કાર્યક્રમ સુર સરિતા.

કાર્યક્રમમાં હવે સાંભળીએ મન્ના ડે અને સાથીઓના સ્વરમાં ફિલ્મ સીમામાંથી લીધેલા આ ગીતને. સંગીત આપ્યું છે શંકર જયકિશને અને શબ્દરચના શૈલેન્દ્રની.

કાર્યક્રમની હવે પછીની પ્રસ્તુતિ ફિલ્મ છે સંત જ્ઞાનેશ્વર. મુકેશ અને સાથીઓના સ્વરમાં આ ગીતને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

0: આ સાથે જ સુરસરિતા કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અત્યારે બરાબર 6:55 દિલ્હીથી સંસ્કૃતમાં સમાચાર સાંભળશો.
1: પૂર્વ આઈપીએસ અધિકારી આકાશવાણી સંપ્રતિ વાર્તા શ્રૂયંતામ પ્રવાચક પુનીત ત્રિપાઠી. अथ वार्ताः. केन्द्रेण अनुप्रवेशेण अन्यैः कारणैः च जनसांख्यिकीय परिवर्तनस्य समाह्वानान् निवारणाय उच्चस्तरीय समित्याः निर्माणं विहितम्. सामाजिकान्तर्जालीये पटले केन्द्रीय गृहमन्त्री अमित शाहः ह्यः अवदत् यत् सर्वोच्च न्यायालयस्य पूर्वन्यायाधीशः प्रकाश प्रभाकर नावलेकरः समित्याः अध्यक्षः भविष्यति.

કાર્યક્રમની હવે પછીની પ્રસ્તુતિ છે ફિલ્મ ધ ગ્રેટ ગેમ્બલરમાંથી. અમિતાભ બચ્ચન, આશા ભોસલે, શરદ કુમાર અને સાથીઓના સ્વરમાં આ ગીતને સંગીત આપ્યું છે આર ડી બર્મને અને શબ્દરચના છે આનંદ બક્ષીની.

આ સાથે જ સદાબહાર ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. અત્યારે બરાબર 7:10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળશો.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિકાસ કાર્યોમાં ગેરરીતિ આચરનારા સામે રાજ્ય સરકાર કડક હાથે કામગીરી કરશે. 4000 મેટ્રિક ટન એલપીજી લઈને ભારતીય જહાજ પોરબંદર ખાતે લાંગર્યું. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ક્ષતિગ્રસ્ત થયેલી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની હોસ્ટેલનું આધુનિક સુવિધા સાથે નિર્માણ કરાશે. આગામી બકરી ઈદના તહેવારને લઈને રાજ્ય પોલીસ વડા દ્વારા સલામતીની ચુસ્ત વ્યવસ્થા અંગેની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરાઈ. બનાસ ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કર્યો. આઈપીએલ ક્વોલિફાયર 1ની મેચમાં ગુજરાતને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ફાઇનલમાં પહોંચ્યું. સમાચાર વિગતવાર. વિકાસના કામોમાં ચાલતી ગેરરીતિઓ સામે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. આ મામલે પ્રતિક્રિયા આપતા સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ગુણવત્તા બાબતમાં કોઈ બાંધછોડ નથી કરવા માંગતા અને આ મામલે ગેરરીતિ કરનારા સામે કડક કાર્યવાહી કરાશે. તેમણે ઉમેર્યું હતું કે કોઈપણ ગેરરીતિ કરશે અને સામાન્ય વ્યક્તિ પણ ધ્યાન દોરશો તો સરકાર

0: સરકાર ચોક્કસ કાર્યવાહી કરશે.
1: કોઈ પણ જગ્યાએ સરકારી કામમાં ગુણવત્તામાં બાંધછોડ કરવામાં કોઈ આવશે, ઝીરો ટોલરન્સ ગુણવત્તા બાબતમાં અને કોઈ ગેરરીતિ કરતા એના બાબતમાં કંઈ પણ બાંધછોડ કરવા માંગતી નથી. ક્યાંય પણ કોઈ અધિકારી અથવા તો કોઈ કોન્ટ્રાક્ટર આમાં સંડોવાયેલા હોય તો રાજ્યની સરકાર એમને છોડવા માંગતી નથી.
0: દેશ સહિત રાજ્યમાં એલપીજી ગેસની અછત વચ્ચે ઓમાનથી પોરબંદર MD-23 મલકાર હરબોદ નામનું એલપીજી ટેન્કર 18 ક્રુ મેમ્બર સાથે ગાઝ ટર્મિનલ પર પહોંચ્યું હતું. આ એલપીજી ટેન્કર 4000 મેટ્રિક ટન એલપીજી સાથે પોરબંદર પહોંચ્યું. આ એલપીજીનો જથ્થો જાવર વિસ્તારમાં આવેલ ગાઝ એલપીજી ટર્મિનલ ખાતે ઠાલવાયો હતો, જેને લઈને ગેસ શિપિંગ કંપનીના એજન્ટ સુરેશ સિકોત્રાએ વધુ માહિતી આપી હતી.
2: પોરબંદર બંદર ખાતે આજે MD-23 નામનું જહાજ 4000 ટન એલપીજી મિક્સચર કાર્ગો ડિસ્ચાર્જ કરવા માટે આવેલું છે, જે ગો ગેસ એટલે ગઝ ટર્મિનલમાં ડિસ્ચાર્જ થશે. આની પહેલા પણ એક વેસલ આવેલું હતું, એ પણ અમારી એજન્સીમાં જ હતું.
0: અમદાવાદ સિવિલ નજીક ન્યૂ મેન્ટલ કેમ્પસમાં 105 કરોડના ખર્ચે અત્યાધુનિક સુપર સ્પેશિયાલિટી હોસ્ટેલ અને કેન્ટીન બ્લોક બનાવવામાં આવશે તેવી જાહેરાત આરોગ્યમંત્રી રાજ્યમંત્રી પ્રફુલ પાનસિરિયાએ કરી હતી.
3: 12 જૂને દુઃખદ ઘટના જે પ્લેન ક્રેશની થઈ હતી, જે સ્થળ પર પ્લેન ક્રેશ થયું હતું એ હોસ્ટેલ હતી વિદ્યાર્થીની, એ હોસ્ટેલ જગ્યા પર જ નવી હોસ્ટેલ બનાવવાનું સરકારે બજેટ પણ ફાળવી દીધું છે અને આયોજન કર્યું. ટાટા એરલાઇન્સ દ્વારા 53.સમથિંગ કરોડ રૂપિયા રાજ્ય સરકારને આપી પણ દીધા છે. તો 100 કરોડ ઉપરના ખર્ચથી મેડિકલના સ્ટુડન્ટ્સ માટે આધુનિક હોસ્ટેલ બનાવવામાં આવશે અને શિક્ષણ સાથે
0: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં થયેલા અતુલ્યમ 1-4 બ્લોકના નુકસાન પેટે ટાટા એરલાઇન્સ આરોગ્ય વિભાગને 53.12 કરોડ ચૂકવશે. 12 જૂન 2025ના રોજ મેઘાણીનગર ખાતે થયેલી અમદાવાદ પ્લેન ક્રેશ વિમાન દુર્ઘટનાના કારણે આરોગ્ય વિભાગ હસ્તકના અતુલ્યમ 1-4 બ્લોક્સ કેન્ટીન અને સબસ્ટેશન બિલ્ડિંગને ભારે નુકસાન થયું હતું. નવીન આયોજિત અતુલ્યમ 1-7 પીજી હોસ્ટેલ બહુમાળી સ્ટ્રક્ચર સાથે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે. જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતી જૂનાગઢ વિસાવદર દેલવાડા મીટર ગેજ લાઇનને કારણે જૂનાગઢ વાસીઓ વર્ષોથી ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. લાંબા સમયની માંગણી બાદ અંતે પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા આ મીટર ગેજ લાઇન બંધ કરવાનો નિર્ણય લેવાતા જૂનાગઢવાસીઓમાં આનંદની લાગણી છવાઈ છે. શહેરની મધ્યમાં આવેલા 7 ફાટકોને કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી, ત્યારે જિલ્લા સાંસદ અને ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ રેલવે વિભાગમાં મક્કમ રજૂઆત કરતા અંતે રેલવે બોર્ડે આ 7 ફાટકો બંધ કરી મીટર ગેજ લાઇન દૂર કરવાનો નિર્ણય લીધો છે અને એક નવું સ્ટેશન ગાંધીગ્રામ વિસ્તારમાં બનાવવાની જાહેરાત કરી છે. રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવની અધ્યક્ષતામાં પોલીસ ભવન ખાતેથી બકરી ઈદના તહેવારને અનુલક્ષીને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ હતી. તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્યમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી તમામ શહેરના પોલીસ કમિશનર, તમામ જિલ્લા તથા રેન્જના વડા સાથે આ સમીક્ષા બેઠક યોજાઈ હતી. તહેવાર દરમિયાન સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ચુસ્ત રહે તે અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને અને કોમી એકતા જળવાઈ રહે તે માટે જિલ્લા સ્તરે આગોતરા પગલાં અને પોલીસ બંદોબસ્ત અંગે જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજ્યના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા અંગે વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક સેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-1178-00 પર તેમજ MyGOV ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. આ ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ કોલ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આગામી 29 તારીખ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. આકાશવાણીના 90 પ્રતિષ્ઠિત વર્ષોની દેશવ્યાપી ઉજવણીના ભાગરૂપે આકાશવાણી અમદાવાદ દ્વારા આજે સાંજે 7 વાગે દિનેશ હોલ આશ્રમ રોડ અમદાવાદ ખાતે આકાશવાણી @90 સુગમ સંગીત સમારોહ શીર્ષક હેઠળ સંગીતમય કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત કલાકારો બિરેન પુરોહિત

0: અર્ચિત પટાડિયા, સૃષ્ટિ ત્રિપાઠી અને મિરાંદે શાહ દ્વારા પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમનું સંગીત નિર્દેશન પ્રખ્યાત સંગીતકાર હસમુખ પાટડિયા દ્વારા કરવામાં આવશે. બનાસ ડેરીએ દૂધ ખરીદ ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ડેરીએ પ્રતિ કિલો ફેટમાં 15 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારા બાદ હવે નવો ભાવ 860 પ્રતિ કિલો ફેટ કરાયો હોવાનું બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામસિંહ ચૌધરીએ કહ્યું હતું.
1: વાલા પશુપાલક ભાઈઓ તથા બહેનો, આપને જણાવવાનું કે બનાસ ડેરી દ્વારા હાલ દૂધના પોષણક્ષમ ભાવો ચૂકવવામાં આવી રહ્યા છે. તેમ છતાં પશુ આહારના કાચા માલ જેવા કે ડીઆરબી, મકાઈ, જુવાર, રાયડાખોર, મોલાસીસ વગેરે તથા દાણની બેગની કિંમતોનો થયેલ વધારામાં રાહત આપવા બનાસ ડેરીના ચેરમેનશ્રી અને નિયામક મંડળ દ્વારા 27/5/2026 સવારથી દૂધના ખરીદ ભાવમાં 15 રૂપિયા પ્રતિ કિલો ફેટનો વધારો કરવામાં આવ્યો છે. હવે દૂધની ખરીદ કિંમત 845 રૂપિયા પ્રતિ કિલો ફેટથી વધારીને 860 રૂપિયા પ્રતિ કિલો ફેટ કરવાનો નિર્ણય કર્યો છે.
0: આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સને 92 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ધર્મશાળા ખાતે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા બેંગલુરુએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 254 રન બનાવ્યા હતા. રજત પાટીદારે 93 રનની અણનમ રમત રમી હતી, જ્યારે વિરાટ કોહલી અને કૃણાલ પંડ્યાએ 43-43 રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત તરફથી કાગીસો રબાડા અને જેસન હોલ્ડરે 2-2 વિકેટ ઝડપી હતી. આઈપીએલ ક્રિકેટની બીજી ક્વોલિફાયરમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાતમાં વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કા ઘરયાદી અને મકાનોની ગણતરી કરવાનું કાર્ય 1 જૂનથી 30 જૂનના સમયગાળામાં કરાશે. ઘરયાદીની કામગીરી શરૂ થાય તે પહેલા 15 દિવસ એટલે કે 17 મેથી 31 મે સુધીના સમયગાળામાં સ્વગણતરી હાથ ધરવામાં આવી છે. જ્યારે ડાંગના 5 રાજવી પૈકીના 1 ધનરાજસિંહ સૂર્યવંશી, ડાંગ જિલ્લા વિકાસ અધિકારી કેએસ વસાવા અને ડાંગ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવે સ્વગણતરી પૂર્ણ કરી ડાંગ જિલ્લાના નાગરિકોને વેબ પોર્ટલ દ્વારા સ્વગણતરી કરવા અપીલ કરી હતી. ધનરાજસિંહે લોકોને સ્વગણતરીમાં ભાગ લેવા અપીલ કરી છે.
2: આપણા દેશમાં ભવિષ્ય યોજનાઓ અને વિકાસની રૂપરેખા તૈયાર કરવા માટે ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરીની કામગીરી શરૂ કરવામાં આવેલ છે, જે અંતર્ગત ગુજરાત રાજ્યના તારીખ 31 મે સુધી સ્વ ગણતરી ચાલનાર છે, જેથી રાષ્ટ્રીય કામગીરીમાં સહભાગી થવા ડાંગની મારી તમામ પ્રજાને આવાહન કરું છું.
0: અમરેલી જિલ્લાના બાજડા ગામના તરુણા દેવાણીને ડ્રોન વિશે કંઈ ખબર ન હતી. સખી મંડળ દ્વારા યોજાતા તમામ કાર્યક્રમોમાં ડ્રોન દીદી કાર્યક્રમ અંગે માહિતી મળી હતી. ત્યારબાદ તેમણે ડ્રોન દીદી બનવાનો નિર્ણય કર્યો હતો. તેઓ ડ્રોનથી દવાનો છંટકાવ કરીને 2 મહિનામાં 40,000 રૂપિયાની કમાણી કરી છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. વિકાસ કાર્યોમાં ગેરરીતિ આચરનારા સામે રાજ્ય સરકાર કડક હાથે કામગીરી કરશે. 4,000 મેટ્રિક ટન એલપીજી લઈને ભારતીય જહાજ પોરબંદર ખાતે લાંગર્યું. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ક્ષતિગ્રસ્ત થયેલી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની હોસ્ટેલનું આધુનિક સુવિધા સાથે નિર્માણ કરાશે. આગામી બકરી ઈદના તહેવારને લઈને રાજ્ય પોલીસ વડા દ્વારા સલામતીની ચુસ્ત વ્યવસ્થા અંગેની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરાઈ. બનાસ ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કર્યો. અને આઈપીએલ ક્વોલિફાયર 1ની મેચમાં ગુજરાતને હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ફાઇનલમાં પહોંચ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા સ્ટુડિયોની ઘડિયાળમાં અત્યારે બરાબર 7:20 થઈ છે. સમય થયો છે ગુજરાતી ગીતોનો. ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં ગીતો સાંભળીએ પહેલા લઈએ એક વિજ્ઞાપન વિરામ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય.

છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે.

તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07 9 32 58 490.

ગુજરાતી ગીતોના કાર્યક્રમની શરૂઆત કરીએ મનરુદાસના સ્વરમાં ગાયેલ આ ગીતથી, જેને સંગીત આપ્યું છે ખુદ મનરુદાસે અને શબ્દરચના છે ખલીલ ધંતી.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ મનહર ઉદાસના સ્વરમાં કેટલાક સુંદર ગુજરાતી ગીતો માણી રહ્યા છો. કાર્યક્રમની હવે પછીની પ્રસ્તુતિ દીપક ગણાત્રાની રચનામાં. સંગીત આપ્યું છે મનહર ઉદાસે અને સ્વર મનહર ઉદાસનો જ.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

કૈલાશ પંડિતની આ રચના સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા, થોડીક ક્ષણોમાં ગુજરાતીમાં સમાચાર સાંભળશો.

આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ મુર્મુ નાથુલા પાસની મુલાકાત લઈને તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે. સુપ્રીમ કોર્ટ આજે મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆરની કાયદેસરતાને પડકારતી અરજીઓનો ચુકાદો સંભળાવશે. સીબીએસઈએ જણાવ્યું છે કે ઉત્તર વહીઓના મૂલ્યાંકનની ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમમાં કોઈ સુરક્ષા ભંગ થયો નથી. ભારતે નેપાળને દેશની સુરક્ષા અને કાયદાને મજબૂત બનાવવા માટે 10 કેદી કેરિયર ટ્રક ભેટમાં આપ્યા. માલદાના માથાભારી કેસના અદાલતે વધુ 15 વ્યક્તિઓને એનઆઈએની કસ્ટડીમાં મોકલ્યા. અને ઈરાને દક્ષિણ ઈરાનમાં અમેરિકાના હવાઈ હુમલાની ટીકા કરી. સમાચાર વિગતવાર. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો કોઈ અપીલ કોઈ કોર્ટ કે આરોપીને પહેલીવાર ફોજદારી કેસમાં દોષિત ઠેરવે તો તેણે સજાના મુદ્દા પર વ્યક્તિની સુનાવણી કરવી જોઈએ અને ફક્ત સજા સંભળાવવા માટે આ મામલો નીચલી કોર્ટમાં મોકલી શકાતો નથી. જસ્ટિસ કેવી વિશ્વનાથન અને વિજય બિશ્નોઈની બેન્ચે બળાત્કારના કેસને નવેસરથી વિચારણા માટે કલકત્તા હાઈકોર્ટમાં પાછો મોકલતી વખતે આ અવલોકન કર્યું હતું.

આ કેસમાં હાઇકોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો હતો અને સજા સંભળાવવા માટે ટ્રાયલ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આરોપીને દોષિત ઠેરવ્યા પછી અપીલે કોર્ટ પોતે સજા પણ સુનાવણી કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે આજે મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆરની કાયદેસરતાને પડકારતી અરજીઓના ચુકાદો સંભળાવશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સીજેઆઈ સૂર્યકાંત અને ન્યાયાધીશ જય મલ્યા બાગચીની બેન્ચ આ વર્ષની શરૂઆતમાં વ્યાપક સુનાવણી બાદ આ મામલે ચુકાદો અનામત રાખ્યા બાદ આજે પોતાનો ચુકાદો સંભળાવશે. આ અરજીઓ ચૂંટણી સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલા એસઆઈઆરની કવાયતની કાયદેસરતાને પડકારે છે, જેમાં દલીલ કરવામાં આવી છે કે સુધારો પ્રક્રિયા બંધારણની કલમ 326, જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1950 અને તેના હેઠળ રચાયેલા નિયમો હેઠળ ઈસીઆઈને આપવામાં આવેલી સત્તાઓ કરતાં વધુ છે. વિવાદ મુખ્યત્વે ઈસીઆઈની જરૂરિયાતની આસપાસ કેન્દ્રિત છે કે જે મતદારોના નામ 2002ની મતદાર યાદી અથવા 2003ની મતદાર યાદીમાંથી ગેરહાજર હતા. તેમણે ચોક્કસ રાજ્યોમાં તે વ્યક્તિ પોતાના વંશજો હોય તે સાબિત કરવું પડશે જેનું નામ તે મતદાર યાદીમાં દેખાતું હતું. અરજદાર પક્ષે સર્વોચ્ચ અદાલત સમક્ષ દલીલ કરી હતી કે આ શરત વાસ્તવિક મતદારો, ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને સ્થળાંતરિત વસ્તી જેમની પાસે અગાઉના ચૂંટણી રેકોર્ડ સાથે તેમના વંશજોના દસ્તાવેજી પુરાવા ન હોય તેમને મતાધિકારથી વંચિત કરી શકે છે. કાર્યવાહી દરમિયાન સુપ્રીમ કોર્ટે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો યુટીઆઈસમાં એસઆઈઆર કવાયતથી પ્રભાવિત મતદારોમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપવા અને મુશ્કેલીઓ ઘટાડવા માટે રચાયેલા વચગાળાના નિર્દેશો જારી કર્યા છે. ચૂંટણી સંસ્થાએ શરૂઆતમાં ચકાસણી હેતુ માટે 11 દસ્તાવેજોને ઓળખ્યા હતા, જો કે બાદમાં સર્વોચ્ચ અદાલતે એસઆઈઆર પ્રક્રિયા માટે વધારાના દસ્તાવેજ તરીકે આધારનો સમાવેશ કરવાનો નિર્દેશ આપ્યો. ગયા વર્ષે જૂનમાં ઈસીઆઈ દ્વારા બિહારમાં એસઆઈઆર હાથ ધરવાના નિર્ણય લેવામાં આવ્યા બાદ મોટાભાગની અરજીઓ દાખલ કરવામાં આવી હતી. પક્ષકારોને સાંભળ્યા પછી સીજેઆઈ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે 29 જાન્યુઆરીએ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સિક્કિમના નાથુલા પાસની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ નાથુલા ખાતે તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે, જ્યાં વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ તેમને આ વિસ્તારમાં વિવિધ પ્રવૃત્તિઓ વિશે માહિતી આપશે. તેઓ બાબા હરભજન મંદિરની પણ મુલાકાત લેશે. દિવસના અંતમાં રાષ્ટ્રપતિ મુર્મુ ગંગટોકના માનન કેન્દ્ર ખાતે સિક્કિમ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. દીક્ષાંત સમારોહ દરમિયાન 33 વિભાગોમાં લગભગ 14,000 ડિગ્રીઓ એનાયત કરવામાં આવશે. કુલ 285 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ, જેમાં 199 મહિલાઓનો સમાવેશ થાય છે, તેમને સુવર્ણ અને રજત પંદ્રક પણ પ્રાપ્ત થશે. ગઈકાલે રાષ્ટ્રપતિએ આર્કેડિયમ અને નામગ્યાલ તિબેટોલોજી સંસ્થાની મુલાકાત લીધી હતી. રાજ્યપાલ ઓમપ્રકાશ માથુર, મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ અને અન્ય મહાનુભાવોએ આર્કેડિયમમાં રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈએ સ્પષ્ટતા કરી છે કે ઉત્તરવહીઓના મૂલ્યાંકન માટે ઉપયોગમાં લેવાતી તેની વાસ્તવિક ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમમાં કોઈ સુરક્ષાભંગ થયો નથી. સીબીએસઈએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વાસ્તવિક મૂલ્યાંકન કાર્ય માટે ઉપયોગમાં લેવાતા પોર્ટલ પર કોઈ સુરક્ષાભંગ પ્રકાશમાં આવ્યો નથી. બોર્ડે જણાવ્યું હતું કે મજબૂત ફરિયાદ નિવારણ પદ્ધતિઓ દ્વારા મૂલ્યાંકનમાં પારદર્શિતા વધારવા માટે ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. બોર્ડે સંબંધિતોને ખાતરી પણ આપી હતી કે મૂલ્યાંકન પ્લેટફોર્મની અખંડિતતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મજબૂત સુરક્ષા પગલાં લેવામાં આવ્યા છે. ભારતે આજે નેપાળની દેશની સુરક્ષા અને કાયદા અમલીકરણ એજન્સીઓની ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે 10 કેદીની કેરિયર ટ્રેક ભેટ આપી છે. કાઠમંડુમાં ભારતીય દૂતાવાસે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે બિરગંજમાં ભારતના કોન્સ્યુલર જનરલ દેવી સહાય મીણા દ્વારા બિરગંજમાં આયોજિત એક કાર્યક્રમમાં પારસાના મુખ્ય જિલ્લા અધિકારી ભોલા દહલને આ ટ્રકો સોંપવામાં આવી હતી. આ વાહનો નેપાળના સુરક્ષાદળો અને કાયદા અમલીકરણ એજન્સીઓની કાર્યવાહીની ક્ષમતાઓને વધારવામાં ફાળો આપશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @news_abadને ફોલો કરશો. માલદાના મોથાબારી ખાતે ન્યાયિક અધિકારીઓ પર થયેલા હુમલાના સંદર્ભમાં કોલકાતાની એક ખાસ અદાલતે વધુ 15 વ્યક્તિઓને 5 જૂન સુધી રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએની કસ્ટડીમાં મોકલ્યા છે. સોમવારે મોડી રાત્રે મોથાબારી અને તેની આસપાસના વિસ્તારોમાં કેન્દ્રીય એજન્સી દ્વારા કરવામાં આવેલા શ્રેણીબદ્ધ દરોડા દરમિયાન આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઈરાને દક્ષિણ ઈરાનમાં અમેરિકાના હવાઈ હુમલાઓની નિંદા કરી છે અને તેને અવિશ્વાસની નિશાની ગણાવી છે, કારણ કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષનો અંત લાવવા માટે સંભવિત કરાર તરફ વાટોઘાટો

0: ઝડપાયેલો ચાલુ છે. અમેરિકી સૈન્યએ હુમલાઓને રક્ષણાત્મક ગણાવ્યા છે, જેમાં કહ્યું છે કે તે લક્ષ્યમાં મિસાઇલ લોન્ચ રાઇટ્સ અને ખાણો મુક્તિ બોટનો સમાવેશ થાય છે. ઇરાનના વિદેશ મંત્રાલયે આ હુમલાઓને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન ગણાવ્યું છે. ચીન અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત નિવેદનમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરને બિનજરૂરી ઉલ્લેખોને ભારતે સ્પષ્ટ નકારી કાઢ્યા છે. બિનજરૂરી સંદર્ભો અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ મુજબ જણાવ્યું હતું.
1: रणधीर जायसवाल ने कहा है कि केंद्र शासित प्रदेश जम्मू कश्मीर और लद्दाख भारत के अभिन्न तथा अविभाज्य अंग हैं और हमेशा रहेंगे. प्रवक्ता ने कहा कि किसी अन्य देश को इस पर टिप्पणी करने का अधिकार नहीं है. उन्होंने कहा कि भारत चीन पाकिस्तान आर्थिक गलियारे यानी CPEC को उसकी परियोजनाओं का कड़ा विरोध करता है जो भारत के संप्रभु क्षेत्र में आती है. श्री जायसवाल ने कहा कि इस संबंध में चीन और पाकिस्तान को भारत का रुख कई बार स्पष्ट बताया जा चुका है. किया प्रवक्ता ने कहा कि भारत ने पाकिस्तान और चीन के बीच 1963 के तथा सीमा समझौते को कभी नहीं मान्यता दी है. अनुपम की रिपोर्ट के साथ विश्व दर्पण समाचार के लिए शक्ति सिंह.
0: ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ સંરક્ષણ, વેપાર, ટેકનોલોજી અને સપ્લાય ચેઇન સ્થિતિસ્થાપકતા સુનિશ્ચિત કરવા જેવા ક્ષેત્રોમાં વધતી જતી ભારત ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા મુક્ત, ખુલ્લા, સુરક્ષિત અને સમૃદ્ધ ઇન્ડો પેસેફિક માટે કામ કરવાનું ચાલુ રાખશે. સિક્યોરિટી અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સીબીના ચેરપર્સન તુહિન કાંતા પાંડેએ આજે જણાવ્યું હતું કે કોર્પોરેટ બોન્ડ જોખમ મુક્ત નથી, ભલે બજાર નિયમનકાર ભારતના દેવા બજારને વધુ ગાઢ બનાવવા અને રોકાણકારોની ભાગીદારી સુધારવા માટે મોટા સુધારો અને યોજના બનાવી રહ્યું છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી રિંધી ઉંધાળ.
2: આજના અખબારોએ ગીરમાં રોગચાળો વકરતા સિંહબાળના મોત, ઘૂસણખોરી પર અમિત શાહે આપેલું નિવેદન, ભારત અમેરિકા વચ્ચે થયેલ રેર અર્થ સંરક્ષણ માટે થયેલ કરારના સમાચારો હેડલાઇનમાં લીધા છે. દિવ્યાભાસ્કરની હેડલાઇન છે, દેશમાં ધાર્મિક સ્તર પર વસતીનું સંતુલન કેમ બગડ્યું, હાઈ લેવલ કમિટી તપાસ કરશે, ઈરાન અમેરિકાનું MQ રિપેર ડ્રોન મિસાઇલથી તોડી પાડ્યું. ગુજરાત સમાચાર લખે છે, ભારત અમેરિકા વચ્ચે રેર અર્થ સંરક્ષણ માટે કરાર, બાંગ્લાદેશીઓ બંગાળ છોડી ભાગ્યા, સામાન સાથે સરહદે ભારે ભીડ. સંદેશની હેડલાઇન છે, ઘૂસણખોરી સૌથી મોટો પડકાર, અમિત શાહ કર્ણાટકમાં સિદ્ધારમૈયા રાજીનામું આપશે, ડીકે શિવકુમાર સીએમ બનશે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ મુર્મુ નાથુલા પાસની મુલાકાત લઈ તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે. સુપ્રીમ કોર્ટ આજે મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIRની કાયદેસરતાને પડકારતી અરજીઓનો ચુકાદો સંભળાવશે. CBSEએ જણાવ્યું કે ઉત્તરવહીઓના મૂલ્યાંકનની ઓનસ્ક્રીન માર્કિંગ સિસ્ટમમાં કોઈ સુરક્ષા ભંગ થયો નથી. ભારતે નેપાળને દેશની સુરક્ષા અને કાયદાને મજબૂત બનાવવા માટે 10 કેદી કેરિયર ટ્રક ભેટમાં આપ્યા. માલદાના મોથાબારી કેસમાં અદાલતે વધુ 15 વ્યક્તિઓને NIAની કસ્ટડીમાં મોકલ્યા અને ઈરાને દક્ષિણ ઈરાનમાં અમેરિકાના હવાઈ હુમલાઓની ટીકા કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થાય. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.

આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી 1 મેઘનો 90 વર્ષનો સાથ, 1 અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. આકાશવાણી

0: સવારે સવારે
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ માહિતી અને મનોરંજન પીરસતો કાર્યક્રમ સવારે સવારે.

સવારે સવારે કાર્યક્રમ સાંભળી રહેલા સર્વે શ્રોતા મિત્રોને આપની રેડિયો દોસ્ત રીટા દવેના સાદર નમસ્કાર. શ્રોતા મિત્રો, ગીત સંગીત અને માહિતીસભર કાર્યક્રમોની આજની વણઝાર ચાલુ કરીએ. કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિ સાંભળીએ ફિલ્મ દિલ્હી 6માંથી લીધેલા આ ગીતને. મોહિત ચૌહાણનો સ્વર છે અને એ આર રહેમાનનું સંગીત.

શ્રોતા મિત્રો, સવારે સવારે કાર્યક્રમમાં મનોરંજન પીરસતા સુંદર ગીતોની સાથે સાથે આજે આપણે આજના એટલે કે 27મી મેના દિવસ વિશેષ અંગે થોડી વાતો કરીશું. મિત્રો, આજે એક ભારતીય રાષ્ટ્રવાદી, માનવતાવાદી, ધર્મનિરપેક્ષ રાજકારણી અને સ્વતંત્રતા પછીના દેશના પ્રથમ પ્રધાનમંત્રી એવા જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ છે. બાળકોના પ્યારા એવા ચાચા નહેરુના હુલામણા નામથી ઓળખાતા પંડિત જવાહરલાલ નહેરુ ઈસવીસન 1930 અને 1940ના દાયકામાં ભારતીય રાષ્ટ્રવાદી ચળવળના મુખ્ય નેતા હતા. 1947માં દેશ સ્વતંત્ર થયા બાદ તેમણે આઝાદ ભારતનું પ્રથમ સુકાન સંભાળ્યું હતું. તેમણે 16 વર્ષ સુધી દેશના પ્રથમ પ્રધાનમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો. મિત્રો, તેઓ માત્ર એક રાજકારણી જ નહોતા, તેઓ એક પ્રતિષ્ઠિત લેખક પણ હતા. તેમણે લેટર્સ ફ્રોમ અ ફાધર ટુ હિઝ ડોટર, એન ઓટોબાયોગ્રાફી, ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા જેવા

પ્રખ્યાત પુસ્તકો પણ લખ્યા છે. તેમનો જન્મ 14 નવેમ્બર 1889માં અલ્હાબાદમાં થયો હતો. તેમણે પોતાનું શિક્ષણ ઇંગ્લેન્ડમાં મેળવ્યું હતું અને ત્યાં જ તેઓ બેરિસ્ટર બનીને ભારત પરત ફર્યા હતા. ધીમે ધીમે યુવાન વયમાં જ રાજકારણમાં રસ જાગ્યો અને મહાત્મા ગાંધી સાથે આઝાદીની ચળવળમાં જોડાયા. મિત્રો, માહિતીના દોરને અહીં થંભાવીએ. સુંદર મજાનું ગીત આપની સમક્ષ લાવી રહ્યા છીએ. ફિલ્મ છે ઓમ શાંતિ ઓમ. સ્વર આપ્યો છે કે અને સંગીત છે વિશાલ શેખરનું.

આઝાદીની ચળવળમાં મહાત્મા ગાંધીનો ટેકો મેળવ્યા બાદ ગાંધીજીએ નહેરુને તેમના વારસદાર તરીકે નિયુક્ત કર્યા હતા. 15 ઓગસ્ટ 1947ના ભારતની સ્વતંત્રતા પર નહેરુએ ટ્રસ્ટ વિથ ડેસ્ટિની નામનું એક ભાષણ આપ્યું જે ખૂબ જ પ્રખ્યાત થયું. 26 જાન્યુઆરી 1950ના રોજ જ્યારે ભારત પ્રજાસત્તાક બન્યું ત્યારે તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા. સમગ્ર ભારત તેમના બાળકો માટેના અનહદ પ્રેમને કારણે તેમના જન્મદિવસ એટલે કે 14 નવેમ્બરને બાળ દિવસ તરીકે ઉજવે છે, એ તો આપ સૌને ખ્યાલ જ હશે. 1955માં તેમને ભારત રત્નના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા હતા. 1970માં તેમને મરણોત્તર વિશ્વ શાંતિ પરિષદ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને અનેક વિદેશી સન્માનોથી પણ નવાજવામાં આવ્યા હતા. તેમના લખેલા પુસ્તકમાં પ્રખ્યાત પુસ્તક લેટર્સ ફ્રોમ અ ફાધર ટુ હિઝ ડોટર, આ પુસ્તક જેની અગાઉ આપણે વાત કરી, તે બધા જ તેમની પુત્રી ઇન્દિરા ગાંધી એટલે કે ઇન્દિરા પ્રિયદર્શની નહેરુ કે જે પાછળથી ઇન્દિરા ગાંધી તરીકે ઓળખાયા, આ તેમના માટે લખાયેલા જેલમાંથી 30 પત્રોનો સંગ્રહ છે. મિત્રો, ફરી એકવાર માહિતીના દોરને અહીં અટકાવીએ અને સાંભળીએ કાર્યક્રમનું હવે પછીનું ગીત. સંદેશ સાંદેલિયાના સંગીત નિર્દેશનમાં અલકા યાજ્ઞિક અને સોનુ નિગમનો યુગલ સ્વર. ફિલ્મ છે કભી ખુશી કભી ગમ.

0: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
1: ફસાણો.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

શ્રોતા મિત્રો, આજે વિશ્વ ઓટર દિવસ ઉજવાઈ રહ્યો છે. આપ સૌને પ્રશ્ન થયો હશે કે આ ઓટર એટલે શું? ઓટર એટલે કે એક સુંદર મજાનું રમતિયાળ, અર્ધ જળચર અને અર્ધ ભૂચર એવું દરિયાઈ માંસાહારી પ્રાણી, જેની વિશ્વભરમાં 13 પ્રજાતિઓ જોવા મળે છે. તમે કદાચ આ બિલાડી જેવા નાનકડા પ્રાણીને જરૂરથી જોયું હશે. તે ત્વચા પર વોટરપ્રૂફ સુંવાળી રૂવાટી માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેને આપણે

ઉદ બિલાવ પણ કહીએ છીએ. ઉદ એટલે કે જળ અને બિલાવ એટલે કે બિલાડી. પાણીમાં રહેનારી બિલાડી એટલે કે આ જળ બિલાડી અને એનું જ નામ છે ઓટર. આ જળ બિલાડી સામાન્ય રીતે નદીઓ, ઝરણાઓ અને સમુદ્ર તટો પર વસવાટ કરતા હોય છે. તેઓ ખૂબ જ ચંચળ, બુદ્ધિમાન અને સ્ફૂર્તિલા તરવૈયા પ્રાણી છે. ભારતમાં મુખ્યત્વે ચીકણા આવરણવાળી જળ બિલાડીઓ જોવા મળે છે. આજના એટલે કે 27મી મેના આ વિશ્વ ઓટર

મુખ્યત્વે ચીકણા આવરણવાળી જળબિલાડીઓ જોવા મળે છે. આજના એટલે કે 27 મેના આ વિશ્વ ઓટર દિવસ ઉજવવાનો હેતુ આ અલભ્ય પ્રાણી માટે સંરક્ષણ અને વસવાટ અંગે ભંડોળ ઊભું કરવાની એક વૈશ્વિક ઝુંબેશ છે. આબોહવા પરિવર્તન, પાણીના પ્રદૂષણને લીધે તેમના રહેઠાણ માટે ઊભી થતી મુશ્કેલીઓ અંગે જાગૃતતા લાવવા આજના આ દિવસને ઉજવવામાં આવે છે.

સવારે સવારે કાર્યક્રમ સાંભળી રહ્યા છો. હવે સાંભળીએ ફિલ્મ હમ દિલ દે ચુકે સનમમાંથી લીધેલું આ ગીત. હરિહરન કવિતા કૃષ્ણમૂર્તિ અને સાથીઓના યુગલ સ્વરોમાં સંગીત આપ્યું છે ઇસ્માઇલ દરબારે.

શ્રોતા મિત્રો, આજે મહાન સાહિત્યકાર અને નિબંધકાર પદુમલાલ પુન્નાલાલ બક્ષીની જન્મજયંતિ પણ છે. પદુમલાલ બક્ષીનું હિન્દી સાહિત્ય અને પત્રકારત્વમાં અતુલ્ય પ્રદાન છે. સરસ્વતી જેવી પ્રતિષ્ઠિત પત્રિકાના સંપાદક તરીકે તેમણે હિન્દી ભાષાને એક નવો જ આયામ આપ્યો. તેમની આ સરળ શૈલી અને ગંભીર વિચારો આજે પણ એટલા જ પ્રાસંગિક છે. સાહિત્ય જગત અને વિદ્યાર્થીઓ વચ્ચે તેઓ માસ્ટરજીના હુલામણા નામથી પ્રખ્યાત હતા. હિન્દી ભાષા અને સાહિત્યમાં અમૂલ્ય યોગદાન બદલ તેમને સાહિત્ય વાચસ્પતિથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની પ્રખ્યાત કૃતિઓમાં કુછ બિખરે પન્ને, પંચપાત્ર, પદ્મવન, મકરંદ બિંદુ તેમજ તેમનું કાવ્ય શતદલ, અશ્રુદલ વગેરે ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યા. તેમની જન્મજયંતિ પર આપણા સૌના સાદર વંદન સાથે આજનો સવારે સવારે કાર્યક્રમને સમાપ્ત કરવાની આપની રેડિયો દોસ્ત રીટા દવેને રજા આપશો. ફરી મળીશું. નમસ્કાર.

सवारी सवारी। શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા દૈનિક કાર્યક્રમ સવારે સવારે, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સમય થયો છે ગુજરાતી ગીતોનો. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ વિરાજ બીજલ ઉપાધ્યાયના સ્વરમાં ઉમાશંકર જોશીની આ રચના.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી

0: આવી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: ગુજરાતી ગીતોનો આનંદ આપ માણી રહ્યા છો. કાર્યક્રમની હવે પછીની પ્રસ્તુતિ ઉદિત નારાયણના સ્વરમાં સુરેશ દલાલની રચના.

ગુજરાતી ગીતો આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિ શ્યામલ મુનશીના સ્વરમાં તુષાર શુક્લની આ રચના.

0: ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નાથુલા પાસની મુલાકાત લઈને તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચારો રજૂ કરશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક શરૂ. 4000 મેટ્રિક ટન એલપીજી લઈને ભારતીય જહાજ પોરબંદર પહોંચ્યું. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ક્ષતિગ્રસ્ત થયેલી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની હોસ્ટેલનું આધુનિક સુવિધા સાથે નિર્માણ કરાશે. ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી પેની વોંગ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. સુપ્રીમ કોર્ટ આજે મતદાર યાદીના એસઆઈઆરની કાયદેસરતાને પડકારતી અરજીઓનો ચુકાદો સંભળાવશે. આકાશવાણીના 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણી અમદાવાદ દ્વારા આજે આકાશવાણી @90 સુગમ સંગીત સમારોહનું આયોજન. સીબીએસઈએ જણાવ્યું છે કે ઉત્તર વહીઓના મૂલ્યાંકનની ઓન સ્ક્રીનિંગ માર્કિંગ સિસ્ટમમાં કોઈ સુરક્ષા ભંગ થયો નથી. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત કેનેડા આર્થિક ભાગીદારી બંને રાષ્ટ્રોની સહિયારી સમૃદ્ધિ તરફ દોરી જશે. ભારતે નેપાળને દેશની સુરક્ષા અને કાયદાને મજબૂત બનાવવા માટે 10 કેદી કેરિયર ટ્રક ભેટમાં આપ્યા. ભારત અને રોમાનિયાએ દ્વિપક્ષી સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત બનાવવા નવી દિલ્હીમાં સંરક્ષણ સહયોગ પર સંયુક્ત સમિતિની બેઠક યોજી. ઈરાને દક્ષિણ ઈરાનમાં અમેરિકાના હવાઈ હુમલાની ટીકા કરી. ઇઝરાયેલે લેબનોન પર કરેલા હુમલામાં 31ના મોત નિપજ્યા. વિકાસ કાર્યોમાં ગેરરીતિ આચરનાર સામે રાજ્ય સરકાર કડક હાથે કામગીરી કરશે. આગામી બકરી ઈદના તહેવારને લઈને રાજ્ય પોલીસ વડા દ્વારા સલામતીની ચુસ્ત વ્યવસ્થા અંગેની ઉચ્ચસ્તરીય સમીક્ષા યોજાઈ. બનાસ ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટ 15 રૂપિયાનો વધારો કર્યો છે. આઈપીએલ ક્વોલિફાયર 1ની મેચમાં ગુજરાતને હરાવી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ફાઇનલમાં પહોંચ્યું. અને હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ હિન્દી જગત.
2: આકાશવાણી કા યે અહેમદાબાદ વડોદરા કેન્દ્ર હૈ. પ્રસ્તુત હૈ કાર્યક્રમ હિન્દી જગત. પ્રસ્તુતિ દીપશિખા દુર્ગાપાલ કી. હિન્દી જગત કે હમારે સભી શ્રોતાઓ કો મધુ કા પ્યાર ભરા નમસ્કાર.

હમણાં જ આપે ફિલ્મ જ્યુએલ થીફમાંથી લીધેલું આ ગીત સાંભળ્યું. કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં, એસ ડી બર્મનનું સંગીત હતું અને મજરૂ સુલતાનપુરીની શબ્દરચના. કાર્યક્રમનું અંતિમ ગીત કિશોર કુમાર અને સુલક્ષણા પંડિતના યુગલ સ્વરમાં સાંભળીએ. ફિલ્મ છે દૂર કા રાહી. ગીતને સંગીત આપ્યું છે કિશોર કુમારે અને ઇરશાદના શબ્દો.

આ સાથે જ હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. સમય થયો છે સુગમ સંગીતનો. રજૂ કરીએ છીએ સુગમ સંગીતમાં બીરેન્દ્ર વર્માએ ગાયેલા કેટલાક સુગમ ગીતો. કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિમાં સાંભળીએ મરીજના શબ્દોમાં આ સુગમ રચના.

0: આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આજના કલાકાર હતા બીરેન્દ્ર વર્મા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડીક ક્ષણોમાં સાંભળશો અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ઘૂસણખોરી અને અન્ય કારણોસર થતા વસ્તી વિષયક પરિવર્તનના પડકારોનો સામનો કરવા માટે કેન્દ્રએ એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી. કેન્દ્રએ જણાવ્યું કે તકેદારીના તમામ પગલાં વચ્ચે દેશમાં અત્યાર સુધી ઇબોલા વાયરસ રોગનો કોઈ કેસ નોંધાયો નથી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને નીટ યુજી પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી. કચ્છના દરિયામાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. એટીએસ અને કોસ્ટગાર્ડના ઓપરેશનમાં યુરોપથી આવી રહેલા ડ્રગ્સનો જથ્થો જપ્ત, શકમંદોની અટકાયત કરાઈ. આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ આજે મોહાલીના ન્યૂ ચંદીગઢ ખાતે એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે રમશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નાથુલા પાસની મુલાકાત લઈને તૈનાત સૈનિકો સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક ચાલી રહી છે. 4,000 મેટ્રિક ટન એલપીજી લઈને ભારતીય જહાજ પોરબંદર પહોંચ્યું. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ક્ષતિગ્રસ્ત થયેલી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની હોસ્ટેલનું આધુનિક સુવિધા સાથે નિર્માણ કરાશે. આકાશવાણીના 90 વર્ષોની ઉજવણીના ભાગરૂપે આકાશવાણી અમદાવાદ દ્વારા આજે સુગમ સંગીત સમારોહનું આયોજન. ભારતે નેપાળને દેશની સુરક્ષા અને કાયદાને મજબૂત બનાવવા માટે 10 કેદી કેરિયર ટ્રક ભેટમાં આપ્યા અને ઈરાને દક્ષિણ ઈરાનમાં અમેરિકાના હવાઈ હુમલાઓની ટીકા કરી. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
2: .56 મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્રો, સવારના 11 વાગીને 2 મિનિટ થઈ છે. પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે હરજાઈ ફિલ્મમાં લતા મંગેશકરનો સ્વર સાંભળ્યો. કાર્યક્રમમાં આગળ સાંભળીએ યસુદાસના સ્વરમાં નૈયા ફિલ્મનું ગીત.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે આશા ભોસલેના સ્વરમાં હમસાયા ફિલ્મનું ગીત સાંભળ્યું. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી સાંભળી રહ્યા છો. કાર્યક્રમમાં આગળ સાંભળીએ ત્રિશુલ ફિલ્મમાં લતા મંગેશકર અને યસુદાસનો યુગલ સ્વર.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે આશા ભોસલેના સ્વરમાં મનોરંજન ફિલ્મનું ગીત સાંભળ્યું. ફિલ્મ સંગીતના આજના કાર્યક્રમમાં આપે હરજાઈ, નૈયા, પ્રેમ પર્વત, ત્રિશુલ, હમસાયા અને મનોરંજન આ ફિલ્મના ગીતો સાંભળ્યા. કલાકારો હતા લતા મંગેશકર, આશા ભોસલે અને યસુદાસ. આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ

0: 354.4 દશાંશ મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્રો, 11:30 થઈ છે. પ્રસ્તુત છે ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. ગીતો સાંભળીએ તે પહેલા એક સંદેશ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.

સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: શ્રોતા મિત્રો, હરિહરણના સ્વરમાં હમણાં જ આપે ગેરફિલ્મી હિન્દી ગઝલ સાંભળી. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી સાંભળી રહ્યા છો.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લા

અને નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07 9 232 58 490.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ હરિહરનના સ્વરમાં ગેરફિલ્મી હિન્દી ગઝલ સાંભળી રહ્યા હતા. આ સાથે જ ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ અહીં પૂરો થયો. મિત્રો, આજના કાર્યક્રમમાં આપે જગજીતસિંહ, ચિત્રાસિંહ અને હરિહરનના સ્વરમાં કેટલીક ગેરફિલ્મી ગઝલો સાંભળી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ રોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા શ્રોતા મિત્રો, થોડીક ક્ષણોમાં મુખ્ય સમાચાર સાંભળશો.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા એસઆઈઆરની કાયદેસરતાને સમર્થન આપ્યું. દેશના વિવિધ ભાગોમાં વધી રહેલા તાપમાન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને સાવધાની રાખવા અપીલ કરી. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કાલુપુર ફ્લાયઓવર પર 45 મીટર લાંબા સેગમેન્ટલ બ્રિજનું બાંધકામ પૂર્ણ થયું. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કેનેડાના ટોરેન્ટોમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી. દક્ષિણ લેબેનોનમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં લગભગ 31 લોકોના મોત અને 40 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે કેબિનેટની બેઠક યોજશે. જાપાનના ટોકિયોમાં ભારતીય દૂતાવાસે ભારત જાપાન નેક્સ્ટ જનરેશન પાર્ટનરશીપ સેલિબ્રેટિંગ કાર્યક્રમનું આયોજન કર્યું. ઘૂસણખોરી અને અન્ય કારણોસર થતા વસ્તી વિષયક પરિવર્તનના પડકારોનો સામનો કરવા માટે કેન્દ્રએ એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી. કેન્દ્રએ જણાવ્યું કે તકેદારીના તમામ પગલાં વચ્ચે દેશમાં અત્યાર સુધી ઇબોલા વાયરસ રોગનો કોઈ કેસ નોંધાયો નથી. સીબીઆઈએ નીટ યુજી પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ 2 આરોપીઓની ધરપકડ કરી. કચ્છના દરિયામાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. એટીએસ અને કોસ્ટગાર્ડના ઓપરેશનમાં યુરોપથી આવી રહેલા ડ્રગ્સનો જથ્થો જપ્ત, શકમંદોની અટકાયત કરાઈ. ભારતે નેપાળને દેશની સુરક્ષા અને કાયદાને મજબૂત બનાવવા માટે 10 કેદી કેરિયર ટ્રક ભેટમાં આપ્યા. ભારત અને રોમાનિયાએ દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત બનાવવા નવી દિલ્હીમાં સંરક્ષણ સહયોગ પર સંયુક્ત સમિતિની બીજી બેઠક યોજી. બનાસ ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કર્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
0: આકાશવાણી અમદાવાદ, રાજકોટ અને ભુજ.
2: શબ્દોમાં મહેકતી યાદો પ્રસ્તુત છે આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી ભૂતપૂર્વ ઉદ્ઘોષિકા અને સમાચાર વાચક નલિની શાની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત. નમસ્કાર શ્રોતા મિત્રો, શબ્દોમાં મહેકતી યાદો આ કાર્યક્રમમાં આપનું સ્વાગત. આજે આપણા સૌનું સદભાગ્ય છે કે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં એક એવી વિભૂતિ ઉપસ્થિત છે કે જેમનો અવાજ દાયકાઓ સુધી ગુજરાતના ખૂણે ખૂણે ગુંજતો રહ્યો. ગુજરાતના પ્રસારણ જગતનો એક સુવર્ણ ઇતિહાસ કે જેમનો જન્મ 1936માં ઓલ ઇન્ડિયા રેડિયોની સ્થાપના થઈ એનીએ પહેલા થયેલો એવા 92 વર્ષીય આદરણીય સમાચાર વાચક નલિનીબેન શાહને વંદન અને આજના કાર્યક્રમમાં હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત.
3: નમસ્તે શ્રોતા મિત્ર, મને ખૂબ જ આનંદ થાય છે કે અત્યારે હું આ સ્ટુડિયોમાં બેઠી છું. વર્ષો આ સ્ટુડિયોમાં અમે બેઠા અને ઘણું કામ કર્યું છે, પણ અત્યારે એક જુદી જ લાગણી અનુભવાય છે કે જ્યારે માઇક મારી સામે છે, મારી જોડે દેવાંગ છે.
2: નલિનીબેન, આજે 92 વર્ષે પણ આપ આટલા એક્ટિવ છો એનો આનંદ છે, તો આપની તંદુરસ્તીનું રહસ્ય શું?
3: તંદુરસ્તીનું રહસ્ય હંમેશા હસતા રહેવાનું અને બધું જ ખાવાનું, પણ ઓછું ખાવાનું. અને તમારા જીવનમાં જયારે કોઈ પણ પ્રસંગ આવે ત્યારે એ સ્વીકારવાનું. અત્યારે મારી આ 92 વર્ષની ઉંમરે આવે છે નાના મોટા તબિયતના પ્રોબ્લેમ્સ, પણ મને કોઈ પણ બોલાવે પાર્ટી અગર તો કઈ સોશિયલ વિઝિટમાં તો હું કાયમ જઉં છું. એટલે જયારે દેવાંગે મને કહ્યું કે તમે આવશો તો મેં કોઈ ચોક્કસ હું આવીશ.
2: આકાશવાણીમાં કર્મચારી તરીકે સેવા આપવાનું કેવી રીતે શક્ય બન્યું નલિનીબેન?
3: એકચ્યુઅલી

0: એવું હતું કે આકાશવાણી અમદાવાદ રેડિયો સ્ટેશન 1949 શરૂ થયું અને ગુજરાત કોલેજની નજીક અમારો સ્ટુડિયો હતો આકાશવાણીનો. એટલે એ વખતે ડ્રામા આર્ટિસ્ટ તરીકે એટલે નાટકના કલાકાર તરીકે મેં ઓડિશન આપી હતી અને એમાં મેં એક નાટક રાતના 9:30 વાગ્યું કરેલું અને 15 રૂપિયાના કોન્ટ્રાક્ટથી મને એ નાટકમાં મેં ભાગ લીધેલો.
1: લાઈવ ચાલતું હતું
0: એ વખત રેકોર્ડિંગ હતું જ નહીં, એટલે જે ભૂલ થાય એ તમારે સ્વીકારી લેવી પડે.
1: તો નલિનીબેન, તમે 49 નાટક વિભાગ દ્વારા એટલે પ્રવેશ કર્યો, એ પછી આગળ આકાશવાણી સાથે જોડાણ કેવી રીતે થયું?
0: આકાશવાણીમાં મારે પછી એવું થયું કે 1955ની આસપાસ અમારે કેઝ્યુઅલ એનાઉન્સરની ઓડિશન માટેની રેડિયો પર જાહેરાત આવી અને એ વખતે અમારી જોડે લગભગ 15-20 જણ હતા ઓડિશનમાં. એમાં રંગભૂમિના દિગ્ગજ કલાકારો અંશુયા ચોકસી, કલાશ અને બીજા ઘણા એવા હતા. એટલે જયારે એ લોકોને મેં જોયા ઓડિશનમાં તો મને થયું કે મારો કોઈ એમાં ચાન્સ લાગે નહીં. પણ પછી જયારે ઓડિશન પતી ગઈ ત્યારે અમે 3 જ જણ સિલેક્ટ થયા અને ત્યાં એક મિસ્ટર લાલ કરીને ઓફિસર હતા, એમણે મને પૂછ્યું કે તમે કંઈ કરો છો? તો એ વખતે હું પણ સ્કૂલમાં જોબ કરતી હતી અને પછી એમણે મને કહ્યું કે જો બેન, આ કાયમની નોકરી નથી, આ ટેમ્પરરી નોકરી છે, અને કેઝ્યુઅલ એટલે તમને જયારે અમે બોલાવીએ ત્યારે આવવાનું, એટલે તમે કોઈ નોકરી તમારી કરતા હો તો છોડશો નહીં. મેં કહ્યું ના ના, હું આવીશ. પછી કે ક્યાંથી જોડાશો? તો મેં કહ્યું આજથી. તો કે ના, કાલથી આવજો તમે. એટલે 21 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી 7 દિવસનો એ કોન્ટ્રાક્ટ 1955 મારો થયો અને એ કોન્ટ્રાક્ટ પછી આગળ વધતો જ રહ્યો અને 1956 અમને લોકોને કન્ફર્મ કર્યા, પરમેનન્ટ કર્યા એ રીતે.
1: તો નલિનીબેન, બહુ સરસ વાત કરી આપે કે આપે એક હંગામી ધોરણે આકાશવાણીમાં ઉદઘોષક તરીકે સેવા આપવાનું શરૂ કર્યું અને પછી તમારું કન્ફર્મેશન થયું, તો એ પછી ન્યૂઝ રીડરમાં કેવી રીતે આવ્યા?
0: એ ન્યૂઝ રીડર અમારી પ્રમોશન જોબ હતી, એટલે મેં લગભગ 20 વર્ષ એનાઉન્સર તરીકે કરી નોકરી.
1: 20 વર્ષ
0: કરી લગભગ. 78 કે 77 હું ન્યૂઝ રૂમમાં આવી અને એનાઉન્સરમાં એ વખતે નામ નહોતા બોલતા કે નલિની શાહ કે રતન પરીખ કેવી રીતે, પણ અમારા અવાજથી એ લોકો ઓળખતા હતા.
1: જી જી, બિલકુલ.
0: અને પછી અમે કોઈક વાર અમારું કોઈ જગ્યાએ કઈ નામ આવે નાટકમાં કેમ, તો પછી ખબર પડે કે આ નલિનીબેન, કે આ રતનબેન, કે આ ઉમાબેન, એ રીતે. એટલે અમારી ઓળખાણ અવાજની હતી.
1: તો નલિનીબેન, મને એ સવાલ થાય કે તમારી સાથે એ વખતે એનાઉન્સર્સ બીજા કોણ હતા?
0: મારી જોડે તો બીજા બધા ઘણા આવ્યા, પણ જયારે હું જોઈન થઈ ત્યારે ઉમા ઓઝા શિવસ સિનિયર એનાઉન્સર અને એમનો અવાજ પણ બહુ જ જાણીતો હતો અને ઉમા ઓઝાનું નામ પડે એટલે બીજા બધા પાછળ પડી જાય એવું, એટલું સારું એમનું નામ હતું. અને એ પછી જયારે અમે લોકો જયારે રેગ્યુલરમાં જોઈન થયા ત્યારે અસીના કાદરી હતા, સુધા માળવદે હતા, અરુણા જોશી હતા, ભાર્ગવ મહેતા હતા. અને એનાઉન્સરને તો દિવાળી હોય કે ભાઈબીજ હોય તો આવવું જ પડે ડ્યુટી પર. અને પછી બધા પોતપોતાની રીતે એડજસ્ટ કરીએ અને સરસ રીતે અમે એનાઉન્સર તરીકે નોકરી કરી.
1: એટલે એવું કહેવાય કે જેમ બોર્ડર ઉપર જવાનો છે એ રીતે કામ કરે છે, રાત દિવસ હોયા વગર. એનાઉન્સરે ગરમી હોય, ઠંડી હોય, વરસાદ હોય કે કોઈ પણ તહેવાર હોય અથવા તો ફેમિલીમાં કોઈ પણ સારો માઠો પ્રસંગ બન્યો હોય, પણ એની ડ્યુટી એને કરવી જ પડે, એની ડ્યુટી એસાઇન થયેલી હોય, એ સમય એને આવી જ જવું પડે. તો નલિનીબેન, તમે જયારે પહેલું ન્યૂઝ બુલેટિન વાંચ્યું હશે ત્યારે કેવો રોમાંચ થયેલો આપને?
0: એક જયંત દેસાઈ કરીને અમારી એડિટર હતા, તો જયંતભાઈ મને કહ્યું કે હવે તમે એનાઉન્સમેન્ટ ભૂલી જાઓ, હવે તમે તટસ્થ રીતે ન્યૂઝ વાંચતા શીખો. અને મેં ન્યૂઝ પહેલું બુલેટિન આપ્યું એ પહેલા મેં ન્યૂઝ કેવી રીતે વંચાય એની પ્રેક્ટિસ જયંતભાઈ દેસાઈ જોડે કરી હતી. ને જયંતભાઈ નવરંગ ધોળકે હતા એ વખતે, નવરંગભાઈ તો દિલ્હી પણ ન્યૂઝ વાંચતા હતા એ રીતે. અને પહેલું બુલેટિન વાંચ્યું તો બહુ જ આમ આપણે કહેવાય ને કે એકદમ થોડો કોન્ફિડન્સ થોડો ઓછો થાય, બધું થાય, પણ બધા ન્યૂઝ પતી ગયા 10 મિનિટના, પહેલા તો 5 મિનિટના વાંચ્યા સવારના. તો પછી બધાએ કહ્યું કે ના ના, સરસ વંચાયા છે. અને એ વખતે જે અમારા સ્ટેશન ડાયરેક્ટર હતા સુરેશભાઈ ઠાકોર કદાચ હતા, પછી એમનો પણ ફોન આવ્યો કે

0: કેરીઓન સારું ગામ છે વિશે.
1: જી જી જી.
0: એ રીતે
1: તો નલિનીબેન, આપના સમયમાં આકાશવાણી એ એકમાત્ર એ માહિતી, મનોરંજન અને સમાચારનું માધ્યમ હતું, તો શ્રોતાઓનો કેવો પ્રેમ મળતો હતો આપને?
0: શ્રોતાઓનો જે અમને પ્રેમ મળ્યો છે ને, એવો તો મારા કુટુંબીજનોએ પણ મને નહીં આપ્યો એટલો પ્રેમ શ્રોતાઓએ અમને આપ્યો છે.
1: બિલકુલ.
0: અને 7 ને 5 મોર્નિંગ બુલેટિન લગભગ હું વાંચતી હતી. સવારે બધા બીજા બધા હતા, સુભદ્રાબેન ભટ્ટ હતા, લેમ્યુઅલ હેરી, અમે 3 જણ હતા. એ વખતે કેઝ્યુઅલ ન્યૂઝ રીડર નહોતા અમારે, તો અમે 3 માંથી વાંચતા હોઈએ. પણ અમે 3 માંથી જે વાંચે એ બધા જો રે, એક ઘર ઉભો થઈ ગયો શ્રોતાઓને. અને ધારો કે મહિના સુધી હું કઈ બહાર ગઈ હો કે બહારગામ, તો શ્રોતાઓ પૂછે કે ભાઈ નલિની શાહ ક્યાં છે કે સુભદ્રાબેન ક્યાં છે.
1: તમારી હાજરીની નોંધ લે,
0: અમારી હાજરી અને ગેરહાજરી બંનેની નોંધ લેવા.
1: બિલકુલ. તો નલિનીબેન, એ જમાનામાં તો ટીવી તો હતા નહીં, એટલે ગામના ચોરે રેડિયો મૂકેલો હોય અથવા તો કોઈના ઘરમાં રેડિયો હોય અને બધા રેડિયોની આસપાસ ગોઠવાઈ જતા હતા. તો કોઈ એવો ખાસ પ્રસંગ જો તમને યાદ આવતો હોય, કે કારણ કે એ માહોલ આખો અલગ હતો, તમે જે સુવર્ણ યુગમાં એ સમય પસાર કરેલો છે, તો એવો કોઈ પ્રસંગ યાદ હોય તો?
0: અમે પેટલાદમાં એક પ્રોગ્રામ કરવા ગયેલા, તો આવું નમસ્તે મેં કર્યું એટલે કે આ તો નલિની શાહ બોલે છે, એટલે અવાજથી ઓળખ્યા. હવે એ આખા ગામના લોકો પ્રોગ્રામ પતો પછી મને મળવા આવ્યા કે અમે તમને જોયા, એમ કે બહુ આનંદ થયો ને એ રીતે એમ. અને એ રીતે એટલે અમારું અવાજથી ઓળખાણ હતી, પછી ન્યૂઝ વાંચ્યા પછી અમારા નામથી પણ ઓળખાણ થઈ.
1: જી, રેડિયો એ વખતે લાયસન્સ પણ હતું રેડિયોમાં.
0: હા, 15 રૂપિયા લાયસન્સ
1: હતું, બરાબર. કારણ કે એ સમય એવો હતો કે રેડિયો પણ તમારે સાંભળવો હોય તો તમારે લાયસન્સ લેવું પડે, 15 રૂપિયા ભરવા પડે. અને ગામમાં એમ એક ચોરો એટલા માટે કીધું કે ગામમાં એક જ જગ્યાએ રેડિયો હોય અને બધા લોકો ગામ લોકો ત્યાં સાંજના તમારા પ્રાદેશિક સમાચાર સાંભળવા માટે કે ખેડૂત મંડળનો કાર્યક્રમ સાંભળવા માટે બધા જ ભેગા થતા હોય, એટલે એ ચોરે આવતા હતા. તો 1936 થી 2026,
0: આ
1: 90 વર્ષમાં રેડિયોના માધ્યમમાં તમે કેવા બદલાવ જોયા?
0: જો રેડિયોના માધ્યમમાં ગમે તેટલા બદલાવ આવ્યા, બધી ટેકનિક વધી. અમે ન્યૂઝ વાંચતા હતા ત્યારે અમે ખાલી વર્ણન કરીએ, હવે તમે લોકો વિડીયો પણ મૂકી શકો. પણ અમે જે તાદૃશ્ય ચિત્ર આપતા હતા રેડિયોમાં અને જે અવાજથી અમારા લોકો ખુશ થતા હતા એ, અને અત્યારે મને એવું લાગે છે કે અત્યારે ઘણી જ આગળ વધી ગયા છે રેડિયોમાં, અને અત્યારે સ્પર્ધા પણ ઘણી છે,
1: સ્પર્ધા ઘણી બધી થઈ ગઈ, સોશિયલ મીડિયા પણ એટલું
0: અને એટલા બધા ઘણા બધા દૂરદર્શનના સમાચાર થયા, બધું થયું. પણ આકાશવાણી રેડિયોનું એક મહત્વ તો રહ્યું છે, કારણ કે તમે ગામડે જાઓ અને ત્યાં આગળ લાઇટો ના હોય તો પણ એ લોકો ગમે તે પેલું કરીને ટીવી ના જોઈ શકાય, પણ 10 મિનિટના સમાચાર સાંભળી શકાય.
1: બિલકુલ. આજની તારીખમાં પણ તમે ગામડામાં જાઓ તો લોકો સાયકલ ઉપર જતા હોય તો રેડિયો એમના ખભે ભરેલો હોય,
0: પોકેટ રેડિયો હોય,
1: પોકેટ રેડિયો પણ હોય ને, હવે તો મોબાઈલમાં પણ આવી ગયા છે,
0: મોબાઈલમાં પણ આવી ગયા,
1: એટલે એ બધા એટલા સમૃદ્ધ થઈ ગયા છે કે મોબાઈલમાં પણ હવે રેડિયો સાંભળતા થઈ ગયા છે.
0: એટલે રેડિયોની મહત્વ તો એનું એ જ રહ્યું છે,
1: એનું એ જ રહ્યું છે. તો નલિનીબેન, કોઈ કુદરતી કે માનવ સર્જિત આપત્તિ વખતે અથવા તો કોઈ એવા ખાસ પ્રસંગે જ્યારે સમાચાર વાંચવાના હોય, તો એક સમાચાર વાચક તરીકે તમારી મનોસ્થિતિ કેવી હોય છે?
0: જો અંતરમાં દુઃખ તો થાય, કોઈ પણ તોફાન થયું હોય, કોઈ આપણે રાયટ્સ બહુ થતા હતા એ વખતે, તો એ વખતે કોઈ 10 જણ ગુજરી ગયા છે કે 5 જણને ભાગ્યું છે કે એ થયું, તો અંદરથી દુઃખ થાય. પણ આપણા જે ઇમોશન્સ ગણો કે જે લાગણીઓ છે એ આપણે ન્યૂઝમાં અગર તો માઇક પર જઈએ ત્યારે નહીં બતાવવાની. એ વખતે આપણે એક સમાચાર વાચક છે અને તટસ્થ રીતે આપણે આમાં અંદરથી આપણે પહેલા થયેલા છે, વ્યથિત થયા છે કે દુઃખી થયા છે, પણ એ આપણે શ્રોતાઓને બતાવવાની જરૂર નથી.
1: એટલે તમારી ફિલિંગ્સ પર તમારે એકદમ કંટ્રોલ કરવો પડે,
0: ફિલિંગ્સ પર કંટ્રોલ કરવો પડે.
1: તમારા ઘરની અંદર કોઈ એવો પ્રસંગ બનેલો હોય અથવા તો તમને પોતાને પણ ઠીક ના લાગતું હોય, પણ તમે જયારે ઓન એર જાઓ છો, માઇક્રોફોનની સામે આવો છો, ત્યારે તમે બધું જ ભૂલીને,
0: બધું ભૂલીને
1: તમારા માટે સર્વસ્વ તમારા શ્રોતાઓ છે,
0: અને માઇક
1: માઇક છે તો શ્રોતાઓ છે, માઇક માધ્યમ છે,
0: શ્રોતાઓ મારા,
1: એટલે ત્યાં તમે બિલકુલ કોઈ પણ ઇમોશન્સ કંટ્રોલ કરીને એમના સુધી તમે સમાચાર પહોંચાડો છો. તો નલિનીબેન, સમાચાર તો હંમેશા લાઈવ જ અપાય છે, રેકોર્ડિંગ તો આપણે કરતા નથી, જીવંત જ અપાય છે. તો આ સમાચાર વાંચતા વાંચતા કોઈ એવો

0: રમૂજી કે કોઈ એવો ચેલેન્જિંગ પ્રસંગ જો તમને યાદ આવતો હોય તો?
1: એમાં તો અમારે ન્યૂઝ પણ વાંચતા હતા ને એ પછી અમારે દરેક જિલ્લાના સમાચાર વાંચવાના હોય, તો એમાં એક પ્રસંગમાં એવું થયું કે સવારે 7-10 હું સમાચાર પત્ર વાંચતી હતી, તો એમાં ગામ ભુજિયા એક આવ્યું. હવે ગામ ભુજિયા આવ્યું, ટાઈપ કરેલું નતું પેલાનું, આ હેન્ડ રિટન અક્ષર હતા, તો પછી મેં ભુજિયાના બદલે ભજીયા વાંચ્યું. પછી મેં તરત ભજીયાના બદલે ભુજિયા સુધારી તો લીધું, પણ 7-20 જેવી વાંચીને બહાર આવી. પહેલા તો અમારા ઇન્ચાર્જ હોય એડિટર મને કે શું હતું તમારે આજે ભજીયા કેમ યાદ આવી ગયા, મંગાવી આપું તમને ખાવા માટે? એ તો પતી ગયું જાણે. પછી લિસનર્સના ફોન આવવા માંડ્યા, પછી સવિને વિનંતી કે આવતું તું એ વખતે શ્રોતાઓના પત્રો આવે કે ક્યાં નલિનબેન ઊંઘમાં આવ્યા હતા કે શું. એટલે એ મારા જીવનનો એક મોટો પ્રસંગ કે એક આપણી નાનકડી ભૂલ પણ લોકો સાંભળે છે અને એનું ધ્યાન રાખે છે.
0: ધ્યાન રાખે છે અને એ સમજે પણ છે કે કદાચ એ તો બોલવામાં આવું થતું હોય,
1: બોલવામાં થઈ જાય ભૂલ. એટલે એ લોકો આપણી ભૂલ તો માફ કરી, પણ ભૂલને એને એમને પહેલી પણ કરી, હાઇલાઇટ બી કરી કે ભાઈ કેમ શું થયું.
0: બિલકુલ બિલકુલ. તો નલિનબેન અત્યારે આવો એક સરસ મજાનો માહોલ ઉભો થયો છે, તો તમે એ વખતે જે પ્રાદેશિક સમાચાર વાંચવાની શરૂઆત કરતા હતા એની એક ઝલક અમારા શ્રોતાઓને આપશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રાદેશિક સમાચાર નલિની શાહ આપે છે. આજના મુખ્ય સમાચારો આ પ્રમાણે છે. આકાશવાણીના સ્ટુડિયોમાં 32 વર્ષ પછી નલિની શાહ ન્યૂઝ વાંચે છે અને દેવાંગ ભટ્ટ એમનો ઇન્ટરવ્યુ લે છે, એ અમારા મુખ્ય સમાચાર છે.
0: તમે સમાચાર વાંચતા હો અને છેલ્લી ઘડીએ કોકના ખરાબ અક્ષરમાં લખાયેલા પેલો ફ્લેશ, તમે જે ફ્લેશની વાત કરી, એવો કોઈ ફ્લેશ આવે એટલે આજના જમાનામાં એને પેલું બ્રેકિંગ ન્યૂઝ કહે
1: છે. અમે ફ્લેશ કહેતા,
0: આપણે બોલતા હોઈએ છીએ કે હમણાં જ મળતા સમાચાર મુજબ, અને એ ગમે એવા અક્ષરે ઝડપથી લખાયેલું પેજ તમારી પાસે આવે તો એ વખતે તમે કેવી રીતે કંટ્રોલ કરીને કોઈ પણ શ્રોતાને ખબર ના પડે એવી કેવી રીતે વાંચતા હોય, એના માટે કેવી તૈયારી કરતા હોય?
1: અમે એવો પ્રયત્ન કરીએ અને એ વખતે સમાચાર વાંચતા ફેડર ડાઉન કરી દઈએ સેજ જસ્ટ, અને આમ સેજ જોઈ લઈએ કે શું થાય કે આપણને એક અક્ષર ઉકલવાની કોઈ વાર પ્રશ્ન હોય. અને એમાં હું એવું કહું કે મારા અક્ષર બહુ જ ખરાબ હતા, એટલે જે ન્યૂઝ રીડર ન્યૂઝ વાંચવા જાય કે કઈ ફ્લેશ આવે તો નલિનબેન નામ મોકલશો અક્ષરમાં, એ પણ એક અમારી રમૂજ હતી.
0: જી બિલકુલ, એટલે એમ કહી શકાય કે તમારા અક્ષર કોઈ વાંચી ના શકે, પણ તમે બીજાના અક્ષર, કારણ કે તમારા અક્ષર એવા છે તમે બીજાના બધાને વાંચી શકો,
1: બીજા બધાને મોટા અક્ષરે, હું પણ મોટા અક્ષરે લખું તો પણ પ્રોબ્લેમ થતા લોકોને.
0: અને આ બધી વસ્તુ નલિનબેન મને યાદ છે કે જયારે ઇલેક્શનનું રિઝલ્ટ જયારે આવતું એ વખતે તો એટલા બધા આંકડાઓ, એ સ્થળોના નામ, કયા ઉમેદવાર છે, કોને કોની સામે કેટલા મતોથી આગળ છે અથવા તો વિજય મેળવ્યો, એટલે એ આખી ઘટનાઓ જે ઓન ટોઝ રહેવું પડતું હતું આખા ન્યૂઝ રૂમે, તો એની થોડીક વાત કરો કે આ માહોલ કેવો હતો.
1: એમાં એ વખતે માહોલમાં શું થતું હતું કે 9 જણ તો અમે કે 7 જણનો અમારો સ્ટાફ હતો, એમાં પછી એક્સ્ટ્રા સ્ટાફને પણ બોલાવે, પણ એમ આટલા મતોથી જીત થઈ છે કે આટલા મતોથી હાર થઈ છે, એમાં કોઈ વાર આવે કે 38,000 કે 35,000 એ આંકડા. હવે એકવાર એવું બન્યું કે એ આંકડા જે ભાઈ લખતા હતા એમાં એ લખવા એ ભાઈની જ ભૂલ હતી અને ટાઈપિસ્ટની ભૂલ હતી, અને જયારે મારી પાસે વાંચવા આવ્યું ત્યારે તો આપણે એ વખત તો વાંચતા હોય ફ્લેશ જેવું તમે બ્રેકિંગ ન્યૂઝ કહો છો એવું હતું, એટલે એમાં લખ્યું કે 800,000 એટલે મેં એ વાંચ્યું, વાંચીને બહાર આવી એટલે ફોન આવ્યો, એક કાંતિ પટેલ કરીને હતા, સારા મોટા વિવેચક પણ હતા અને કોમેડિયન બધા સ્ટેજ પર ને બધું, ફોન આવ્યો નલિનબેનને શું થયું કેમ આંકડા એમને ખબર ના પડે. પછી પેલા અમારા એડિટર કે સોરી, પછી મેં બધું પતી ગયું, પછી મેં કાંતિભાઈને ફોન કર્યો, મેં કહ્યું કે કાંતિભાઈ તમે જયારે સમાચાર વાંચતા હો ત્યારે તમારી બુદ્ધિ ચાલતી નથી હોતી, તમારી ફક્ત અક્ષર પર જ હોય છે. પછી એમણે કહ્યું કે ના તમારી વાત સાચી છે.
0: એ ઘણા બધા એવા પ્રસંગો હશે. તો નલિનીબેન આપે ઉદ્ઘોષિકા તરીકે પણ કામ કર્યું છે, તો તમારા ધ્યાનમાં અથવા તો તમને કાયમ યાદ રહી ગયું એવી કોઈ કોન્સર્ટ વિશે થોડી વાત કરો.
1: હા, આમંત્રિત મહેમાનોમાં અમે 9 એનાઉન્સર્સ હતા, એમાંથી અમને એનાઉન્સમેન્ટ માટે બોલાવતા હતા. હવે એ વખતે એવું થતું હતું કે સરસ માહોલ.

0: જામ્યું હોય અને સરસ એનાઉન્સમેન્ટ બધા કરવાની હોય. લોકો અમને આકાશવાણીના પ્રોગ્રામ માટે લોકોને બહુ મોહ હતો કે આવી જઈએ એ રીતે. તો એ વખત અમારા જમાનામાં પિનાકીન ઠાકોર, નંદકુમાર પાઠક એ બધા સરસ લેખકો કવિઓ હતા. તો એક વખત આવો કોઈ પ્રોગ્રામ હતો સુગમ સંગીતનો, તો મેં એ વખતે સુરેશભાઈ ઠાકોર અમારા સ્ટેશન ડાયરેક્ટર હતા, તો મેં એમને એવું કહ્યું કે ભાઈ અમારો અવાજ તો સારો છે પણ અમારી લેખન શક્તિ એટલી કાગળ, લેખન કળા અમારી એટલી સારી નથી. તો સુરેશભાઈ કે એ અમે ડિસાઇડ કરીશું, તમારી સ્ક્રિપ્ટ તો અમે વાંચવાના છીએ અને અમને સારું નહીં લાગે તો અમે પિનાકીનભાઈ કે નંદકુમારભાઈની મદદ લઈશું, પણ તમે તો પ્રયત્ન કરો છો. અને એ જે સુરેશભાઈ મને કહ્યું એની અસર મારા જીવનમાં કાયમ માટે પડી કે હું લખતા શીખી. જે કોમ્પેરિંગ કરો કે જે વખત હું આપણે જે કહો એ લખતા શીખી.
1: ટૂંકમાં એમ કહી શકાય નલિનીબેન કે આકાશવાણીમાં તમે જયારે ભરતી થાવ છો ત્યારે તમારી આવડતને કારણે થાવ છો, પણ આકાશવાણી તમને રોજે રોજ કંઈક ને કંઈક નવું શીખવા,
0: કંઈક નવું આપે. અને બીજું શું છે કે જીવનમાં જે આપણા પાસા કોઈ જાણતા જ નહોતા એ બધું જ આકાશવાણી શીખવાડી.
1: બિલકુલ.
0: અને શિસ્ત શીખવાડી.
1: બિલકુલ.
0: તમે મને 10 ને 15 કહ્યું તો હું 10-15 હાજર રહું જ, એટલી શિસ્ત આવી. ન્યૂઝ વાંચતા હોય તો કે 10 જ મિનિટના ન્યૂઝ છે અને પાછું વાઇન્ડ અપ પણ કરવાને છે, તો એ બધું અમને આકાશવાણીએ શીખવ્યું છે.
1: એ પણ બહુ સરસ તમે જે વાત કરી ને એ મુદ્દું પણ બહુ સરસ છે કે તમને 10 મિનિટ સમયગાળો મળ્યો છે અને તમારી પાસે મટીરીયલ છે વધારે, માની લો કે 11 કે 12 મિનિટનું, તો તમે કોને પ્રાધાન્ય આપો ને કેવી રીતે આખું હેન્ડલ કરો?
0: ના, એમાં શું હોય છે કે જેના તેના ન્યૂઝની થોડી ઇમ્પોર્ટન્સ ઓછી હોય એ અમે પાછળ જ રાખ્યા હોય. એટલે પછી શું કરીએ કે ભાઈ જે પાછળના ન્યૂઝ છે એને ત્યાં આગળ પછી અટકી જઈએ.
1: તો નલિનીબેન, આકાશવાણીએ ભાષા અને સંસ્કૃતિને જાળવવાનું પણ બહુ જ મોટું કામ કર્યું છે. તો સમાચાર વાંચતી વખતે સ્પષ્ટ ઉચ્ચારણનું બહુ જ ધ્યાન રાખવું પડતું હોય છે. આમ તો આકાશવાણીમાં કોઈ પણ ઉદ્ઘોષક હોય કે સમાચાર વાચક હોય, ઉચ્ચારણ ઉપર એને ધ્યાન રાખવું પડતું હોય છે. તો આ વિશે આપ શું કહેશો?
0: જો હું એવું કહું છું કે અમુક વસ્તુ તો છે ને, તમારી ભાષા શુદ્ધિ ના હોય તો તમારું સિલેક્શન જ ના થાય આકાશવાણીમાં. પણ ધારો કે મેં આકાશવાણી જોઈન કર્યું હોય ત્યારે મારા શુદ્ધ ઉચ્ચારણ કદાચ થોડા ઓછા હોય, પણ જેમ જેમ મને અનુભવ થતો જાય એમ મારી આંક શુદ્ધ થાય. પછી અમારી વખતે ઉમાશંકર જોશી હતા, પછી અનંતરાય રાવળ હતા, એ બધા આપણી આકાશવાણીના સલાહકાર સમિતિમાં હતા આકાશ અમદાવાદના. અને વાર તહેવારે એ લોકો પણ પ્રોગ્રામ સાંભળે અને પછી નામ સાથે એ લોકો કહે કે આમના આ શુદ્ધ ઉચ્ચારણ નથી, એમના સુધરાવો. અને એ રીતના એટલે સૂચન કરે, એટલે બધા જ લોકો, એટલે એટલીસ્ટ હું અમારી જોડે જે અમે બધા જે કામ કરતા હતા એ બધા ઉચ્ચાર પણ બહુ ધ્યાન આપતા હતા અને શુદ્ધ ગુજરાતી.
1: જી,
0: એ રીતે.
1: તો નલિનીબેન, 90 વર્ષે આકાશવાણીના સૂત્ર બહુજન હિતાય બહુજન સુખાય, એને કેવી રીતે જુઓ છો આપ?
0: હું તો એવું કહું છું કે બહુજન હિતાય બહુજન સુખાય એ જે સૂત્ર છે ને એ સાર્થક થયું છે આ 90 વર્ષમાં. આકાશવાણીએ જે ફેલાવો કર્યો છે, ઘેર ઘેર આકાશવાણી ફરતું થયું અને હજુ પણ ચાલુ રહ્યું છે, એની મહત્વ એટલું રહ્યું છે. અને સમાચાર આપો એટલું જ નહીં પણ ગ્રામજનોનો કાર્યક્રમ આવે કે બધા બહેનોનો કાર્યક્રમ આવે, બાળકોનો કાર્યક્રમ આવે, એ બાળકોના કાર્યક્રમમાં એમને આનંદ આપો તમે, પણ જોડે જોડે એમને જ્ઞાન પણ આપો છો તમે. એટલે એ બાળકો બી શીખે છે, એ જ રીતે બહેનો પણ ઘેર બેઠી હોય તો વાનગી બનાવવાનું શીખવાડે, જોડે જોડે એમને કંઈક સારું પણ શીખવે કે ભાઈ અત્યારે આ નવી ટેકનિક વધી છે, તમે બધું સારી રીતે શીખો, સારું જાણો. એટલે આકાશવાણીએ 90 વર્ષમાં ખૂબ કામ કર્યું છે.
1: ટૂંકમાં એમ કહી શકાય નલિનીબેન કે આકાશવાણીએ ખૂણે ખૂણામાં જઈને જે છેવાડાનો માનવી છે ત્યાં સુધી પહોંચીને એ ભાષા શિક્ષણનું કામ કર્યું છે, માહિતી આપવાનું કામ કર્યું છે, મનોરંજન આપવાનું કામ કર્યું છે. અને એક તમે વિચાર કરો કે ગામડામાં બેઠેલો એક માણસ હોય અને એ સરકારની કોઈ યોજના છે તો એ યોજના એને ત્યાં પેપર નથી જતું, એની પાસે કોઈ સોશિયલ મીડિયા અત્યારે છે નહીં, પણ આકાશવાણીના માધ્યમ દ્વારા એ મેસેજ એને પહોંચે છે કે આ એક યોજના છે અને એનો લાભ મને મળી શકે છે તો હું લઉં, તો છેવાડાના માનવીને એક મદદ પહોંચાડવાનું

0: પણ આકાશવાણીએ કામ કર્યું છે
1: અને આપણે અમે વધતા હતા તો અત્યારે મને ખબર પણ ધીમી ગતિના સમાચાર
0: બિલકુલ
1: એ જે ધીમી ગતિના સમાચાર હતા એ જે આખો કન્સેપ્ટ જેણે શરૂ કર્યો છે પણ એને હું એને પણ વિચારું છું કે બહુ સરસ વસ્તુ હતી પણ જે માણસ સાંભળે એના કાનમાં બરાબર પહેરશે.
0: એકચ્યુઅલી એ બપોરે લગભગ 2:45 આવતું હતું પણ એનું મુખ્ય કારણ એ હતું કે એ વખતે આટલા સંદેશા વ્યવહારના સાધનો હતા નહીં, એટલે કોઈ પણ પ્રેસવાળા હોય કે એમને માહિતી પહોંચાડવા માટે એ ધીમી ગતિએ, જેથી કરીને પેલા એડિટર છે કે પ્રેસવાળા હોય એ લખી શકે.
1: તો
0: નલિનીબેન, તમે ખૂબ જ સારા સમાચાર વાચક રહ્યા છો, તો તમારા મનગમતા સમાચાર વાચક કોણ?
1: મારા સાથે મારા જે સિનિયર એનાઉન્સર હતા લેમ્યુઅલ હેરી કરીને,
0: ન્યૂઝ રીડર
1: લેમ્યુઅલ હેરી, એ પોતે પણ બહુ જાણીતા હતા.
0: બિલકુલ,
1: અને બહુ સિનિયર ન્યૂઝ રીડર હતા.
0: બિલકુલ.
1: અને અવાજ આમ
0: પ્રભાવશાળી અવાજ
1: હતો.

0: સાથે મારો જે સિનિયર એનાઉન્સર હતા લેમ્યુએલ હેરી કરીને, ન્યૂઝ રીડર લેમ્યુએલ, એ પોતે પણ બહુ જાણીતા હતા,
1: બિલકુલ,
0: અને બહુ સિનિયર ન્યૂઝ રીડર હતા,
1: બિલકુલ,
0: અને અવાજ આમ
1: પ્રભાવશાળી
0: બિલકુલ. પછી એક હસમુખ બારાડી કરીને દિલ્હીથી ન્યૂઝ વાંચતા હતા ગુજરાતીમાં, પછી ઇંગ્લિશમાં મેલવિલ ડી મેલો વાંચતા હતા. એ બધા આપણે પ્રેરણા તો લઈ શકે એમ હતા નહીં, એમને એમની સુધી પહોંચી શકે એવા નહોતા, પણ એમના ન્યૂઝ સાંભળવા આપણને ગમે અને એમાંથી આપણે કંઈક શીખવાનો પ્રયત્ન કરીએ.
1: જી, દિલ્હીમાં તો દેવકીનંદન પાંડે,
0: એટલું
1: મોટું નામ, બધું
0: નામ
1: સરસ રીતે વાંચતા,
0: એટલું સુંદર વાંચતા હતા કે આમ તમને યાદ કરવો તમે એ રીતે. અને એવી રીતે બોમ્બે રેડિયો સ્ટેશનમાં એનાઉન્સર્સ બધા અમુક સારા હતા, તો હું જયારે એનાઉન્સર હતી ત્યારે હું રેડિયો સ્ટેશન બોમ્બેમાં ગુજરાતી સેક્શન આવે તો હું ખાસ સાંભળું કે ભાઈ આ કેવી રીતે એનાઉન્સમેન્ટ કરે છે, કેવી રીતે રજૂઆત કરે છે, કારણ કે રજૂઆતની બી એક અગત્ય છે.
1: બિલકુલ બિલકુલ, તમારી શૈલી બહુ અગત્ય,
0: શૈલી અગત્યની,
1: તમારી પાસે શબ્દ ભંડોળ છે, ભાષા છે, સ્પષ્ટ ઉચ્ચારણ છે, પણ શૈલી પણ એટલી જ જરૂરી છે.
0: તમે એક ગીતનું કહો કે આ ગીત સાંભળો અને હું કહું આપ સાંભળશો તો એમાં જે ફેર પડે એ બધું બોમ્બે ને બધે આપણે જે આપણાથી સિનિયર હોય એની પાસે જે શીખ્યા છીએ, એવું નથી કે આપણને બધું આવડ્યું જ છે, હું એવું માનું છું.
1: મેં કીધું ને આકાશવાણી તમને રોજે રોજ કંઈક ને કંઈક નવું શીખવાડે છે. તો નલિનીબેન, તમારા સાથી કર્મચારીઓ સાથેની કોઈ ખાસ યાદ કે કોઈ વાત હોય તો?
0: અમારા સાથી કર્મચારીઓમાં તો એનાઉન્સર્સ બી બધા બહુ હતા મારી જોડે અને ન્યૂઝ રીડર પણ બધા હતા. એ લોકો બધાએ સાથ આપ્યો છે મને, સહકાર આપ્યો છે. મને હંમેશા એવું લાગ્યું છે કે એ લોકો મારા કુટુંબીજન છે.
1: બિલકુલ બિલકુલ.
0: અને અમે લોકોએ કામ કર્યું ત્યાં સુધી આ બહુ સારા છે અને આ નબળા છે, ન્યૂઝ રીડર કે એનાઉન્સર કોઈ પણ, તો એવી અમે કોઈ કોમ્પિટિશન નહોતી રાખી કે કોઈ સ્પર્ધા નહોતી અમારે. બધા પોતપોતાની રીતે હતા આગળ કે પાછળ.
1: નલિનીબેન, મને એવું લાગે છે કે તમારા સમયમાં જે કોઈ પણ પ્રોડ્યુસર્સ હતા કે જે કોઈ પણ કર્મચારીઓ હતા એટલા બધા સમૃદ્ધ હતા પોતપોતાના વિષયમાં, અને એ સમયે જે તમે ધારો કે સમાચાર વાંચતા હોય તો કોઈ કાર્યક્રમ બનાવતા હોય તો હેલ્ધી કોમ્પિટિશન રહેતી હતી.
0: હું એ જ કહું છું,
1: આ એક કામ થયું છે તો આપણે પણ સરસ કરીને બતાવીએ, એટલે એક સારો એક હેલ્ધી કોમ્પિટિશન થી કાર્યક્રમો સરસ બનીને આવતા.
0: અને એના નિષ્ણાતો પણ બહુ હતા અમારી પાસે. અમારી જોડે ધારો કે સંગીત હતું તો રસિકલાલ ભોજક હતા, ભાઈલાલભાઈ બારોટ હતા, કે એ બધા શું કે એમનું કામ જાણે, પછી એ લોકો બીજા કશામાં પડે નહીં, એમને ખબર પડે કે ભાઈ આ સારો ગાયક છે કે સારી ગાયિકા છે, તો એમાં પછી કોમ્પિટિશન નહીં એ રીતે.
1: તો નલિનીબેન, આટલા બધા વર્ષો આપે કામ કર્યું, કોઈ શ્રોતા એવો તમને જો નામ યાદ આવતું હોય તો, કે જેણે પુષ્કળ તમને પ્રેમ આપ્યો હોય અથવા તો તમારા મનગમતા શ્રોતા હોય કે જે તમને અવારનવાર ફોન કરતા હોય, પત્ર લખતા હોય?
0: એક અસુભાઈ પરીખ કે અરુસુભાઈ શ કરીને એક હતા લિસનર અમારા, એ મોસ્ટલી વડોદરાના હતા અને કંઈક સારા પોસ્ટ પર કે પ્રોફેસર હોય કે વોટ એવર, એ વર્ષે એ જમાનાની વાત કરું છું, અત્યારે માઇટ બી હશે કે નહીં, પણ એમના અવારનવાર પત્રો આવે, એમના ફોન આવે, તો એ કાયમ મારા વખાણ કરતા હતા.
1: તો નલિનીબેન, આપની સેવાની સરવાણી અને વાણીની મધુરતાને અમે સૌ આદરપૂર્વક નમન કરીએ છીએ. આપનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે અને આપનું માર્ગદર્શન અમને હંમેશા મળતું રહે તેવી કુદરતને પ્રાર્થના, અને આકાશવાણીના 100 વર્ષની જયારે ઉજવણી કરીએ ત્યારે પણ આપ અમારી સાથે હો એવી શુભેચ્છાઓ.
0: હું એવી રીતે આપું છું બધાને સંદેશો કે 90 વર્ષ આકાશવાણી થયા, મને 92 વર્ષ થયા છે, એટલે હું એવી શુભેચ્છા આપું છું કે આકાશવાણી વર્ષો વર્ષ આ જ રીતે પ્રગતિ કરે અને મારા જેવા અનેક શ્રોતાઓ મળે આકાશવાણીને, અને મારા જેવા ન્યૂઝ રીડર એનાઉન્સર કાયમ થતા રહે અને એ લોકો સરસ કામ કરતા રહે.
1: નલિનીબેન, ખૂબ જ આનંદ થયો, ખૂબ ખૂબ આભાર.
0: થેન્ક યુ, પ્રણામ, નમસ્તે.
2: શબ્દોમાં મહેકતી યાદો, હમણે જ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી, ભૂતપૂર્વ ઉદ્ઘોષિકા અને સમાચાર વાચક નલિની શાની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત.
3: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ.

0: ના 12:30 થઈ છે. પ્રસ્તુત છે બહેનો માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર.
1: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.

0: સત્ય વિના જીવનમાં કોઈ પણ સિદ્ધાંતો કે નિયમોનું પાલન અસંભવ છે. વરિષ્ઠ શ્રોતા મિત્ર પ્રવીણચંદ્ર પી વાઘેલાના આ નાનકડા છતાં અસરકારક એવા સુવિચાર સાથે વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, સહ્ય કાર્યક્રમમાં આપ સૌનું હેતભર્યું સ્વાગત છે. હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી.
1: શ્રોતા મિત્રો, આપ સૌ જાણો જ છો કે આકાશવાણી પોતાની ગૌરવશાળી પ્રસારણ યાત્રાના 90 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ સંદર્ભમાં સિનિયર જર્નાલિસ્ટ અને રાઇટર મહેશ શાહ સાથેની હિતેશ માવાણીની વાતચીત આપણે સોમવારે સહિયર કાર્યક્રમમાં સાંભળી હતી.
0: આપણે જાણ્યું કે આકાશવાણી સાથેના તેમના અનુસંધાનની શરૂઆત થઈ એક શ્રોતા તરીકે, ત્યારબાદ લેખન થકી અને વૈવિધ્યપૂર્ણ કામગીરી થકી તેઓ આકાશવાણી સાથે જોડાયા તથા કાર્યક્રમો પણ પ્રસ્તુત કરતા થયા. મિત્રો, મહેશ શાહ સાથેની હિતેશ માવાણીની સોમવારે બાકી રહેલી વાતચીત ચાલો આજે સાંભળીએ.
2: મહેશભાઈ, આકાશવાણીના પ્રથમ કોન્ટ્રાક્ટ થકી આપને જે કદાચ જીવનની પહેલી કમાણી થઈ, તો એ અંગે તમારો અનુભવ આપણે શેર કરીએ શ્રોતા મિત્રો.
3: હા, એ તો એ મેં તમને કહ્યું કે પહેલો 15 રૂપિયાનો કોન્ટ્રાક્ટ હતો, એ તો મારા માટે બહુ જ, એમ કહેવાય ને કે બહુ જ મોટો એક દસ્તાવેજ, આજે બી સાચવી રાખ્યો કે હું 1980 થી આજે 46 વર્ષથી એક જ સંસ્થા સાથે કરું ને કેટલા બધા પ્રોડ્યુસર આવી ગયા. જસ્ટ લાઈક હું તમને થોડાક નામ છે અને એ મારે એ માટે યાદ કરું કે જેમણે મારી શક્તિ પીછાણી અથવા મને પ્રોત્સાહિત કર્યું, એટલે એમનો આભાર. જેમ કે ભરતકુમાર ચૌહાણ, સતીશકુમાર સક્સેના, ડૉક્ટર ચંદ્રસેન નાવાણી, હરીશ કકવાણી, હિમાંશુ આહયા, વીકે દવે, મંજુલા શાહ, જયેશ પંડ્યા, મૌલિન મુનશી, પારુલ વ્યાસ, ત્રિલોક સંઘાણી, શશિકાંત પરાતે, શૈલેષ પંડ્યા, સાદિક નૂર પઠાણ, તુષારભાઈ શુક્લ અને આજે તમે, એ યાદીમાં એક નામ વધુ, એ આજે હિતેશભાઈ, તમે હિતેશભાઈ માવાણી. જી,
2: ખાસ કરીને જે કહેવાનું મને થાય છે કે મહેશભાઈ પાસે એક આખી, જેને કહેવાય ને, મેમોરાઇઝ થયેલું છે આકાશવાણી, તો એનો એક અધિક આનંદ છે.
3: અરે, બીજું હિતેશભાઈ બહુ એક બહુ સરસ વાત કહી, જે જિંદગીનું આ કોન્ટ્રાક્ટ તો છે જ, એ કામ કર્યું એનું, પણ એનાથી સૌથી મોટું જે મને જીવનભર યાદ કહી શકે અને જેનો હું આજે બી ગૌરવ લઈ શકું કે મારા ઘરની દિવાલ પર ટીંગાડી શકું એવું એક એક દસ્તાવેજનું કામ એ છે કે એ જમાનામાં, અત્યારે આપણે નશીલા દ્રવ્યોનું અત્યારે જે દૂષણ છે એ આજકાલનું નથી, બહુ જ વર્ષોથી, તો એ લગભગ 1990ના અરસામાં આકાશવાણીનું એક કેન્દ્રીય સંસ્થા, એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ આ સમાજમાં જાગૃતિ લાવવા શું કરવું, તો એ લોકો એક સ્લોગન બનાવ્યું કે રેડિયો ડેટ, રેડિયો એટલે રેડિયો, અને ડેટનો ફૂલ ફોર્મ એવું થાય, ડી ફોર ડ્રગ્સ, એ ફોર આલ્કોહોલ, ટી ફોર ટોબેકો અને ઈ ફોર એજ્યુકેશન, એટલે રેડિયો ડેટ, બરાબર. અને એ લોકોએ એની 13 એપિસોડની સિરિયલ કરી, બધા પ્રાદેશિક કેન્દ્રોમાં પ્રાદેશિક ભાષામાં વધે, અને એની આઉટલાઇન આપી દે કે ભાઈ આ તમારો પહેલો એપિસોડમાં આટલું સમાવવાનું, બીજા એપિસોડમાં, તો એ વખતે યુવાણીમાં સતીશકુમાર સક્સેના સાહેબ હતા, તો એનો એપિસોડ 0 અને 1 નંબરની મને આઉટલાઇન આપી, એના આધારે મેં 2 એપિસોડ લખ્યા, એટલે એ પ્રસારિત થઈ. હા, એટલે તમે વિચારો, જે કેન્દ્રમાં નેશનલ લેવલે બ્રોડકાસ્ટ થવાની, એ સિરિયલના પહેલા 2 એપિસોડ લખવાનું એમને મારામાં કંઈ સામર્થ્ય જોયું કે મને શક્તિવાન બનાવે બંને રીતે, તો એ કર્યું. પછી એ થયું કે 13 એપિસોડની સિરિયલ પતી ગયા પછી એ લોકોએ એક પોસ્ટર સ્પર્ધા યોજી, અને પોસ્ટર સ્પર્ધા હતી કે ભાઈ તમારે રેડિયો ડેટ એટલે નશીલા દ્રવ્યોની સમાજમાં જાગૃતિ લાવવા અંગેનું પોસ્ટર દોરો.

0: અને ભારતની 14 માન્ય રાષ્ટ્રીય ભાષાઓમાં હતી. તો મને થયું કે ચલો હું ભાગ લઉં. જિંદગીમાં હિતેશભાઈ પહેલી વાર પોસ્ટર દોર્યું, બરાબર. એ પછી કોઈ સ્પર્ધામાં ભાગ નથી લીધો, બરાબર. એ પોસ્ટર દોર્યું અને કોઈક એવો વિચાર હોય કે હું હિન્દી ભાષામાં આવું. બાકી ગુજરાતી એટલે ગુજરાતીમાં લીધો તો સારું હતું. અને બીજી વસ્તુ કે ગુજરાતીઓ એટલે ગુજરાતી સમુદાય ઓછો હોય એટલે એમાં ઓછા કલાકારો એટલે તમને જીતવાના ચાન્સીસ વધારે રહે. એમ ભલે 50 તો છેવટે ત્રીજો નંબર બી આવે, આશ્વાસન બી મળે, પણ સમાવું કંઈક નહીં. મને કંઈક જુદો વિચાર એટલે મેં હિન્દી ભાષામાં કર્યું અને એ પોસ્ટર મોકલ્યું. અને હું એટલો બધો ખુશનસીબ કે એ મારા હિન્દી પોસ્ટરને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું. અને મારું એ પોસ્ટરનું શીર્ષક હતું ખેલ ખતરનાક. મેં એવું બતાવ્યું હતું કે ભાઈ નશીલા દ્રશ્યોથી શું હાનિ થઈ શકે. તો એ ચેસનું બોર્ડ બતાવ્યું. મને આજે બી ચેસ રમતા નથી, કોઈ રમત નથી આવડતી, પણ સમાવું એ પેઇન્ટિંગ કરું હતું ત્યારે કંઈક સૂચ કેળવી લીધી કોકની પાસે. મેં ચેસનું બોર્ડ દોર્યું અને ચેસ રમતા હોય સામાન્ય રીતે બે માણસ રમે, મેલ ફિમેલ કે કોઈ બે પાત્રો. તો એ બે ખેલાડી તરીકે એક ખેલાડીમાં મેં દારૂની બોટલ મૂકી અને બીજા ખેલાડી તરીકે સળગતી સિગારેટ મૂકી. અને એ બંનેના જે પ્યાદા છે હાથીને જે પેલા ચેક ને બધું છે કે એ પ્યાદા તરીકે માણસો મૂક્યા. એટલે એનો કહેવાનો ભાવ અર્થ એવો હતો કે દારૂ કે સિગારેટ જે પાત્રો એના છે ચેસના એ જેના હાથમાં લે અને પછી એ કુકરે ઉડી જાય એટલે માણસ ખતમ થઈ જાય. એટલે એનું મેં શીર્ષક આપ્યું હતું ખેલ ખતરનાક. અને એ મને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું અને દિલ્હીમાં જવાનું હતું. હું એ દિવસોમાં મારા લગ્ન થયા હતા એટલે મને ને એક જણને જવાનું, એટલે મને તો થયું કે ચલો આ ફરવાનો ચાન્સ મળશે દિલ્હીમાં. પણ એ દિવસોમાં આપણા વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા થઈ અને દિલ્હીમાં તોફાનો થયા એટલે પછી જવાનું મેં માંડી વાળ્યું. હા, અને ત્યાં દિલ્હીમાં સમારંભ હતો. પછી હું નહીં ગયો અને અમે જાણ કરી દઈ કે હું આ નથી આવી શક્યો. તો 1000 રૂપિયાનું ફર્સ્ટ પ્રાઇઝ આવ્યું, સર્ટિફિકેટ આવ્યું અને એ પોસ્ટરની બુક DAVPએ બહાર પાડી હતી એ આવી. એટલે આ 1000 રૂપિયાની રકમ કરતાં રાષ્ટ્રીય કક્ષાની ચિત્ર સ્પર્ધામાં પહેલી વાર ભાગ લઈને પ્રથમ વિજેતા બનવું ને એ તો એ જીવનનું બહુ જ અદ્ભુત સંભાળણું ગઈકાલે હતું, આજે છે અને આવતીકાલે પણ રહેશે.
1: ખૂબ જ સુંદર વાત કરી પોસ્ટર કોમ્પિટિશન અંગેની, રેડિયો ડેટની. મહેશભાઈ, આકાશવાણી અમદાવાદમાં ઘણા બધા સ્ટોક કેરેક્ટર્સ છે જેમણે પોતાની એક કાર્યની અમિટ છાપ શ્રોતાઓમાં પણ છોડી છે, આજની તારીખે પણ શ્રોતાઓ તેમને યાદ કરે છે.
0: એવું એક પાત્ર છે હું સાણીને સકરાભાઈ, સાણભાઈ સકરાભાઈ. ઔદ્યોગિક કામદારોનો કાર્યક્રમ સવારે આવતો હતો અને સાંજે રિપીટ થતો હતો. અને એના જે સાણાભાઈ અને સકરાભાઈનો કાર્યક્રમ જે પાત્રો ભજવતા હતા, એક હતા પુરુષોત્તમ ચોખડી અને બીજું હતું વિરેન્દ્રભાઈ હતા, સરનેમ કદાચ દવેજ હતું એ હતું. અને પછીના સમયમાં એવું થયું કે એમાંના એક જણની હયાતી નહોતી ત્યારે એ પાત્ર તુષારભાઈ શુક્લ ભજવતા હતા. તુષારભાઈ શુક્લ તો બહુ જ મોટું નામ છે અને એ એકદમ યુવાન વયમાં એમનો જે આ જે પાકટ વયનો જે અવાજ કરે ને એ કરે ને એ તો બહુ જ અદ્ભુત હતું. અને એ કાર્યક્રમ હતો ઔદ્યોગિક કામદારો માટે, એટલે ઉદ્યોગ અંગેની જ વાતો આવે, એના ઉદ્યોગના નિયમો આવે, આરોગ્ય વિશે, મજૂર કાયદાઓની એ બધી વાત. પણ ઘણીવાર સંગીતના કાર્યક્રમ બધું સરસ આવે એટલે એ સાંભળવાની બહુ જ મજા. અને ઘણીવાર તો એવું કે સવારે અડધો ચૂકી ગયા તો સાંજે પ્રોગ્રામ સાંભળ, એટલે એક જસ્ટ લાઈક ટાઈમ ટેબલ કહી શકાય ને એવું થાય. અને સવારે સાંભળ્યું કે સવારે આ ગીત આવ્યું, આ ટોક સરસ આવી હતી, તો એ ફરીથી સાંભળ્યું તો એ સાંજે સાંભળતા હતા. એટલે એ આ સુવિધા બહુ સરસ હતી.
1: એ સિવાય અન્ય સ્ટોક કેરેક્ટરને પણ
0: બીજા છે. એક તો અહીંના ન્યૂઝ રીડર્સ બહુ જ સરસ હતા. અમદાવાદમાં તમને ખ્યાલ છે કે અમદાવાદમાં ઘણી બધી વાર કોમી તોફાનો થતા હતા અને કરફ્યુ નંખાતો હતો. હું કોટ વિસ્તારમાં રાયપુરમાં રહેતા એટલે કરફ્યુ નંખાયો એટલે તો ક્યાંય અવર જવર ના આવ્યો અને સાંજે 7 વાગે એટલે બધા રેડિયો સામે. અને એ વખતે અને હજી આજે પણ આકાશવાણીના સમાચારોની એટલી બધી પ્રતિષ્ઠા રહી છે ને અને વિશ્વસનીયતા તો એટલી ગજબના ગજી આજે બી જાળવી. એ આકાશવાણીનું કદાચ સૌથી મોટું જમા પાસું જે કહેવાય ને આપણે USP કહી શકાય ને એ છે, ક્રેડિબિલિટી એ છે કે એ જમાનામાં લેમી બુલ હેરીનો અવાજ સાંજે 7 વાગે કોઈ પોળમાં રહેતા હોય એટલે એક ઘરમાં રેડિયો વાગતો છે મોટા અવાજે વાગે તો તમે જરૂરી નથી કે તમારે ત્યાં સાંભળવો, તમારા ઘરમાં બાજુના ઓટલા ઉભા રહીને સાંભળો તો ખબર પડી જાય કે એ આ છે. અને એ અવાજ બહુ કાને. પછી એક કલ્પના પાલખીવાળા હતા અને નલિનીબેન શાહ આ ત્રણ, અને પછી એક સુભદ્રા ભટ્ટ હતા. આ 4 ન્યૂઝ રીડરો હતા. અને બીજું હિતેશભાઈ હતું એ જમાનામાં સુગમ સંગીતના ગાયકો અને લોક ગાયકો અને ગરબા ગાયકોની બહુ જ પ્રતિષ્ઠા હતી, જબરજસ્ત એટલે ખૂબ. અને નવરાત્રિમાં અમદાવાદમાં ગરબા હોય એટલે આપણે એમ લખીએ કે જીતુ ભગતના કે બિંદુ ભગત. હવે સમજો એ રેડિયોના ગાયક હોય તો એના નામ આગળ એવું લખે કે આજે રેડિયો સ્ટાર રતિકુમાર વ્યાસના ગરબાનો કાર્યક્રમ છે. પછી ભજનો ચાલતા હતા શ્રાદ્ધ આવે ત્યારે.
1: મહેશભાઈ, ઘણી વખત જે

0: આર્ટિસ્ટ છે ને એ પોતાના વિઝિટિંગ કાર્ડમાં પણ છપાવતા
1: રેડિયો આર્ટિસ્ટ. હા, અને આમ રેડિયો સ્ટાર એટલે પછી આ બોલિવૂડ સ્ટાર ને ફિલ્મ સ્ટાર શબ્દ આવ્યો, પણ આમ રેડિયોના પણ સ્ટાર હતા એટલે એ તો બહુ જ બહુ યાદગાર. હવે અને ઘણીવાર કે જેને રેડિયો પર સાંભળે અને રૂબરૂ જોવાનું આવે ને એ તો બહુ જ હજી આજે પણ યાદગાર છે.
0: મહેશભાઈ, તમે જે વાત કરી નવરાત્રિની, તો ગરબા કોન્સર્ટની પણ આપણે માહિતી આપીએ.
1: હા, મેં ઘણી આકાશવાણીમાં, મને એક આનંદ એ થયો કે આકાશવાણીમાં વર્ષમાં 3-4 કોન્સર્ટ કરતા, અને વસુબેનના વખતમાં તો બહુ જ સરસ હતી. એમાં એમને નવરાત્રિની અંદર એક કરી હતી, હે માં ત્વમેવ સર્વમ, એટલે તો એના આગલા દિવસે પેલું ગ્રાન્ડ રિહર્સલ હતું જીઆર, અને એ એમને જયશંકર સુંદરી હોલમાં કરી હતી, એ મેં જોઈ હતી. પછી એકવાર અવિનાશ વ્યાસના ગીતોની હતી, એમાં ભૂપેન્દ્રસિંહને એ બધાને જોયા હતા. પછી ગઝલોને તેમાં મને સૌથી યાદગાર રહ્યા છે અહેમદ હુસેન, મોહમ્મદ હુસેન, એ બે ભાઈઓ આમ એકબીજાની સાથે ગાય, એકનો અવાજ આવે બીજાથી ખબર જ ના પડે અહેમદનો છે કે અવાજ મોહમ્મદનો અવાજ છે, અને આમ ઓવરલેપ થતા ને એકમાંથી બીજો સૂર નીકળે. સંગીતની એવી કોઈ સમજ નથી, પણ એ જે સાંભળવાનો જે આનંદ છે ને એ બહુ જ. અને હોળી વખતે તો એ અમદાવાદના શ્રેષ્ઠ ફાઉન્ડેશનમાં જે એમ્પી થિયેટર જે કહી શકાય આજની વાત, એ ત્યાં કહેલે. આકાશવાણીની ઘણી કોન્સર્ટો મેં સાંભળી અને હજી આજે બી એના ટાઇટલો યાદ છે. વસુબેને તો બહુ જ સરસ કોન્સર્ટો કરી, એ પછી બીજા પ્રોડ્યુસરો બી કરી, પણ એ પાયાનું જે કામ અથવા યાદગાર જે કહી શકાય એવા પછી ઘણી થઈ, મને થોડા નામ યાદ નથી, પણ એ હું આજે બી યાદ કરું છું.
0: મહેશભાઈ, એ જમાનામાં અમદાવાદ ખાતે જે પારંપરિક રથયાત્રાનું આયોજન થાય છે તો તેની કોમેન્ટ્રી પણ આકાશવાણી પર અપાતી.
1: હા, એ આવતી, અને જન્માષ્ટમીની પણ કોમેન્ટ્રી હતી, રથયાત્રાની થઈ. આ તમે બોલ્યા એટલે મને બહુ સરસ યાદ આવ્યું કે ભાઈ રથયાત્રાની એમાંથી જ મને વિષય મળ્યો. હું તમને બહુ કહું તો મેં છે ને ગરબાની કાલ્પનિક કોમેન્ટ્રી લખી હતી, કે એમ જેમ તમે ક્રિકેટની કોમેન્ટ્રી રેડિયો પર સાંભળતા, કોમેન્ટ્રી મીન્સ રેડિયો જ, અને રેડિયો એટલે ક્રિકેટની જ કોમેન્ટ્રી. પછી આ રથયાત્રાની થઈ અને જન્માષ્ટમીની થઈ, તો એના આધારે મેં ગરબાની કોમેન્ટ્રી લખી હતી, અને ગુજરાતના એક દૈનિક પેપરમાં એ રેડિયોની કોમેન્ટ્રી થઈ જાય કે ભાઈ હમણાંથી હવે ફલાણા ચણિયા ચોળીવાળે એક આવી રહ્યા છે, આ ગીત ગાઈ રહ્યું છે, અને ભગત આમ કરે છે, તાલી પાડે છે, એવી એક વિઝ્યુઅલાઇઝ કરીને કોમેન્ટ્રી લખી. પણ એનો પ્રેરણા સ્ત્રોત આકાશવાણી જ હતો.
0: રમેશભાઈ, આપને જણાવું કે જન્માષ્ટમીની જે કોમેન્ટ્રી છે
1: આકાશવાણી ગઈકાલે હતું, આજે છે ને આવતીકાલે પણ રહેશે.
0: રમેશભાઈ, ખાસ કરીને આપણે વાત કરીએ ને તો જયારે રિસોર્સિસ ન હતા એ જમાનામાં પણ આકાશવાણી રાજકોટ, અને આકાશવાણી રાજકોટ દ્વારકાથી કોમેન્ટરી આપતું, આકાશવાણી અમદાવાદ ડાકોરથી કોમેન્ટરી આપતું, તો એ લાખો શ્રોતાઓને રેડિયોના માધ્યમથી શ્રીકૃષ્ણ જન્મોત્સવની જે ભાવના છે તેને જીવંત કરતા.
1: અને ઘણી બધી વાર એવું લાગે કે તમે ત્યાં જોઈને માત્ર જોઈ શકો, પણ આ શબ્દોથી અનુભૂતિ કરાવે જે છે ને કે આ કૃષ્ણના આ વાગા. ઘણી બધી વાર સમજો તો મારે રથયાત્રા પણ એટલી બધી ભીડ હોય તો રથના બી માંડ દર્શે, એક ક્ષણ થાય તો ત્યાં તો રથ આગળ ચાલો જાય, ભીડની ધક્કા મૂકે, અને એ આ કોમેન્ટ્રી દ્વારા તમને જે સાક્ષાત્કાર કરાવે ને એ તો એ બહુ ગજબ નાખે, એનો આનંદ બહુ જ હોય છે.
0: મહેશભાઈ, આપનું આકાશવાણી અમદાવાદ સાથે ઘણા વર્ષો સુધી આપે કામ કર્યું છે, વિવિધ વિભાગોમાં પણ કામ કર્યું છે, તો આકાશવાણીમાં જે આપને કામ કર્યું એ અનુભવ આપને પત્રકારિત્વમાં કેવી રીતે કામમાં આવ્યો?
1: જો એક તો પહેલો કોઈ મને જે પહેલો કોન્ટ્રાક્ટ મળ્યો ત્યારથી આજ લગી એમ કહું તો ચાલશે. સૌથી પહેલું દરેક મેં તમને કહ્યું કે હું અમારી તિજોરી હતી ત્યાંની ઉપર એ ટેબલ હતું જ ને, એટલે એ જ કબાટ હતું, એ જ એની ઉપર ટ્રાન્ઝિસ્ટર મૂક્યો અને નોટ ઉપર પેલું ગીત આખું સાંભળીને લખું, એટલે એના આધારે કોઈક વસ્તુ સાંભળીને લખવું જે રિપોર્ટિંગમાં કહી શકાય. ફિલ્ડવર્ક ગયા હોય, કોઈ નેતાની સભાનું કવરેજ કરવા ગયો તો એ જે બોલ્યા આપણે લખવાનું કે આને આમ જણાવ્યું હતું, એટલે એ ગીતથી રેડિયો સાંભળીને લખવાની કેળવણી એ પહેલી ત્યાં મળી. પછી જુદા જુદા વિષયોનું લખવા મળ્યું, ધારો કે મને એમ કે ભાઈ તમારે રમત વિશે લખવાનું, તો બધા છાપા શોધવાના અને રમતના સમાચારો શોધવાના એ ટૂંકમાં લખવાને થોડામાં ઘણું કહી શકાય. પછી વાટેઘાટે, તો બધા બહુ જુદા વૈવિધ્યસભર કરવાનું. પછી આવ્યું ફીચર રાઇટિંગ, તો એક જ સબ્જેક્ટના કેટલા બધા પાસા સાથે વણીને લખવાનું. અને બીજું સૌથી મોટું કે ધારો કે ઓડિયન્સ રિસર્ચમાં ગયો ત્યારે ખબર પડી કે ભાઈ શ્રોતાઓને આવું માગે છે, આ છે, અને એ પ્રોગ્રામ ધ્યાનપૂર્વક સાંભળતો હતો, અને એમાં એક કરતાં વધારે કોર્નર જે ક્વેશ્ચન કહેવાય જર્નાલિઝમની ભાષામાં, તો એ બધા અમુક શ્રોતાજનો એટલા બધા હોશિયાર હતા કે આપણે સવાલ કરીએ તો કે આમાં આ બી મજા આમ સરસ હોય તમે આમ ના, એ બધું વાત એના કારણે એ જે રેડિયો સાંભળવાની જે ચીવટ હતી એને એકદમ ધ્યાનપૂર્વક સાંભળીએ ને કાને લગાવીને, તો એ સાંભળતા

0: એના કારણે એક ભાષા મને ખબર પડી કે એ ધ્વનિ પણ એક ભાષા છે, કે સમજો મારે કંઈ કહેવું કે હું આવું છું, બરાબર વિઝ્યુઅલમાં શું લખવું, છાપામાં શું લખવું અને રેડિયોની પરિભાષામાં એ ડાયલોગ કેવી રીતે, એ જે ભેદ છે ને એ મને આ આકાશવાણીના કાર્યક્રમો સાંભળવાથી અને પછી લખવાથી અને મારા લખાણમાં ઘણા બધા સુધારો મને સૂચવ્યા. હું નથી કહેતો મને આવડતું, બરાબર કેળવણી અહીંના પ્રોડ્યુસરે કે મહેશભાઈ આમાં લખાય, પછી મેં મારી લખેલો પ્રોગ્રામ હોય અને પછી જ્યારે સાંભળ્યું ત્યારે ખબર પડતો કે એડિટ થયું કે ક્યારેક થયું, એટલે એ જ્યારે ખબર, આ બધી જ કેળવણી મને આજે જર્નાલિઝમમાં ઉપયોગ થાય. કોઈકનો ઇન્ટરવ્યૂ લેવા જાઉં તો જે રેડિયોમાં ઇન્ટરવ્યૂ લેતા હોય, જે ફિઝિકલી ઇન્ટરવ્યૂ લઉં છું મેગેઝિન માટે, લખવાની વાત હતી, રિસર્ચ કરવાનું હતું, એક જ મુદ્દા જુદા જુદા, અને મેગેઝિનમાં હું કામ કરું છું એ છાપા કરતાં મેગેઝિનમાં બહુ જ વધારે લખવાનું, એક જ ઘટનાને બધા જુદા જુદા, આ આ બધું ડિટેલિંગ જે આ કેળવણી છે ને મને એ આકાશવાણી. અને બીજું કે આ એઆર યુનિટના, એટલે ખબર પડે કે એક પ્રોગ્રામ માટે કેટલા લોકોની શું અપેક્ષા હોય ને આપણે એને કેવી રીતે ફૂલફિલ, આ બધી જ કેળવણી મને એ અમારી કેરિયર માટે જે સૌથી મદદરૂપ થઈ છે. એટલે હું જીવનભર આકાશવાણીનો તો આભારી રહીશ જ. કાર્યક્રમો આપ્યા એટલે એમ કહેવાય ને કે આ એવી સંસ્થા હતી કે જ્યાં ઘણી બધી વાર એપ્રેન્ટિસને સ્ટાઇપેન્ડ મળે, આ એના કરતાં મોટી સંસ્થા, એટલે એપ્રેન્ટિસશીપ નહીં કહ્યું પણ એઝ અ કલાકાર તરીકે મને એક ગ્રો કર્યો, મારો એક પ્રોત્સાહન આપ્યું, પૈસા આપ્યા, પ્રોત્સાહન આપ્યા, અને આ હદ સુધી એમ કે 46 વર્ષથી આ સંસ્થા સાથે છું અને મને આજે પણ એ આકાશવાણીમાં આવું એટલે એક મારું ઘર હોય એવું ફિલિંગ થાય. કેટલા બધા પ્રોડ્યુસર સાથે કામ કર્યું એ બધાના સ્મરણો છે અને નવા નવા મિત્રો આવતા જાય છે અને એમને મારી પર શ્રદ્ધા રાખી એટલે હું આ સંસ્થાનો ખૂબ આભારી છું.
1: શ્રોતા મિત્રો, મહેશભાઈ સાથે આપણે વાતચીત આગળ ધપાવીએ. મહેશભાઈની પસંદગીનું વધુ એક ગીત આપણે સાંભળીએ.
0: મને ફિલ્મનું નામ તો યાદ નથી કદાચ, અને નરસિંહ મહેતા એનું જ છે, મારી હુંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારી, મહેન્દ્ર કપૂરે ગાયેલું છે કદાચ.

રમેશભાઈ, આપ આકાશવાણી અમદાવાદ સાથે લગભગ 4.5 દાયકાથી પણ વધારે સમયથી સંકળાયેલા છો, અને આપ જાણો છો તેમ દેશમાં, ભારતમાં રેડિયો પ્રસારણને 2027માં, એટલે કે આવતા વર્ષે સેન્ચ્યુરી, એક સદી પૂરી થશે, અને આકાશવાણી નામકરણને પણ 90

0: વર્ષ થયા છે. પ્રસારણ એક ગૌરવશાળી 90 વર્ષની યાત્રા રહી છે. તો મહેશભાઈ, ભારતના વિકાસમાં જેને કહેવાય ને કે આકાશવાણી અને રેડિયોનું પ્રદાન શું રહ્યું, તેના વિશે આપ થોડી માહિતી આપો.
1: ઇરેશભાઈ, રેડિયોનું પ્રદારણ તો એટલું બધું સરસ છે અને આ એકદમ સ્વીકૃત થયેલું માધ્યમ છે, સર્વસ્વીકૃત છે. અને તમે એ જો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી છે, એ પોતે મન કી બાત કાર્યક્રમ એ ધારે તો એ ટીવી પર રોજ આવી શકે, એમના કાર્યક્રમો આવી શકે એમના પર, પણ એમને રેડિયોનું માધ્યમ પસંદ કર્યું એ જ બતાવે છે કે રેડિયોનું માધ્યમ ગઈકાલે અને આજે કેટલું સતત. ભલે એવું બન્યું છે કે ભાઈ એફએમ વધે એટલે એના મનોરંજનના થયા, એનો એનો લિસનર વર્ગ યંગ જનરેશન આવે એટલે એના ગીતોની ચોઈસ ને એ બધું, પણ આકાશવાણીનું હું આજે પણ એ કહી શકીશ કે એફએમ તમે સાંભળો એમાં તમને મનોરંજનના ગીતો આવે છે બધા, પણ કોઈ ગીત પૂરા નથી આવતું. એના કરતાં સૌથી મોટી એવું કોઈ કોઈ પણ કલાકૃતિ એના સર્જકનું છે ને એનું મૂલ્ય થવું જોઈએ. આકાશવાણી માત્ર એક માત્ર માધ્યમ એવું, ધારો કે કોઈ ગીત વગાડે ને તો એના ગીતકાર સંગીતકાર અને ગાયકનું નામ બોલે. તમે કોઈ હવે જુજ એફએમ કદાચ હવે જુદી રીતે કરતા થયા છે કે એની આ ગાયકોની ક્રેડિટ આવે, કેસ આપતા હશે કે એ ખ્યાલ નથી, મુદ્દો નથી કરતો, પણ આકાશવાણી એક માત્ર એવું છે કે એ એની રોયલ્ટી ચૂકવે છે બધા. અને આકાશવાણીની બીજી વસ્તુ એ કે આકાશવાણીની સ્વર પરીક્ષામાં પાસ થયા ને એ તમારા માટે બહુ, હા એવું કહેવાતું કે એક બે બહુ મોટા દિગ્ગજ ગાયિકાઓ છે એમની કેરિયરમાં જે પહેલી બે વારમાં એમ કે ફેલ થયેલા, અને પછીનો સમય એવો કે પાસ થઈ ગયા પછી આકાશવાણીમાં એક દિવસ એવો નહીં કે જેમના ગીતો વિના એમનો દિવસ પસાર થયો, એટલે રોજ એકવાર એ સ્ટેશન પર એમના ગીત વાગે. હવે આ રેડિયોના અવાજ પરીક્ષણ જે મને બી આનંદ થયો કે મેં પણ એકવાર ડ્રામા ઓડિશનમાં પહેલી વાર હું કદાચ ફેલ થયો તો બીજી વાર આપે હું બી ગ્રેડમાં પાસ થયો, એટલે આકાશવાણીમાં તમારો અવાજ હોય ને, મને હજી બી યાદ છે કે દૂરદર્શનની અંદર એનાઉન્સરને ન્યૂઝ રીડરના ટેસ્ટ થાય તો એમાં પૂછે કે આકાશવાણીમાં માન્ય એપ્રુવડ વોઇસ છે, તમે હા પાડો, એટલે એમનું કામ અડધું થાય. પછી વાત રહી કે તમારું એ તમારું દેખાવને લુક્સને એ કેવું રહે, થોડી કેળવણી આપે, પણ અવાજ માટેનો જે આકાશવાણીનો માપદંડ જે ગઈકાલે હતો આજે પણ એટલું જ કડક પરીક્ષાને, મને એમ ખ્યાલ છે કે એ દિવસો યાદ કરતા હતા કે એ આપણો સ્વર પરીક્ષા આવે એટલે એક આખા રૂમમાં તમે એકલા જ હોય અને તમે એમ કે તમારો નંબર બોલો ને બોલો,
0: આકાશવાણીની સ્વર પરીક્ષા એટલે માત્ર તમે અને માઇક્રોફોન
1: બસ સ્ટુડિયો ક્યાંય ને, અને પછી તમને એમ કે હવે તમે કોઈ પણ એક નાટકનો ડાયલોગ બોલો અને તમે એક ફલાણી પરિસ્થિતિમાં આવી ગયા છો, એટલે એ જ વખતે તમારે સ્ક્રિપ્ટ ઊભી કરવાની, એ ડાયલોગ એ આરોહરોમાં બોલવાને ને એવી અનુભૂતિ, એટલે આ જે કડક પરીક્ષણ જે છે ને એ આકાશવાણીની જે ઓળખ છે ને એ આજે બી જરૂરી નથી. હવે બધા ઘણા બધા સમય સાથે પરિવર્તન કરીને બીજી ભાષામાં કહો તો સમાધાનો છે, એ આકાશવાણીએ નથી કર્યું ને, એ ભલે કોકને એવું લાગે કે જૂનવાણી, પણ એ જૂનવાણી નથી, એ પરંપરા છે અને એ પ્રતિષ્ઠિત માપદંડ આજે પણ ટકી રહ્યા છે. તમે એમ કોઈ એમ કે હું આકાશવાણીમાં એ ગ્રેડ આર્ટિસ્ટ છું, બી ગ્રેડ આર્ટિસ્ટ છું, તો એને પ્લેબેક તરીકે ચાન્સ મળે છે. આકાશવાણીએ જ ઘણા બધા કલાકારો બોલિવૂડથી માંડીને સંગીત જગતને આપ્યા છે, એટલે એ તો બહુ જ મોટું ઋણ છે સમાજ ઉપર, આપણી સંસ્કૃતિ પર. હજી એક બીજું એક સરસ હું તમને એક મને હું વચ્ચે ભૂલી ગયો કે આકાશો, મેં તમને કહ્યું કે હું તો 1980 આજે 46 વર્ષથી લખું છું, પણ એટલો બીજો નસીબદાર બી એવું છું કે મારી પત્નીનું નામ છે મીતા છે, એ હિન્દી સ્કૂલમાં ટીચર હતા, હમણાં તો હવે નિવૃત્ત છે, અને બે દીકરા છે સાર્થક અનિરક. મારા પત્ની અહીંયા જે હિન્દી પાઠ લેસન જે કહી શકાય તો એ એમને આપતા હતા કે ભાઈ ચલો તમે શિક્ષિકા છો તો હિન્દી પાઠ ભણો, એટલે ક્લાસરૂમનું જે ક્લાસરૂમ ટીચિંગ કહેવાય એ અહીંથી પાઠ ભણાવે, રેડિયો પર શીખવે અને વિદ્યાર્થીઓ રેડિયો પર સાંભળે એવા એને કેટલાક હિન્દી વિષયના લેસનો આપે છે, કાં તો કોઈ ગુજરાતીના પણ કરાવે છે. બીજું મારા બે દીકરા છે સાર્થક અને હિરક, બંને દીકરાઓ પણ, એટલે મારું પરિવાર નાનો પરિવાર છે, પત્ની અને બે બાળકો, તો મારી પત્ની પણ આકાશવાણીના ટોકર તરીકે અહીંયા કામ કર્યું છે અને બે દીકરા, બંને દીકરાઓની બહુ જે કામ હું નથી કરી શકું કે નથી પામ્યું એ મારા બંને દીકરાઓ અહીંયા પામે, એટલે ફરીથી આકાશવાણી બંને વાત કે સાર્થકે અહીંયા સાગરને સથવારે સિરિયલમાં ભાગ લીધો, જયેશ પંડ્યા કરતા હતા એ કરતા. બીજું એક સરસ હતું કે એ દિવસોમાં રંગરંગ વાદળિયાનો કંઈક બાળકો માટેનો કાર્યક્રમ, એમાં એ વખતે તે સમયના શિક્ષણ મંત્રી આનંદીબેન પટેલને અહીંયા બોલાય, અને મને લાગે છે કે પ્રસારણ માધ્યમનો એકદમ યુનિક કહી શકાય એવો પ્રયોગ એ હતો કે આનંદીબેન શિક્ષણ મંત્રી તરીકે આવ્યા હતા અને સ્ટુડિયોમાં ખુરશી પર નહીં, નીચે બાળકોની સાથે વચ્ચે બેઠા હતા અને જે 5-7 બાળકો હતા એ બધા બાળકોને શિક્ષણ મંત્રીને એક એક

0: સવાલ પૂછ્યો હતો, એમાં મારો એક દીકરો પણ. એટલે મને એવું થયું કે હું પત્રકાર તરીકે, મીડિયાના પર્સન તરીકે ઇન્ટરવ્યૂ લેવા જઉં, અને મને એક માધ્યમના પ્રતિનિધિ તરીકે આનંદીબેન કે છે કોઈ નેતા ઇન્ટરવ્યૂ આપે, વસ્તુ જુદી. પણ અને એમને ખબર કે કેવા સવાલ, પણ એક આ જિજ્ઞાસુ બાળકો શિક્ષણ મંત્રીને શું સવાલ પૂછશે અને શિક્ષણ મંત્રી શું છે. એટલે એ મારા દીકરા સાર્થક, એ રેડિયોનો કાર્યક્રમ, અને બીજો નાનો દીકરો છે હીરક, એણે પણ એની 3-4 સિરિયલોમાં કામ કર્યું હતું. હીરકની વિશેષતા એવું હતું કે આકાશવાણી દર વર્ષે આંતરરાષ્ટ્રીય બાળ પ્રસારણ દિવસે ઉજવે, મને તારીખ યાદ નથી, પણ એવું કે સવારની સભા હોય 5:30 હોય, અને બપોર 12:15 જે પૂરી થાય, એમાં એક મેલ હોય અને એક ફિમેલ હોય, જે અહીંયા મેલ ફિમેલ આર્ટિસ્ટ હોય રીતે, એ મારો દીકરો હતો અને એક કોક દીકરી હતી, એ બે જણને એમનું કામ એટલું ઓપનિંગ અને ક્લોઝિંગ એનાઉન્સમેન્ટ કરવાનું કાર્યક્રમ. પણ એક નાનો છોકરો, 8-10 વર્ષનો છોકરો, એને પ્રસારણ માધ્યમ સામે લાઈવ બેસાડી દેવો, તમે હિંમત તો કરો, હિંમત, આ હિંમત બી કહેવાય, સફળતા હોય તો હિંમત થાય અને મુશ્કેલી થાય તો જોખમ કહેવાય. એટલે આવું કોક એ મારા દીકરામાં પારખ્યું કે આ આ દીકરાનો અવાજ સરસ છે અને આને કામ સોંપી શકાય, કે એ એની એક પોતે એક આ કામ નિભાવી શકશે. એટલે એ લોકોએ વિશ્વાસ મૂક્યો અને એ મારો દીકરાએ આંતરરાષ્ટ્રીય બાળ પ્રસારણ દિવસે કર્યો. એટલે હું નસીબદાર છું કે મારું આખું ફેમિલી આકાશવાણીના લેખક તરીકે તો હતું જ, શ્રોતા તરીકે આજે પણ છે.
1: શ્રોતા મિત્રો, આકાશવાણી સાથે 4.5 દાયકાથી પણ વધારે સમયથી શ્રોતા, ત્યાર પછી કેઝ્યુઅલ અસાઇની, અને આપણા નિયમિત વક્તા તરીકે અવારનવાર આવે છે તે મહેશભાઈ શાહ આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં આવ્યા, અને પ્રસારણની 90 વર્ષની ગૌરવશાળી યાત્રાના સંદર્ભમાં જે વાત કરી તેમને માટે શ્રોતા મિત્રો વતી આપનો ખૂબ ખૂબ આભાર મહેશભાઈ.
0: આકાશવાણી અને આકાશવાણી અમદાવાદ સ્ટેશન હિતેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર, તમે એક યાદ રાખ્યા અને આકાશવાણીની યાત્રામાં કોઈક અંશે મારું કોઈક યોગદાન છે અથવા એમાં હું સહયોગી બન્યો છે, એટલે એ સ્મરણ કરીને બી મને યાદ રાખ્યું, એટલે ખૂબ ખૂબ આભાર. અને મારી કારકિર્દી માટે આકાશવાણીનું જે પ્રદાન રહ્યું છે એ હું ક્યારેય નહીં ભૂલું. ખૂબ ખૂબ આભાર.
2: શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહિયરમાં આપ સાંભળી રહ્યા હતા મહેશ શાહ સાથેની હિતેશ માવાણીની વાતચીત. આશા રાખીએ કે આ વાતચીત સાંભળવાની આપ સૌને મજા આવી હશે.
3: અને આ સાથે જ સ્ટુડિયોની ઘડિયાળ હવે બતાવી રહી છે સમય આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. તો ફરી મળવાના વાયદા સાથે આજે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને. કાર્યક્રમ માટેના આપના અભિપ્રાય અમને ચોક્કસથી મોકલજો. આ સરનામે નિયામક શ્રી સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsahiyar@gmail.com.
2: આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.
4: આકાશવાણી અમદાવાદ, રાજકોટ અને ભુજનું આ સહપ્રસારણ હતું.

આકાશવાણી અમદાવાદ, રાજકોટ અને ભુજ. શ્રોતા મિત્રો, બરાબર 1 વાગે હિન્દીમાં અને 1:05 અંગ્રેજીમાં સમાચાર અમે દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં પૂરો થયો. થોડીક ક્ષણોમાં ગુજરાતીમાં સમાચાર અપાશે.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સર્વોચ્ચ અદાલતે આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા મતદાર યાદીની એસઆઈઆરની કાયદેસરતાને સમર્થન આપ્યું. વ્યાવસાયિક સંબંધો વધુ સુદૃઢ બનાવવા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કેનેડિયન વેપારીઓ અને રોકાણકારો સાથે બેઠક યોજી. સીબીઆઈએ નીટ યુજી પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી. કચ્છના દરિયામાંથી 200 કરોડ કરતાં વધુની કિંમતનો માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર મેચ. સર્વોચ્ચ અદાલતે આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા મતદાર યાદીની એસઆઈઆરની કાયદેસરતાને સમર્થન આપ્યું છે. સર્વોચ્ચ અદાલતે પોતાના ચુકાદામાં અવલોકન કર્યું કે એસઆઈઆર મુક્ત અને ન્યાયી ચૂંટણીઓની બંધારણીય આવશ્યકતાને આગળ ધપાવે છે. અદાલતે ઠરાવ્યું કે ચૂંટણી પંચને લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1950ની કલમ 324 અને તેના હેઠળ બનાવેલા નિયમો હેઠળ એસઆઈઆરની હાથ ધરવાની સત્તા છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જય માલ્યા બાગચીની બનેલી બેન્ચે રીટ અરજીઓમાં આ ચુકાદો સંભળાવ્યો હતો, જેમાં ગયા વર્ષે જૂનમાં બિહારમાં એસઆઈઆર હાથ ધરવા માટે ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા જાહેરનામાને પડકારવામાં આવ્યું હતું. અદાલતે ઠરાવ્યું કે એસઆઈઆર પ્રક્રિયા મુક્ત અને ન્યાયી ચૂંટણી કરાવવાના ધ્યેય સાથે જોડાયેલી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત દ્વારા આપવામાં આવેલા ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કાયદો પોતે કોઈપણ સમયે નોંધાયેલા કારણોસર અને ચૂંટણી પંચને યોગ્ય લાગે તે રીતે વિશેષ સુધારાને અધિકૃત કરે છે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કેનેડાની મુલાકાતના બીજા દિવસે ટોરેન્ટોમાં કેનેડિયન વેપારી નેતાઓ અને સંસ્થાકીય રોકાણકારો સાથે શ્રેણીબદ્ધ ઉચ્ચસ્તરીય બેઠકો યોજી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે આ બેઠકનો ઉદ્દેશ દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં રોકાણ અને ટેકનોલોજી ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો હતો. મંત્રાલયે જણાવ્યું કે બંને પક્ષોએ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 50 અબજ અમેરિકન ડોલર સુધી વધારવા અને વર્ષના અંત સુધીમાં સીઈપીએ વાટાઘાટો પૂર્ણ કરવાના તેમના સહિયારા ઉદ્દેશને પણ દોહરાવ્યો હતો. બંને મંત્રીઓની અધ્યક્ષતામાં કેનેડા ભારત રોકાણ અંગે ગોળમેજી યોજાઈ હતી, જેમાં પેન્શન ફંડ્સ અને બેન્કો સહિત અગ્રણી કેનેડિયન નાણાકીય રોકાણકારોએ હાજરી આપી હતી. ભારતીય સમુદાય સાથે વાત કરતા શ્રી ગોયલે કેનેડામાં ભારતીય સમુદાયની શક્તિ અને ભારત કેનેડા બિઝનેસ કોરિડોરને વધુ ગાઢ બનાવવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈએ નીટ યુજી પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. એજન્સીએ આ કેસમાં અત્યાર સુધીમાં 13 આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં લાતુરના ડોક્ટર મનોજ શિરૂરે નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર તેણે આરોપી પીવી કુલકર્ણી પાસેથી રસાયણશાસ્ત્રના પ્રશ્નો મેળવવામાં આરોપી કોચિંગ સેન્ટરના માલિકના પુત્ર સહિત 3 વિદ્યાર્થીઓને મદદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ધરપકડ કરાયેલા અન્ય આરોપી તેજસ હર્ષદકુમાર શાહ છે, જે પુણે સ્થિત કોચિંગ સેન્ટર ડોક્ટર અભંગ પ્રભુ મેડિકલ એકેડેમીમાં ભૌતિકશાસ્ત્રના ફેકલ્ટી છે. તેમણે ધરપકડ કરાયેલ આરોપી મનીષા હવાલદાર પાસેથી નીટ યુજી પરીક્ષાના લીક થયેલા ભૌતિકશાસ્ત્રના પ્રશ્નો મેળવ્યા હતા. સીબીઆઈએ અત્યાર સુધીમાં વિવિધ સ્થળોએ 49 સ્થળોએ દરોડા પાડ્યા છે અને મોટા પ્રમાણમાં સામગ્રી જપ્ત કરી છે. ગુજરાતના કચ્છના મધદરિયામાંથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. ગઈકાલે વહેલી સવારે એટીએસ અને કોસ્ટગાર્ડે આ ઓપરેશન હાથ ધરીને 2 શકમંદોની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં એમએસસી નામનું જહાજ યુરોપથી ડ્રગ્સ લઈને આવતું હોવાનું જણાયું છે. ઝડપાયેલું ડ્રગ્સ કોકેઇન હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. ગુજરાતના પોલીસ વડાએ આપેલી માહિતી અનુસાર કરાંચીથી બોટમાં આવેલું અંદાજે 110 કિલો કોકેઇન જપ્ત કરાયું છે. ઓપરેશન દરમિયાન એક વ્યક્તિ દરિયામાં કૂદી ગયો હોવાનું જણાવ્યું હતું. અન્ય તપાસ એજન્સીઓની સાથે કસ્ટમની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. પકડાયેલા તમામ શકમંદોની સઘન પૂછપરછ કરાઈ રહી છે. દેશના વિવિધ ભાગોમાં વધતા તાપમાન વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ લોકોને બહાર નીકળતી વખતે પાણી સાથે રાખવા જણાવ્યું છે. વધુમાં બપોરના તડકામાં બહાર ન જવા, લોકોને તેમના ઘર, બાલ્કની, ટેરેસ, દુકાન અથવા ઓફિસની બહાર પાણીની વ્યવસ્થા કરવા સાથે પ્રાણીઓ અને પક્ષીઓનું ધ્યાન રાખવાની પણ અપીલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in

સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ અંડરસ્કોર ABADને ફોલો કરશો. ઘૂસણખોરી અને અન્ય કારણોસર થતા વસ્તી વિષયક પરિવર્તનના પડકારોનો સામનો કરવા માટે કેન્દ્રએ એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે આ સમિતિની અધ્યક્ષતા સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ પ્રકાશ પ્રભાકર નાવલેકર કરશે. શ્રી શાહે જણાવ્યું કે ઘૂસણખોરી અને અન્ય કારણો

0: મંત્રાલયે જણાવ્યું કે તે આફ્રિકાના કેટલાક ભાગોમાં તાજેતરમાં ફેલાયેલા ઇબોલા રોગચાળા પછી બદલાતી પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સંબંધિત રાજ્ય અધિકારીઓ સાથે સંકલનમાં રહીને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠનની માર્ગદર્શિકા અનુસાર તમામ જરૂરી જાહેર આરોગ્ય પ્રોટોકોલનો અમલ કરાઈ રહ્યો છે. દક્ષિણ લેબેનોનમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં લગભગ 31 લોકોના મોત અને 40 લોકો અન્ય ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. લેબેનોનના જાહેર આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઇઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે સરહદ પાર તણાવ વધી રહ્યો છે, ત્યારે ગઈકાલે અનેક શહેરો અને ગામડાઓને નિશાન બનાવીને આ હુમલા કરવામાં આવ્યા હતા. સાંભળીએ એક અહેવાલ.
1: इसराइल ने कहा है कि यह अभियान इसराइली प्रधानमंत्री बेन्यामिन नेतन्याहू और रक्षा मंत्री इसराइल काट्स के आदेश पर चलाया गया था. इसराइल ने यह आदेश पर 7 अक्टूबर 2023 के हमलों के दौरान कई इसराइली नागरिकों और सैनिकों की हत्या, अपहरण और घायल होने में शामिल होने का आरोप लगाया. ओधे हाल ही में अजेद्दीन अल हदाद के स्थान पर सैन्य प्रमुख बना था. अजेद्दीन अल हदाद इससे पहले इसराइली हमले में मारा गया था. प्रधानमंत्री नेतन्याहू ने कहा है कि इसराइल 7 अक्टूबर के हमलों में शामिल सभी लोगों को निशाना जारी रखेगा. इस बीच इसराइल ने दक्षिण लेबनान में बड़े हवाई हमले कर टायर और मर्जियून जिलों को निशाना बनाया है. इन हमलों में कल 31 लोग मारे गए और 40 अन्य घायल हो गए. समाचार कक्ष से वैष्णवी.
0: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે કેબિનેટની બેઠક યોજશે, જેમાં ભૂતપૂર્વ રાષ્ટ્રીય ગુપ્તચર નિદેશક તુલસી ગબાર્ડ સહિત તમામ કેબિનેટ સભ્યો હાજર રહે તેવી શક્યતા છે. વ્હાઇટ હાઉસના એક અધિકારીના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને ટોચના અધિકારીઓ બેઠક દરમિયાન વિદેશી અને સ્થાનિક બંને મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી શક્યતા છે. ઇરાન દ્વારા અમેરિકા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાના આરોપો વચ્ચે આ બેઠક યોજાઈ રહી છે. ભારતીય સેનામાં અગ્નિપથ યોજના અને નિયમિત કેડરમાં પ્રવેશ માટે ઓનલાઈન પ્રવેશ પરીક્ષા 1 જૂનથી 12 જૂન દરમિયાન લેવાશે. ગુંટુર આર્મી રિક્રુટમેન્ટ ઓફિસર કર્નલ રાજત સુવર્ણા દ્વારા આજે જાહેર કરાયેલી એક પ્રેસનોટમાં આ જાહેરાત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આ પરીક્ષા આંધ્રપ્રદેશના 14 જિલ્લાઓના વિવિધ કેન્દ્રો પર લેવામાં આવશે. કર્નલ સુવર્ણાએ જણાવ્યું કે ઉમેદવારો સત્તાવાર ભારતીય સેના ભરતી વેબસાઇટ દ્વારા તેમના પ્રવેશ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે, પરીક્ષા સૂચનાઓ વાંચી શકે છે અને મોક ટેસ્ટનો ઉપયોગ કરી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે ઉમેદવારો તેલુગુ, હિન્દી અને અંગ્રેજી સહિત 13 ભાષાઓમાંથી કોઈપણ એકમાં ઓનલાઈન પરીક્ષા આપી શકશે. આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ આજે સાંજે મોહાલીના ન્યૂ ચંદીગઢ ખાતે એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો કરશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. વિજેતા ટીમ શુક્રવારે ક્વોલિફાયર 2માં ગુજરાત ટાઇટન્સ સામે ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ટકરાશે, જે આ મહિનાની 31મી તારીખે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અગાઉ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગઈકાલે રાત્રે ધર્મશાળા ખાતે ક્વોલિફાયર 1 મેચમાં ગુજરાત ટાઇટન્સને 92 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સર્વોચ્ચ અદાલતે આજે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા મતદાર યાદીની એસઆઈઆરની કાયદેસરતાને સમર્થન આપ્યું. વ્યાવસાયિક સંબંધો વધુ સુદૃઢ બનાવવા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કેનેડિયન વેપારીઓ અને રોકાણકારો સાથે બેઠક યોજી. સીબીઆઈએ નીટ યુજી પરીક્ષાના પેપર લીક કેસમાં વધુ 2 આરોપીઓની ધરપકડ કરી. કચ્છના દરિયામાંથી 200 કરોડ કરતાં વધુની કિંમતનો માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર મેચ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચોમાસા અગાઉની એટલે કે પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરવા અધિકારીઓને સૂચના આપી છે. આજે ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં શ્રી પટેલે પ્રી મોન્સૂન કામગીરીનો અહેવાલ તૈયાર કરવા સૂચના આપી. તેમણે સરકારી કામકાજની ગુણવત્તામાં કોઈપણ બાંધછોડ ન ચલાવી લેવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું. બેઠક દરમિયાન રાજ્યમાં પેટ્રોલ ડીઝલની સ્થિતિની પણ સમીક્ષા કરાઈ, જેમાં મુખ્યમંત્રીએ પેટ્રોલ ડીઝલની સંગ્રહખોરી કરતા લોકો સામે પગલાં લેવા પણ નિર્દેશ આપ્યા. દરમિયાન ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો હોવાનું જણાવ્યું હતું.
1: પેટ્રોલ ડીઝલની પરિસ્થિતિ ક્યારેય ગુજરાત કે ભારતમાં ખરાબ નહોતી. આજે પણ જથ્થો અનામત આપણી પાસે પૂરતો છે. કોઈએ પેનિક થવાની જરૂર નથી. જ્યારે જોઈએ ત્યારે પેટ્રોલ અને ડીઝલ મળી જ રહે છે. પણ સંગ્રહખોરીથી બચવાની મારી સૌને અપીલ છે. પરામર્શ સમિતિની અંદર આ પેનિકના કારણે જે પરિસ્થિતિ ઉદ્ભવી છે એના ઉપર જ ચર્ચા હતી અને પેનિક પરિસ્થિતિને લોકોને સમજૂતી આપવા અને અનામત જથ્થો આપણી પાસે પૂરતો છે અને કોઈ પણ પેટ્રોલ પંપ પર જ્યારે જોઈએ ત્યારે પોતાની જરૂરિયાત પ્રમાણેનું પેટ્રોલ ડીઝલ
0: કચ્છ જિલ્લાના દરિયાકાંઠે ફરી એકવાર મોટા પ્રમાણમાં માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો છે. મુંદ્રા બંદર તરફ આવી રહેલા એક જહાજમાંથી 1,000 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થ પકડાયો છે. ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી એટીએસ અને તટરક્ષકે સંયુક્ત ઓપરેશન હાથ ધરી માદક પદાર્થના કુલ 115 પેકેટ પકડ્યા હતા. આ મામલે તપાસ ટીમે કુલ

0: ત્રણ લોકોને ઝડપી પૂછપરછ શરૂ કરી છે, જ્યારે એક વ્યક્તિ દરિયામાં કૂદી પડ્યો હોય તેની શોધખોળ હાથ ધરાઈ છે. પ્રધાનમંત્રી જનધન યોજનાના કારણે આર્થિક રીતે નબળા લોકો માટે નાણાકીય સેવાઓની સુલભતામાં પરિવર્તન આવ્યું છે, ત્યારે ડાંગ જિલ્લામાં આ યોજના હેઠળ 1,38,500 લોકોએ બેંક ખાતા ખોલાવ્યા છે. આ અંગે બેંક સખી રૂપમ ભોએ વધુ માહિતી આપી હતી.
1: હાલ જનધનના ખાતાઓ પણ ખોલી રહ્યા છીએ અમે. એમાં 18-40 વર્ષ વાળા લોકો 436 નો વીમો પણ લઈ શકે છે, અને 18-60 વર્ષ વાળા હોય એ લોકો 20 રૂપિયા વાળો વીમો પણ કરાવી શકે છે. એમાં અકસ્માત થાય તો પછી વારસદારને 2,00,000 વીમો મળી શકે છે, અને જનધનના ખાતામાં બીજા જે પીએમ કિસાન લોકોને મળી શકે છે આ જનધનના ખાતામાં. ત્યારબાદ જનધનના ખાતામાં લોકોને સારી એવી સુવિધા, ગામની પબ્લિક લોકોને, એ લોકોને એટલું દોડી જવા નથી પડતું, ગામમાં ગામમાં બધી સુવિધા મળી શકે છે.
0: વલસાડ જિલ્લા ધરમપુરમાં વિજ્ઞાન કેન્દ્ર ખાતે આજે ઝીરો શેડો ડે નિરીક્ષણ કાર્યક્રમ યોજાયો. બપોરના સમયે સૂર્ય બરાબર માથા ઉપર આવતા ઊભી વસ્તુની છાયા લગભગ અદ્રશ્ય થઈ જાય છે, ત્યારે વિદ્યાર્થીઓએ ખુલ્લા મેદાનમાં ચોક્કસ સમયે છાયા ગાયબ થતી હોવાનો અનુભવ કર્યો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને પૃથ્વી સૂર્ય સંબંધ, ઉત્તરાયણ દક્ષિણાયન, કર્કવૃત મકરવૃત, અક્ષાંશ તથા ખગોળીય ગણિત અંગે પણ સમજ અપાઈ હતી. રાજકોટ જિલ્લામાં વસ્તી ગણતરીની કામગીરી માટે ગણતરીદારો અને સુપરવાઇઝર્સની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી. 11 તાલુકા અને 6 નગરપાલિકાના કુલ મળીને 3,400થી વધુ ગણતરીદારો 1 જૂનથી પોતાને ફાળવાયેલા વિસ્તારોમાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસ સેન્સસ ઓપરેશન અંતર્ગત ઘર ગણતરીની કામગીરી શરૂ કરશે. કોઈપણ કળા સાચા અને યોગ્ય વ્યક્તિના હાથમાં હોય તો તે સદીઓ સુધી સચવાયેલી રહે છે. આ જ વાક્યને છોટાઉદેપુર જિલ્લામાં લુપ્ત થતી આદિવાસી પરંપરાને ઘાંઘણી એટલે કે પરંપરાગત તંતુવાદ્ય વગાડનારા તનસિંગ રાઠવાએ અકબંધ રાખી છે. આ સાથે તેઓ આ લુપ્ત થતી કળાને બચાવવા અન્ય લોકોને પણ ઘાંઘરી વગાડવાનું શીખવી રહ્યા છે. આ અંગે તેમની પ્રતિક્રિયા સાંભળીએ.
2: આ ખાંગડી છે ને, જ્યારે વગાડવાની આવે ત્યારે દિવાસાથી દશરા સુધી કઈ પીહા વગાડવામાં આવે, દશેરાથી અખાત્રી સુધી વાંસળી વગાડવાની આવે, અને અખાત્રીથી વરસાદ પડતા સુધી ખાંગડી વગાડવામાં આવે. અમે આ ખાંગડી એવી રીતના શીખવી, આ લુપ્ત થી અથવા મંગીરી છે ખાંગડી, પણ અમે અમારા ગામમાં છે ને થોડાકને શીખવી રહ્યા અને વગાડે છે ખાંગડી.
0: ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત મુજબ લોકરક્ષક કેડરની શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા 14 જૂને લેવાશે, જે માટેના કોલ લેટર 6 જૂનથી ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હવે આપ આણંદ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે પરેશ મકવાણા. એક તરફ આકાશમાંથી આકરી ગરમી વરસી રહી છે, સમગ્ર રાજ્યની જેમ ચરોતર પ્રદેશ તરીકે જાણીતા આણંદ જિલ્લામાં પણ માર્ચ અને એપ્રિલ ઘણા ગરમ રહ્યા બાદ હવે આકરો મે મહિનો પણ તેનું સ્વરૂપ બતાવી રહ્યો છે. આમ તો બપોરના સમયે તાપમાનનો પારો 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતો હોય છે, ત્યારે આ વખતે તો ગરમીના તમામ વિક્રમ તૂટવાના હોય તેમ 12, 13 અને 15 મે એમ ત્રણેય દિવસ સૌથી વધુ ગરમ રહ્યા હતા. 42 થી 45 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે ગરમીનો પારો હજી પણ નીચે ઉતરવાનું નામ નથી લઈ રહ્યો, તેના કારણે જનજીવન આકુળ વ્યાકુળ બની ગયું છે. સુરત જો ગરમી કરે તો વર્ષાની આશ, એ ઉક્તિ મુજબ ચોમાસા પૂર્વેની પ્રવૃત્તિ પણ આકાશમાં શરૂ થઈ ગઈ છે. વાદળો બંધાવા લાગ્યા છે, જેના કારણે બાફ અને ઉકળાટ પણ વધ્યો છે. બપોર તો આકરી હોય જ છે, પરંતુ સાંજ અને રાત્રિના સમયે પણ ગરમ હવાનો અનુભવ થાય છે. જોકે વચ્ચે વચ્ચે પવનને કારણે થોડી રાહત મળે છે. અલનીનોના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હોવાનું જણાયું છે. જિલ્લામાં કાળઝાળ ઉનાળામાં હાલ તો કોઈ તહેવાર આવ્યા નથી, પરંતુ

તો વૈશાખ સુદ પૂનમ એટલે કે બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત શનિવારે અમાસના દિવસે શનિ જયંતિ હોવાથી તે નિમિત્તે અન્નકૂટ સહિતના કાર્યક્રમ યોજાયા. આણંદના સાંઈબાબા મંદિર ખાતે સામાજિક ટ્રસ્ટ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી પ્રજ્ઞાચક્ષુ યુવક યુવતીઓ માટે સમૂહ લગ્નનું આયોજન કરાય છે, ત્યારે આ વર્ષે પણ શનિવાર અમાસના રોજ 8 જેટલા નવદંપતી લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. તમામ ખર્ચ અને રાચ રચીલું વગેરે ટ્રસ્ટ દ્વારા વિતરણ કરાતું હોય છે. 3 જિલ્લાને સાંકળતી આણંદ સ્થિત અમૂલ ડેરી દ્વારા પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં 1 જૂન 2026 પ્રતિ કિલો ફેટમાં 10 રૂપિયાનો વધારો કરાયો છે. આ અંગે અમૂલ ડેરીના ચેરમેને જણાવ્યું હતું કે પશુપાલકોને રાહત મળે તે માટે આ ભાવ વધારો કરાયો છે. બીજી તરફ અમૂલ મહામંડળ દ્વારા દૂધના વેચાણ ભાવમાં પણ પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરાતા સામાન્ય લોકો માટે દૂધ ખરીદવું હવે મોંઘું બન્યું છે. જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ 2026 લેવાયેલી ધોરણ 12 પરીક્ષામાં વિજ્ઞાન પ્રવાહનું 78.49% પરિણામ આવ્યું હતું અને સામાન્ય પ્રવાહનું પરિણામ 92.97% રહ્યું છે. ગત વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 76.50% સરખામણીએ આ વર્ષનું પરિણામ વધુ છે, જ્યારે ગત વર્ષના ધોરણ 12 સામાન્ય પ્રવાહના 93.46% સરખામણીએ આ વર્ષનું પરિણામ ઘટ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં 72 વિદ્યાર્થી અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 66 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો હતો, જ્યારે ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં પણ આણંદ જિલ્લાનું પરિણામ 82.29% જાહેર કરાયું. તેમાં 830 વિદ્યાર્થી A1 ગ્રેડ મેળવ્યો હતો. ગત વર્ષે 80.17% સરખામણીએ 2.12% પરિણામ ઓછું આવ્યું. જિલ્લામાં ગરમી વચ્ચે ચૂંટણીની મોસમ પણ ખીલી ઉઠી. ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી સાથે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં જિલ્લાની 8 તાલુકા પંચાયત તથા આણંદ જિલ્લા પંચાયત અને 6 નગરપાલિકાઓની ચૂંટણી પણ યોજાઈ હતી, જેમાં 23 એપ્રિલે ઉમરેઠ બેઠક માટે મતદાન થયું. ઉમરેઠની પેટાચૂંટણીમાં ભાજપના હરસદ ગોવિંદભાઈ પરમાર જંગી સરસાઈથી વિજેતા થયા હતા. ગઈકાલે ગાંધીનગરમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના કાર્યાલયમાં હરસદ પરમારે વિધાનસભાના સભ્ય તરીકે શપથ લીધા હતા. હવે કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીની વાત કરીએ, જેમાં પણ ભાજપે 52 માંથી 43 બેઠક સાથે પ્રચંડ બહુમતી મેળવી હતી, તો કોંગ્રેસને માત્ર 8 બેઠક મળી હતી, જ્યારે 1 આદિવાસી માટેની અનામત બેઠક અપક્ષ ઉમેદવારને ફાળે આવી. હવે આવતીકાલે 28 મેના રોજ કરમસદ આણંદ મહાનગરપાલિકાના પ્રથમ મેયર માટેની ચૂંટણી યોજાશે, તેમાં નવરચિત મહાનગરના પ્રથમ મેયર તરીકે ભાજપ દ્વારા કોની જાહેરાત કરવામાં આવે છે તેની પર સૌની નજર રહેલી છે. હમણાં જ આપ આણંદ જિલ્લાનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા પરેશ મકવાણા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગેર ફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આરંભમાં સાંભળીએ મનહર ઉદાસના સ્વરે ગવાયેલી આ ગઝલ.
1: પ્રેમિકા તરફથી જનાબ આસિમ રાંદેરીએ આપની સમક્ષ જનાબ કંઠસ્થ

શ્રોતા મિત્રો, હમણાં જ આપે રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈના યુગલ સ્વરમાં ગેરફિલ્મી ગુજરાતી ગીત સાંભળ્યું. આ સાથે જ ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં પૂરો થયો. 354.6 મીટર એટલે કે 846 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્રો, બપોરના 3 થયા છે. આ સાથે અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આ જ મીટર્સ પર આપને ફરી મળીશું. ત્યાં સુધી DTH પર ગુજરાતી પ્રસારણ સેવા આપ અવિરત સાંભળી શકશો. નમસ્કાર.

આજની મહેફિલની શરૂઆત જનાબ સૈફ પાલનપુરી સાહેબની નઝમથી કરું છું. મોજા જેમ ઉછળતી ને પવનની જેમ લહેરાતી યુવતીને જરૂખામાં જોઈ એની સુંદરતાનું વર્ણન, અને વર્ષો પછી એ યુવતી વિનાના જરૂખાને જોઈ અનુભવાતી સ્થિતિનું વર્ણન.

મારા પરમ મિત્ર અને પરંપરા તથા આધુનિક ગઝલના સેતુ સમા, જેમણે મને ચમન તુજની સુમન જેવી રચનાથી ગુજરાતી ગઝલ ગાવા પ્રેર્યો, તેવા જનાબ કૈલાસ પંડિતની આપ સૌની પ્રિય રચના

પરંપરાના અતિ સિદ્ધહસ્ત શાયર ગઝલ સાહિત્યના ઘરેણા સમૂહ જનાબ ઘાયલ સાહેબની ગઝલ અને એ પહેલા એમનું જ એક મુક્તક રજૂ કરું છું।

આજના આ યુગમાં મનુષ્ય થઈને જીવવું ઘણું કપરું છે, ઈશ્વર બની જવું સહેલું છે. આધુનિક ગઝલના અગ્રેસર જનાબ આદિલ મંસૂરીએ આ વિચારને સરસ રીતે આ ગઝલમાં રજૂ કર્યો છે.

આકાશવાણી અમદાવાદ વડોદરા 354.6 મીટર અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સાંજના 4:59 થઈ છે. અમારી બીજી સભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું અભિવાદન કરીએ છીએ.

0: अनिवार्य करने संबंधी केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड की नीति को चुनौती देने वाली याचिका पर विचार करेगा। शीर्ष न्यायालय ने आज केंद्र सरकार, बोर्ड और राष्ट्रीय शैक्षिक अनुसंधान और प्रशिक्षण परिषद को नोटिस जारी कर 2 सप्ताह के भीतर जवाब मांगा है। वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयल ने कनाडा की अपनी यात्रा के दूसरे दिन टोरंटो में कनाडा के वरिष्ठ नेताओं और संस्थागत निवेशकों के साथ कई उच्च स्तरीय बैठकें की। श्री गोयल ने कहा कि इस बैठक का उद्देश्य द्विपक्षीय सहयोग को प्रगाढ़ बनाना और कार्यनीतिक क्षेत्रों में निवेश और तकनीकी साझेदारी को बढ़ावा देना है। मंत्रालय ने बताया कि दोनों देशों ने द्विपक्षीय व्यापार को 2030 तक $50 अरब तक बढ़ाने के लक्ष्य की पुष्टि की। जापानी संसद ने आज विदेशी खतरों से निपटने के लिए सूचना जुटाने की प्रक्रिया को केंद्रीकृत करने हेतु एक राष्ट्रीय खुफिया परिषद की स्थापना के लिए कानून को मंजूरी दे दी। परिषद की स्थापना जापान के प्रधानमंत्री सनाए तकाइची के शासन के प्रमुख उद्देश्यों में से एक है। आईपीएल क्रिकेट के पहले एलिमिनेटर मुकाबले में आज शाम 7:30 बजे न्यू चंडीगढ़ में सनराइजर्स हैदराबाद का सामना राजस्थान रॉयल्स से होगा। इस मैच की विजेता टीम शुक्रवार को दूसरे क्वालिफायर में गुजरात टाइटन से मुकाबला करेगी, वहीं हारने वाली टीम प्रतियोगिता से बाहर हो जाएगी। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ હવે આજે પ્રસારિત થનાર કાર્યક્રમોની વિગતો। થોડી ક્ષણો બાદ 5:10 સાંભળશો કાર્યક્રમ ગુલમોહર। લોકસંગીતનો કાર્યક્રમ સાંજે 5:45 જે અંતર્ગત વાલજીભાઈ સાંગડીયા રજૂ કરશે લોકગીતો, અને જયશ્રી શાહના કંઠે પણ આપણે સાંભળી શકશું લોકસંગીતનો આનંદ। સિંધી સમાચાર સાંજે 6:15, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાવાણી। ગેરફિલ્મી ગીતો સાંજે 7:00, 7:10 પ્રાદેશિક સમાચાર। ગામનો ચોરો આ કાર્યક્રમ સાંજે 7:22 આજના કાર્યક્રમમાં વિષય છે પશુઓમાં પરોપજીવીથી થતા રોગ અને નિરાકરણ। આ વિષય DA ખાંટ પાસેથી માહિતી મેળવીશું। ગુજરાતીમાં સમાચાર સાંભળીશું 7:50, રાત્રે 8:00 કાર્યક્રમ સુરમાધુરી। 8:30 સમય રહેશે ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો। રાત્રે 8:45 રાત્રે 9:00 સુધી સમાચાર સંધ્યા, અને ત્યારબાદ ન્યૂઝ 8:00 અને સ્પોટલાઇનનો સમય રાત્રે 9:15। આજ કે ફનકાર રજૂ કરીશું રાત્રે 9:30। ગુજરાતી ગીતો રજૂ થશે રાત્રે 10:00 અને હિન્દી ફિલ્મ સંગીત રાત્રે 10:30। આ હતી માહિતી અમારા હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની। આ પ્રસારણ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। હવે સાંભળીએ પોલીસ સમાચાર। પોલીસ અધિક્ષકશ્રીની કચેરી તરફથી મળનાર માહિતી અનુસાર સખારામ પાંડુભાઈ પાલવે, જેમની ઉંમર વર્ષ 41 છે, જેઓ મજબૂત બાંધાના ઘોવરણા અને ઊંચાઈ આશરે 160 સેન્ટીમીટર છે, તેઓ તારીખ 17/4/2026 ગુમ થયા છે। માતુકાબેન ભગીરાઓભાઈ ગુલાબભાઈ પવાર, જેમની ઉંમર 14 વર્ષ 5 માસ છે, તેઓ મધ્યમ બાંધાના તથા રંગે શ્યામવર્ણ, ચહેરો ગોળ, ઊંચાઈ 4.7 ફૂટ, ગુજરાતી હિન્દી ભાષા જાણે છે, અને તેમના જમણા હાથના કાંડાના ભાગે પોતાનું નામ અંગ્રેજીમાં ત્રુફાવેલ છે। તેઓ તારીખ 3 એપ્રિલ 2026 ગુમ થયા છે। જે કોઈને આ વ્યક્તિઓ અંગેની માહિતી મળે તેમણે નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી છે। પોલીસ સમાચાર આપે સાંભળ્યા, આ પ્રસારણ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો।

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. સૌપ્રથમ સાંભળીએ ફિલ્મ દેવતા ફિલ્મનું ગીત. ગાયક કલાકાર લતા મંગેશકર અને કિશોર કુમાર. સંગીત આર ડી બર્મનનું. ગીતકાર ગુલઝાર.

હવે સાંભળીએ ફિલ્મ રોકીનું એક ગીત. ગાયક કલાકાર છે કિશોર કુમાર, લતા મંગેશકર, સંગીત આર ડી બર્મનનું અને ગીતકાર આનંદ બક્ષી.

હવે સાંભળીએ ફિલ્મ કુદરતનું એક ગીત. ગીતકાર મજરૂહ સુલતાનપુરી અને સંગીત આર ડી બર્મનનું. ગાયક કલાકાર કિશોર કુમારનું.

હવે સાંભળીએ ફિલ્મ જુર્મનું એક ગીત. હિન્દી વર્ણના શબ્દોને સંગીત આપ્યું છે રાજેશ રોશને, સ્વર કુમાર સાનુ અને સાધના સરગમનું.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ ફિલ્મ કટીપતંગનું ગીત. આનંદ બક્ષીના શબ્દોને આરડી બર્મને ગૂંથ્યા છે. ગાયક કલાકાર કિશોર કુમાર.

આ પ્રસારણ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ લોકસંગીતનો કાર્યક્રમ. સૌપ્રથમ સાંભળીએ વાલજીભાઈ સાંગળીયાના કંઠે લોકગીતો.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ નાનક સાહેબની રચના. ગાયક કલાકાર છે વાલજીભાઈ સાંગળિયા.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ લીરલભાઈની રચના, ગાયક કલાકાર બાલજીભાઈ સંગડિયા.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આપ સાંભળી રહ્યા છો લોકસંગીતનો કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. હવે સાંભળીએ જયશ્રી શાહના કંઠે લોકગીતો.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના

જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

આકાશવાણી અમદાવાદ વડોદરા. આપ સાંભળી રહ્યા હતા લોક સંગીતનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સાંજના 6:15 થવા આવી રહ્યું છે. થોડી ક્ષણોમાં સાંભળશો સિંધીમાં સમાચાર.

0: आखिर में अहम खबरुनि ते नज़र विझंदासीं। काबीना अॼु अवामी विच सिरिश्ते जे तहत राशन नामदरफ़द ऐं इंतिज़ामी मददगार योजना ऐं सार्थक PDS खे जारी रखण जी मंज़ूरी ॾिनी। CBI NEET UG 2026 पेपर लीक मामले में 3 ॿियनि माण्हुनि खे गिरफ़्तार कयो। सुप्रीम कोर्ट 3 ॿोलियुनि जो अभ्यास लाज़मी करण वारी CBSE नीतीअ खे ललकारींदड़ दरख़्वास्त ते वीचार कंदी। भारत ऐं कैनेडा बाहिमी वापार खे 2030 ताईं 50 अरब अमेरिकी डॉलर ताईं वधाइण जे गॾियल लक्ष्य जी तसदीक कई। ऐं IPL क्रिकेट में अॼु शाम एलिमिनेटर मैच में सनराइज़र हैदराबाद ऐं राजस्थान रॉयल जो मुक़ाबिलो थींदो। आकाशवाणी तां सिंधी समाचारनि जो इहो अंक ते समाप्त थियो। नमस्ते।
1: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો।
2: શું તમે તૈયાર થયા છો હીટસ્ટ્રોકથી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલાં, હીટવેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત।
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490। શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490।
4: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો।
5: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા।
4: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો।
5: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા।
4: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર।
6: આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ। પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી। આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી 90 વર્ષ। જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી। તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી। આકાશવાણી 1 મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે

આ પ્રસારણ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. પ્રતીક્ષા કાર્યક્રમ યુવાણીની જે થોડીક ક્ષણો બાદ પ્રસારિત થશે.

0: તે પહેલા સાંભળીએ વિજ્ઞાપન.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
0: સૌપ્રથમ રચના છે કવિ નાનાલાલની, ગાયક કલાકાર આશિત દેસાઈ.

હમણાં જ આપે ગુજરાતી ગીતો સાંભળ્યા, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. થોડી ક્ષણો બાદ સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

છે. જબરો જિદ્દી, આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિકાસ કાર્યોમાં થતા વિલંબને ટાળવા માટે નવી એસઓપી બનાવાશે. વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણતરી ઝુંબેશમાં અત્યાર સુધી 2,36,000થી વધુ નાગરિકો સહભાગી થયા. કચ્છના મુંદ્રા બંદર નજીક એક જહાજમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થ પકડાયો. આઈઆઈટી ગાંધીનગર એઆઈના શિક્ષક તૈયાર કરતી દેશની પ્રથમ યુનિવર્સિટી બનશે. મહેસાણાની દૂધસાગર ડેરીએ દૂધના ખરીદભાવમાં 25 રૂપિયાનો વધારો કર્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ખરાખરીનો મુકાબલો. સમાચાર વિગતવાર. વિકાસ કાર્યોમાં થતા વિલંબને ટાળવા માટે નવી એસઓપી બનાવાશે. આજે ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્દેશ આપ્યો. બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, પ્રોજેક્ટ્સ મંજૂર થયા બાદ જમીન સંપાદન અને વન વિભાગ સહિતના વિવિધ વિભાગોની એનઓસી જેવી મંજૂરીઓ સત્વરે મળી જાય તે અત્યંત જરૂરી છે. રાજ્યમાં પ્રી મોન્સૂન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પણ મુખ્યમંત્રીએ સૂચના આપી હોવાનું શ્રી વાઘાણી
1: સિંચાઈ વિભાગના સેક્રેટરી ને સૂચના આપી છે. આ તળાવો ભરવા માટેની તાત્કાલિક વ્યવસ્થાઓ એના સોર્સ ગોતીને જયારે રળિયામણા તળાવો બનાવ્યા છે ત્યારે એમાં પાણી પણ ભરાય એટલી જગ્યાએ નથી ત્યાં, એના માટેની પણ સત્વરે ભરવા માટેની સૂચના આપી છે.
0: શ્રી વાઘાણીએ કહ્યું, ગામ તાલુકા અને જિલ્લા પંચાયત સ્તરે સ્વચ્છતા માટે એક અલગથી ખર્ચ શ્રેણી ઊભી કરાશે.
1: સ્વચ્છતા માટે થઈને પણ ગ્રામ પંચાયત તાલુકા જિલ્લા પંચાયતમાં હેડ નથી હોતું. ખાસ એક મહત્વનો નિર્ણય માની વડાપ્રધાનશ્રીનો, મોદી સાહેબનો આગ્રહ સ્વચ્છતા એ સેવાનો છે, ત્યારે આ સ્વચ્છતા માટે થઈને અલગ હેડ ઊભું કરવું પડે તો એ હેડ ઊભું કરીને પણ ગ્રામ્ય કક્ષાએ પણ સ્વચ્છતા થાય એ માટેની સૂચનાઓ અને મુખ્યમંત્રીશ્રીએ કન્સલ્ટ મંત્રીશ્રી પંચાયત આદરણીય ઋષિભાઈ પટેલ અને ચીફ સેક્રેટરી અને પંચાયત સેક્રેટરીને આપી છે.
0: રાજ્યભરમાં વસ્તી ગણતરી 2027 અંતર્ગત ચાલી રહેલી સ્વગણતરી ઝુંબેશને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિત અંદાજે 2,36,000થી વધુ મહાનુભાવો નાગરિકો આ ઝુંબેશમાં સહભાગી થયા, જેમાં મુખ્યત્વે અમદાવાદમાં સૌથી વધુ 42,000થી વધુ, જ્યારે સુરતમાં 22,000, વડોદરા અને આણંદમાં 16,000, રાજકોટમાં 14,000, મહેસાણામાં 11,000થી વધુ નાગરિકો સ્વગણતરીમાં જોડાયા છે. ત્યારે આ ઝુંબેશમાં વધુમાં વધુ નાગરિકોને સહભાગી થવા વસ્તી ગણતરી નિયામક સુજલ મયાત્રાએ અનુરોધ કર્યો છે. વડોદરામાં ઇબોલા વાયરસના શંકાસ્પદ કેસ અંગે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાંસરિયાએ સ્પષ્ટતા કરી છે કે તેમણે કહ્યું કે આફ્રિકાથી આવેલા એક વ્યક્તિને સાવચેતીના ભાગરૂપે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. હજુ સુધી ઇબોલા વાયરસની પુષ્ટિ થઈ નથી.
2: અમૂરી લોકુલા નામના એક બિઝનેસમેન 5-7 દિવસ પહેલા બોમ્બે આવે છે અને ત્યાંથી પછી બરોડા આવે છે. બરોડા એમને તાવ આવતો એવું જણાતા એને બેન્કર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઇબોલા અલાયદો હોડ કરેલો છે એમાં દાખલ કરવામાં આવ્યા છે. હજી કોઈ પણ પ્રકારની પુષ્ટિ થઈ નથી, માટે કોઈ ગભરાવાની જરૂર નથી.
0: ઇબોલા વાયરસગ્રસ્ત આફ્રિકન દેશમાંથી અમદાવાદ આવેલા 11 દર્દીઓને તેમના ઘરે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ દર્દીઓ પશ્ચિમ વિસ્તારમાં રહે છે. જોકે કોઈ પણ વ્યક્તિમાં ઇબોલાના લક્ષણો જણાયા નથી કે તેઓ પોઝિટિવ દર્દીના સંપર્કમાં પણ આવ્યા નથી. બીજી તરફ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ઇબોલા વાયરસના પગલે તૈયારીઓ કરવામાં આવી રહી છે. એસવીપી હોસ્પિટલમાં દર્દીઓને ક્વોરન્ટાઇન રાખવા માટે અલગથી 30 પથારીનો વોર્ડ તૈયાર કરાયો છે. કચ્છ જિલ્લાના દરિયાકાંઠે ફરી એકવાર મોટા પ્રમાણમાં માદક પદાર્થનો જથ્થો જપ્ત કરાયો છે. મુંદ્રા બંદર તરફ આવી

0: રહેલા એક જહાજમાંથી 1100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થ પકડાયો છે. આ અંગે રાજ્યના પોલીસ વડા ડોક્ટર કે એલ એન રાવે વધુ માહિતી આપી જણાવ્યું કે ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી એટીએસ અને તટરક્ષકે સંયુક્ત ઓપરેશન હાથ ધરી માદક પદાર્થના કુલ 115 પેકેટ જપ્ત કર્યા. આ મામલે તપાસ ટીમે કુલ 3 લોકોને ઝડપી પૂછપરછ શરૂ કરી છે.
1: બ્રાઝિલ થી થઈને લેટિન અમેરિકા થી થઈ મેક્સિકો થઈ યુએસ થઈ અને છેલ્લે કરાચી થઈને મુંદ્રા તરફ આઉટર એન્કરેજ માં ઉભા રહેવાની છે અને એમાં એક કોકેન નો મોટો જથ્થો આવવાનો છે. એ માહિતીના આધારે જે 2 સંદિગ્ધ ઇસમો છે જેમનો નામ નિગિન્ટે નસરોદ જુમાને તથા જુમા નસીર ઉમર એ 2 વ્યક્તિઓ જે નાઇજીરિયન ટેન્ઝેનિયાના છે એ લોકોએ આ બોટમાં એ માલ લાવવાના હતા અને એની ડિલિવરી જે દિલ્હીમાં રહેતા 2 ઇસમો એ લોકોને ડિલિવર કરવાના હતા.
0: છોટાઉદેપુરના કોલિયાથોર ગામેથી 78 લાખ રૂપિયાની કિંમતનો માદક પદાર્થ પકડાયો છે. એસઓજી પોલીસને તપાસ દરમિયાન ગામના એક ખેતરમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થના 508 છોડ મળી આવ્યા હતા. આ કાર્યવાહીમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી હોવાનું જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે જણાવ્યું છે.
2: કોલિયાથોર નામના ગામમાં ઉદલિયાભાઈ રાઠવા નામના વ્યક્તિ પોતાના ખેતરમાં કોઈ નાર્કોટિક્સ નો જથ્થો વાવીને એની ખેતી કરી રહ્યા છે. 78,15,000 રૂપિયા જેટલો અને 156 કિલો અને 300 ગ્રામ જેટલો ગાંજો ત્યાં તેમને મળ્યો હતો. જે ગાંજાને પકડીને ઉદલિયા રાઠવાને સાથે ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.
3: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABID ને ફોલો કરશો.
0: ગાંધીનગરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન IITE નવી 7 યુનિવર્સિટી સ્કૂલની સ્થાપના કરી છે. વર્ષ 2010માં સ્થપાયેલી આ સંસ્થા હવે યુનિવર્સિટી ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ અને બહુવિદ્યા શાખાકીય એકેડેમિકલ મોડલ બની ગઈ છે. ડિરેક્ટર ડોક્ટર મેહુલ દવેએ જણાવ્યું કે એઆઈના એડ્યુકેટર્સ તૈયાર કરતી IITE ભારતની પ્રથમ યુનિવર્સિટી બનશે. રાજ્ય સરકારે IITEના નવા બિલ્ડિંગ અને હોસ્ટેલ માટે 127 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે, જેમાં સરકારી શિક્ષકો ઉપરાંત કમ્પ્યુટર, જીમ, થિયેટર, પ્રોફેસર અને કોચિંગ ક્ષેત્રના મેન્ટર્સ તેમજ સાયન્સ, ભાષા, સોશિયલ સાયન્સ અને ફિઝિકલ એજ્યુકેશન જેવા વિષયો રાખવામાં આવ્યા છે. નવી નીતિ અનુસાર હવે વિજ્ઞાન પ્રવાહનો કોઈ વિદ્યાર્થી પોતાની રૂચિ અનુસાર એઆઈ કે ફિલોસોફી જેવા વિષયો વૈકલ્પિક વિષય તરીકે પસંદ કરી શકશે. મહેસાણા જિલ્લાની દૂધસાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં 25 રૂપિયાનો વધારો કર્યો છે. ડેરીના અધ્યક્ષ અશોક ચૌધરી શાસિત નિયામક મંડળે આ વધારો કર્યા બાદ દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટ 830થી વધીને 855 રૂપિયા થયો છે. અન્ય એક મહત્વના નિર્ણય અનુસાર દૂધસાગર ડેરી દૂધ ઉત્પાદકોને હવે ફેટની સાથે NSF એટલે કે ફેટ વિનાના દૂધના પણ અલગથી પૈસા ચૂકવશે. દૂધ ઉત્પાદકોને ફેટ અને SNFના આધારે પૈસા આપનાર દૂધસાગર ડેરી રાજ્યની પ્રથમ ડેરી બનશે. આ મહત્વના નિર્ણયને પગલે દૂધ ઉત્પાદકોને વાર્ષિક 100 કરોડ રૂપિયાથી પણ વધુ ફાયદો થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તેમની સરકારમાં સમાજના દરેક વર્ગ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યો છે. આવી જ એક યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના. મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી જિજ્ઞેશ પંડ્યાએ મોદી સરકારનો આભાર માન્યો છે.
4: મારું નામ જિગ્નેશભાઈ પંડ્યા છે. હું મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું મકાનમાં ભાડે રહેતો હતો અને મને પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર લાભ મળેલ છે, તો એ અમારા જેવા નાના માણસ માટે બહુ આનંદની વાત કહેવાય. અને આવી યોજના અનેક સારી આવતી જ રહે છે અને અમારા જેવા નાના માણસોને લાભ મળતો રહે.
0: રાજ્યમાં આગામી 2 દિવસ ગરમીનું જોર યથાવત રહેશે, જોકે ત્યારબાદ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયાકાંઠા વિસ્તારો ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની સંભાવના છે. આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની પણ શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું છે.
5: सत्ताईस से लेकर 29 मई तक कोई बारिश का संभावना नहीं रहेगा। उसके आगे 30 मई से लेकर 2 जून तक एक का दुख

0: स्थानों में बिजली गिरने के साथ और मेघ गर्जना भी साथ बारिश होने का आइसोलेटेड प्लेसेस में होने का संभावना रहेगा। और जो अधिकतम तापमान रिकॉर्ड हुआ है सुरेंद्रनगर में 44.3 डिग्री सेंटीग्रेड, अहमदाबाद में रिकॉर्ड हुआ है 43.2 डिग्री सेंटीग्रेड, गांधीनगर में रिकॉर्ड हुआ है 42.8 डिग्री सेंटीग्रेड, राजकोट में 42.7 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है।
1: क्रिकेट आईपीएल ક્રિકેટમાં મોહાલીના ન્યૂ ચંદીગઢ ખાતે આજે એલિમિનેટર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ખરાખરીનો મુકાબલો રમાશે। આ મેચ હમણાં 7:30 વાગે શરૂ થશે। સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે। આજની મેચની વિજેતા ટીમ ફાઇનલમાં સ્થાન મેળવવા માટે શુક્રવારે બીજી ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। વિકાસ કાર્યોમાં થતા વિલંબને ટાળવા માટે નવી એસઓપી બનાવાશે। વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણતરી ઝુંબેશમાં અત્યાર સુધી 2,36,000થી વધુ નાગરિકો સહભાગી થયા। કચ્છના મુંદ્રા બંદર નજીક એક જહાજમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થ પકડાયો। આઈઆઈટી ગાંધીનગર એઆઈના શિક્ષક તૈયાર કરતી દેશની પ્રથમ યુનિવર્સિટી બનશે। અને આઈપીએલ ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ખરાખરીનો મુકાબલો। આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો.

0: એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં આપ તમામ ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કહેવાય છે ને કે ધન ધાન્યથી ભરેલું ઘર અને આંગણે દૂધનું ઢોર, એ જ સાચા પશુપાલકની ઓળખ. પણ મિત્રો, આપણા વહાલા પશુઓની તંદુરસ્તી સામે ક્યારેક એવા દુશ્મનો આવી જાય છે જે બહારથી દેખાતા નથી, અથવા તો લોહી ચૂસીને આપણા પશુને અંદરથી ખોખલું કરી નાખે છે. હા મિત્રો, હું વાત કરી રહી છું પશુઓમાં થતા પરોપજીવી જીવાતો, જેવી કે ઇતરડી, જૂ, બગાઈ અને તેનાથી થતા ગંભીર રોગોની. મિત્રો, જ્યારે પશુ બીમાર પડે ત્યારે દૂધનું ઉત્પાદન ઘટે છે અને આપણો ખર્ચ વધે છે, તો આ નુકસાનથી બચવું કેવી રીતે? બસ મિત્રો, આ જ સળગતા પ્રશ્નના જવાબો લઈને આજે ગામનો ચોરો કાર્યક્રમમાં આપણી સાથે છે પ્રવીણ કાકા. અને પ્રવીણ કાકાએ ઇન્ટરવ્યુ લીધેલું છે DA ખાંટ સાહેબનું. તો ચાલો મિત્રો, પ્રવીણ કાકાએ લીધેલ આ ઇન્ટરવ્યુ આપણે સાંભળીએ, જેમાં માહિતી છે પશુઓમાં પરોપજીવીથી થતા રોગો અને તેના નિરાકરણની વાત.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, નમસ્કાર ખેડૂત મિત્રો. મિત્રો, ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને ખેતીની સાથે સાથે આપણા ખેડૂત મિત્રો પૂરક વ્યવસાય તરીકે પશુપાલનનો પણ વ્યવસાય કરે છે. પણ જો પશુઓ સ્વસ્થ હોય, તંદુરસ્ત હોય, તો એની ઉત્પાદક શક્તિ વધતી હોય છે. તો મિત્રો, પશુઓમાં આજે આપણે વાત કરીશું પશુઓમાં પરોપજીવીથી થતા રોગ અને નિયંત્રણ. અને મિત્રો, આ વિષય ઉપર વાત કરવા માટે અમારા આકાશવાણી સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર DA ખાંટ સાહેબ, કે જેઓ મદદનીશ પશુપાલન નિયામક શ્રી ઘનિષ્ઠ પશુ સુધારણા વડોદરા ખાતે પોતાની સેવાઓ આપે છે. ખાંટ સાહેબ, અમારા આકાશવાણી સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. નમસ્કાર.
2: નમસ્કાર.
1: તો સાહેબ, પહેલાં તો પરોપજીવી વિશે માહિતી અમારા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોને આપશો.
2: નમસ્કાર ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રોને. સાહેબે પૂછ્યું છે કે પરોપજીવી વિશે ટૂંકમાં માહિતી આપીએ. તો પરોપજીવી એક કૃમિ અને તેમના જીવન જીવવાની કળાને અત્યંત નિરાળી છે. સમયાંતરે

0: એ પોતાના અને પોતાના વંશના રહેઠાણનો બદલાવ કરતા હોય છે. ઘડીકમાં યજમાન શરીરમાં તો થોડાક ઘડીકમાં થોડા વાતાવરણમાં, ખુલ્લા વાતાવરણમાં અસંખ્ય કષ્ટદાયક યાતનાઓનો સામનો કરીને પણ તે જીવન જીવી જાય છે. પશુઓમાં શરીરને પણ આવા પરોપજીવી કૃમિ રહેઠાણનું સ્થળ બનાવી જીવનચર્ય માટે જરૂરી ખોરાક પદાર્થો વગેરે પશુઓના શરીરમાંથી ઘણી સહેલાઈથી છીનવી લે છે અને શરીરમાં આ પરોપજીવી કૃમિની હાજરીથી પશુ સ્વાસ્થ્ય ઉપર અસર પડતા રહેતી નથી.
1: એટલે કે કાઠ સાહેબ, મતલબ થયો કે પરોપજીવી એટલે કે આપણા જે પ્રાણીઓ છે એના ઉપર આધાર રાખીને એના પર પોતાનું જીવન ગુજારતા હોય છે, એટલે કે આપણા પશુઓ પર આધાર રાખતા હોય છે, એવો એક પરોપજીવી. તો આ પરોપજીવીના કયા કયા પ્રકારો છે એ વિશે પણ માહિતી આપશો.
0: પરોપજીવી સામાન્ય રીતે બે પ્રકારના હોય છે. એક, જે શરીર પશુઓના શરીરની અંદર રહેતા હોય એને આંતરિક પરોપજીવી કહેવામાં આવે છે, દાખલા તરીકે કૃમિ અને પ્રજીવ. અને બીજા છે બાહ્ય પરોપજીવી, જે પશુઓના શરીરની ઉપર રહે છે એવા બાહ્ય પરોપજીવી કહેવામાં આવે છે, જેમ કે માખી છે, મચ્છર છે, ઇતરડી છે, બાગી અને જૂ વગેરે આ પ્રકારના બાહ્ય પરોપજીવી કહેવામાં આવે છે. વાત કરીએ આપણે કે અંતર પરોપજીવીમાં, એમાં જે આપણે કૃમિની વાત કરી તો કૃમિમાં બી એના પ્રકાર હોય છે, જેમાં ગોર કૃમિ હોય છે અને યકૃત કૃમિ પણ આવા પરોપજીવીઓ છે. વાત કરીએ આપણે ગોર કૃમિ, જે આપણે પશુઓના શરીરની અંદર રહે છે, તે કઈ કઈ જગ્યા ઉપર રહે છે, એનું રહેઠાણ ક્યાં છે, તો આપણે જોઈએ તો ગોર કૃમિ એ પશુઓના જઠર અને આંતરડામાં રહે છે, અને જ્યારે બીજા જે યકૃત કૃમિ આવે છે તે કલેજામાં યાતે યકૃત તથા પિત્ત નળીઓમાં પોતાનું સ્થાન જમાવે છે.
1: એટલે કે ખાંડ સાહેબ, જેમ વાત કરી એમ બાહ્ય પરોપજીવી એટલે કે આપણા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓના બાહ્ય શરીર ઉપરથી પોતાનું જે જીવન નિર્વાહ કરે છે પ્રાણીઓના લોહી ચૂસીને, તો એને બાહ્ય પરોપજીવી કહેવાય, અને જે પ્રાણીઓના શરીરમાં હોય છે એ અંતઃ પરોપજીવી કહેવાય. તો સાહેબ, જે બાહ્ય પરોપજીવીઓ છે એ બાહ્ય પરોપજીવી વિશે વિસ્તૃત માહિતી આપો અને કયા કયા બાહ્ય પરોપજીવીઓ છે એ વિશે પણ માહિતી આપશો.
0: બાહ્ય પરોપજીવી પોતાનું જીવન પૂરો તથા થોડા ભાગમાં જીવ બીજાના શરીર ઉપર અથવા અંદરના ગુજરતા હોય છે, એટલે તેમને બાહ્ય પરોપજીવી તરીકે ગણવામાં આવે છે. બાહ્ય પરોપજીવી હંમેશા બીજાને નુકસાન કરતા હોય છે. બાહ્ય પરોપજીવી પોતાનું જીવન પ્રાણીના શરીરના ઉપરના ભાગમાં એટલે કે પશુઓની ચામડી ઉપર રહે છે. બાહ્ય પરોપજીવી અલગ અલગ જીવો જેમ કે માખી, ઇતરડીઓ, જીવ હોય છે, ખરજવા જેવા બી એના જીવો હોય છે, જે પશુઓના શરીરના બાહ્ય ભાગમાં રહે અને પોતાનું જીવન ત્યાં જીવે છે અને તે પ્રાણીઓને લોહી ચૂસે છે, ઘણા રોગોનું વહન પણ એ કરે છે અને તે રોગોનું ફેલાવો કરે છે. બધા જ પશુઓ પોતાના જીવન દરમિયાન પરોપજીવી જીવી રોજના શિકાર બનતા હોય છે. પરોપજીવીઓની વાત કરીએ તો એનાથી પશુઓને શરીરની તકલીફો થાય છે, પીડા થાય છે. બાહ્ય પરોપજીવીના લીધે પશુઓમાં આપણે હાનિકારક અસરો થાય છે, જેમ કે બાહ્ય પરોપજીવીના લીધે પશુઓનું શરીરનું લોહી ચૂસે છે, જેના લીધે પ્રાણી કમજોર થઈ જાય છે. બાહ્ય પરોપજીવીના કારણે પશુઓના શરીરની ચામડી ઉપર સતત ખંજવાર આવે છે, જેથી એના પશુઓના શરીરના વાળ નીકળી જાય છે, ચાંદા પડે છે જેવા લક્ષણો જોવા મળે છે. ચામડીમાં સતત ખંજવાર આવે તો પશુનો સ્વભાવ પણ ચીડિયો થઈ જાય છે. કેટલાક બાહ્ય પરોપજીવીઓ જુદા જુદા રોગોનું વહન કરે છે, જેમ કે થાઇલેરિયોસિસ, બબેસિયોસિસ અને એનાપ્લાઝમાસિસ જેવા રોગો મુખ્ય હોય છે. કેટલાક બાહ્ય પરોપજીવીઓ વિવિધ પ્રકારના આંતરિક પરોપજીવીઓનું પણ ફેલાવો કરે છે. બાહ્ય પરોપજીવીઓ શરીરના ચામડીના રોગો જેવા કે ખરજવું પણ ઉત્પન્ન કરે છે. કેટલાક બાહ્ય પરોપજીવીઓ જેવા કે તડીઓ શરીર ઉપર ઝેરી પદાર્થો ચોંટાડે છે, જેનાથી પશુઓને લખવા થવાની બી શક્યતા રહે છે, અને આ જે લખવો થાય છે એને ટીક પેરાલાઇસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. બાહ્ય પરોપજીવીઓને અસરે પશુઓમાં ઘાસચારો અને પાણી પીવાની પ્રમાણ ઘટી જાય છે. પશુઓમાં દૂધ ઉત્પાદન કરવાની શક્તિ પણ ઓછી થઈ જાય છે. પશુઓનું વજન ઓછું થઈ જાય છે. પશુઓનો જે વિકાસમાં ઘટાડો થાય છે તેમાં વિવિધ પ્રકારના રોગોનો વધારો બી થાય છે. જો પશુપાલકોને પશુઓ બાહ્ય પરોપજીવીઓને રોગથી પીડાતા હોય તો એવા પશુઓને આપણે તંદુરસ્ત પશુઓથી અલગ રાખવા જોઈએ. આ રીતે બાહ્ય પરોપજીવીઓ પશુઓને બહુ હાનિકારક છે.
1: સાહેબ, તમે બાહ્ય પરોપજીવી વિશે વાત કરી તો આપણા

0: જે પશુપાલકો છે એમને કેવી રીતે ખબર પડે કે પ્રાણીઓમાં બાહ્ય પરોપજીવી એમના શરીરમાં દાખલ થયેલા છે, એના શરીર ઉપર છે, અને એનું નિરાકરણ કઈ રીતે કરી શકાય એ વિશે પણ વાત કરશો?
1: બાહ્ય પરોપજીવીઓ જ્યારે પશુઓના શરીર ઉપર હોય છે ત્યારે જે અમારે વાત કરી કે ખંજવાળ આવે છે, ચાંદા પડે છે, પશુ બેચેની અનુભવે છે, જેમ આપણે માખી ઇતળીઓ એના શરીર ઉપર બેસે છે તો તેના શરીર ઉપર નુકસાન કરે છે.

0: જેમ આપણે માખી ઇતળીઓ એના શરીર ઉપર બેસે છે તો તેના શરીર ઉપર નુકસાન કરે છે, જેના લીધે એને ઘા થાય છે અને ત્યાં પશુઓના ઘા ઉપર કીડા પડવાથી એનું લોહીનું ડેમેજ કરે છે. બીજી વાત કરી કે આપણે બાહ્ય પરોપજીવીને અટકાવવા માટે શું કરવું, તો એના ઉપાય આપણે જોઈએ તો જે બાહ્ય પરોપજીવીઓના જે રહેવાના વિસ્તારમાં પશુઓ અને પશુઓના રહેઠાણના જુદા જુદા પ્રકારના બદલાવો કરવાથી બાહ્ય પરોપજીવીના ઈંડા અને એની લાર્વા જીવિત રહેતી નથી. આવા બદલાવ અલગ અલગ પ્રકારે થાય છે, જેમ કે રોજ રોજ સાફ સફાઈ કરવી, જમીનને નીચેની ખેડવી, મોટી જે એની જે માટી છે એને બદલવી, ઘાસચારાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવાથી પણ આપણે બાહ્ય પરોપજીવીઓનું ઉપદ્રવ આપણે ઘટાડી શકાય છે. બીજો, બાહ્ય પરોપજીવીઓને પશુઓના શરીર વગર એને જીવનચક્ર પૂર્ણ નહીં થતું. બાહ્ય પરોપજીવીના રહેઠાણની આજુબાજુ ઘાસચારા કે વનસ્પતિને બારી દઈ એમાં રહેવા પરોપજીવીઓને પણ નાશ થઈ જાય છે, એટલે બાહ્ય પરોપજીવીઓનો વૃદ્ધિદર ઘટી જાય છે. બાહ્ય પરોપજીવીઓને નાશ કરવા માટે પશુઓના શરીર ઉપર અને પશુઓના રહેઠાણની જગ્યાએ કીટનાશક દવાઓનો ઉપયોગ કરવો આવશ્યક છે અને જેના લીધે આપણે બાહ્ય પરોપજીવીઓનો ઉપદ્રવ ઘટાડી શકાય છે.
1: હવે તમે બાહ્ય પરોપજીવી વિશે સરસ મજાની માહિતી આપી. હવે આંતઃ પરોપજીવી વિશે માહિતી આપશો કે કયા કયા આંતઃ પરોપજીવીઓ પ્રાણીઓમાં હોય છે અને એ આંતઃ પરોપજીવીઓનું નિરાકરણ માટે ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ એ વિશે વાત કરશો.
0: હવે આપણે આંતર પરોપજીવી એમાં બે પ્રકારના હોય છે, કૃમિ અને પરજીવ. તો આપણે વાત કરીએ કૃમિ. કૃમિ બે પ્રકારના હોય છે, એક ગોર કૃમિ અને એક યકૃત કૃમિ, એમ આ બે પ્રકારના આંતર પરોપજીવી હોય છે. મુખ્યત્વે આ જે ગોર કૃમિ ખરા ને એ આપણે પશુઓના જઠરમાં અને આંતરડામાં જોવા મળે, જ્યારે આપણે જે યકૃત કૃમિ છે જે કલેજામાં અને પિત્ત નળીઓમાં પોતાનું સ્થાન એટલે કે રહેઠાણ કરે છે. આપણે વાત કરીએ કે ગોર કૃમિ, તો ગોર કૃમિ એટલે શું આપણે વાત કરીએ તો એમાં ટોક્ઝોકેરા વિટ્યુલોઝમ નામના ઓળખાતા મોટા કરમિયા છે, જે 6 મહિના સુધી ઉંમરના પાડા અને વાછરડામાં વધુ જોવા મળે છે. તે આંતરડામાં રહી પોતાનું જીવન ગુજારે છે. આ કૃમિની બાહ્ય દિવાલ નાજુક અને પાતળી હોય, અંદરના અંગો પણ નરી આંખે આપણે જોઈ શકીએ છીએ. આવા ગોરકૃમિ આપણા દેશમાં શિયાળાની શરૂઆતમાં આ રોગ વધુ જોવા મળે છે. આપણે ગોરકૃમિનું જીવનચક્રની વાત કરીએ તો તે પુખ્ત વયના જાનવરમાં મોટા કરમિયાની નાની ઈયળો સ્નાયુ પેશીઓમાં સુષુપ્ત અવસ્થામાં રહે છે. જ્યારે જાનવરનો ગર્ભ રહે ત્યારે તે ઉચ્ચેટિત થઈ ગર્ભાશય તરફ પ્રયાણ કરે છે અને ગર્ભાશયમાં વિકાસ પામતા બચ્ચાના શરીરમાં દાખલ થાય છે. બચ્ચાના શરીરની અંદર તે પ્રવેશ કરે છે. કઈ રીતે પ્રવેશ કરે કે જ્યારે વિયાણ બાદ દૂધમાં પણ તે ઈયર બહાર આવતી હોય છે અને નાના બચ્ચા દૂધ પીતા હોય ત્યારે તે એના શરીરમાં પ્રવેશ કરે છે. ગોરકૃમિ નાના બચ્ચાના શરીરમાં બધા જ ભાગોમાં જોવા મળે છે, જેમ કે આપણે વાત કરીએ યકૃતમાં, હૃદયમાં, ફેફસામાં અને શ્વાસનળીમાં બી તથા આંતરડામાં બી આ મોટા કૃમિ આપણને પશુઓના બચ્ચામાં જોવા મળે છે.
1: તો ખાંટ સાહેબ, જે તમે આંતઃ પરોપજીવીની વાત કરી કે યકૃત કૃમિ અને ગોળ કૃમિ અને કરમિયા, તો એ પ્રાણીઓના શરીરમાં ઉત્પન્ન થવાનું કારણ શું એ વિશે વાત કરશો.
0: ગોર કૃમિ જે પશુઓના શરીરમાં ઉત્પન્ન થવાના ઘણા બધા માર્ગ છે, જેમાં આપણે વાત કરીએ તો જે કૃમિ ખરા એ શરીરમાં ઈંડા રૂપે અંદર દાખલ થાય છે અને એ પછી જ્યારે એનું જીવનચક્ર ત્યાં એને ખોરાક મળે છે, પદાર્થો મળે છે, એટલે એના શરીરમાં એ વિકાસ પામે છે અને એ મર વાટે ફરી તે આપણા વાતાવરણમાં આવે છે અને આપણા વાતાવરણમાં આવ્યા પછી અઠવાડિયામાં તે વિકાસ પામી આગળ તે બીજા પશુઓમાં દાખલ થાય છે. એ પશુઓ જે ખોરાકમાં બી એ જોવા મળે છે, ખોરાકના એના ઈંડા દાખલ થાય છે અને

0: એ પશુ જ્યારે તંદુરસ્ત પશુ જે ખાય છે જે ઈંડાવાના ખોરાકનું, તો એ પશુઓના દાખલ થાય છે અને એ ફરી પાછી એનું જીવનચક્ર ત્યાં એ શરીર ઉપર જઈ અને જે તંદુરસ્ત પશુના શરીર ઉપર અસર કરે છે. અને આ ગોરકૃમિ દૂષિત પાણી ખોરાકથી આપણા પશુઓમાં દાખલ થાય છે, જેથી એના જે રોગિષ્ટ પશુ હોય એના મર, એના ખોરાક, મરમૂત્ર દ્વારા બી એ આપણે એને ખોરાક તરીકે તંદુરસ્ત શરીરમાં પ્રાણીઓમાં પ્રવેશ કરે છે, જેથી આ રોગના વિકાસ ઉપર એનો રૂંધાય છે.
1: હવે પશુઓમાં થતા જે આંતઃપરોપજીવીઓનો નિરાકરણ માટે આપણા પશુપાલકો શું કરી શકે?
0: આંતરિક પરોપજીવીઓના નિદાન એક મહત્વનું છે. એના માટે આપણે પહેલાં તો એના પશુઓમાં ચિહ્નો જોવા પડે કે ભાઈ નાના જન્મેલા પાડા વાછરડા છે આંતરડામાં, કે જે મોટા ભાગે પ્રમાણમાં મોટા કૃમિઓ હોય તો એ આંતરડામાં પોલાણ બંધ કરી દે છે, જેથી પશુઓને પેટમાં ચૂક આવે છે, શરીરનો વિકાસ રૂંધાઈ જાય છે, પાચન શક્તિ એનું બરાબર થતું નથી અને આપણા વાછરડા અને પાડી નબળી પડી જાય છે. ત્યારબાદ આપણે એને પાતળા ચીકણા કારાસ પડતા ઝાડા થાય છે અને જાનવરોનું મરણ પણ થાય છે. જો કાળજી રાખવામાં ના આવે તો આપણા નાના બચ્ચાનું મરણમાં વધારો થઈ શકે છે. એના જો આ ચિહ્નો આપણે જાણતા હોય ખેડૂત મિત્રો, તો એનું નિદાન બી આપણે સારી રીતે કરી શકાય છે, જેથી આ ચિહ્નો અને ઋતુના સમયને ધ્યાનમાં લઈ આપણે નજીકના પશુ ચિકિત્સક અધિકારી ને બોલાવી એનું આપણે યોગ્ય સારવાર બી કરી શકાય છે, તથા આ ચિહ્નો જે ઝાડા થાય છે તો એને પ્રયોગશાળામાં તપાસ કરવામાં આવે તો કરમિયાની અસંખ્ય ઈંડાઓ જોઈ શકાય છે અને ઘણીવાર જીવતા કરમિયા પણ ગુદાની બહાર નીકળતા હોય છે. અને આ મોટા પરોપજીવીને અટકાવવા અને એનું નિયંત્રણ કરવું હોય તો આપણે નાના અને વાછરડાને 10 થી 16 દિવસનું થાય જન્મથી તો એને આપણે આરબેન્ડાઝોલ, પેરેન્ટલ પાયા પેરાન્કલ જેવી દવાઓ પશુ ચિકિત્સકની હાજરીમાં એમને આપવા જોઈએ. બીજું કે આપણે એનું નિયંત્રણ કરવું હોય તો ગમાણની દરરોજ સાફ સફાઈ રાખવી જોઈએ, જેથી રોગની જે તીવ્રતા ખરી એ આપણે ઘટાડી શકાય છે. રોગ થયેલા વાછરડા અને પાડાઓને અલગ રાખવા અને તેમની સારવાર કરાવી, જેથી આપણે એનું નિયંત્રણ કરી શકાય છે.
1: હવે આંતઃપરોપજીવીને લીધે મુખ્યત્વે કયા ખાસ મુખ્ય મુખ્ય રોગો છે એ વિશે પણ માહિતી આપશો, એમના લક્ષણો અને એના ઉપચાર વિશે પણ અમારા ખેડૂત મિત્રો અને પશુપાલકોને જણાવશો.
0: આંતરિક પરોપજીવીના લીધે આપણે ચિહ્નોની વાત કરીએ તો પશુ જે ઢોર હોય છે આપણે એ નબળું પડે છે, લોહી ચૂસતા કરમિયા શરીરમાં લોહીનું પ્રમાણ ઘટાડે છે, રક્ત કણો પણ ઘટે છે, લોહી પાતળું થઈ જાય છે, શરીર ફીકું થઈ જાય છે, જબડાની નીચે પ્રવાહીનો ભરાય છે, ઝાડા અને કબજિયાત વારંફરતી થતા હોય છે અને જે પશુઓ જે આપણે દૂધ ઉત્પાદન માટે હોય છે તેના દૂધમાં બી આપણે ઘટાડો જોવા મળે છે.
1: હવે ખાંટ સાહેબ, જો પશુપાલકોએ પશુઓ રાખ્યા હોય અને એમને જો આ આંતઃપરોપજીવી અને બાહ્ય પરોપજીવીથી બચાવવા હોય તો એમણે ખાસ કરીને શું શું કાળજી લેવી જોઈએ એ વિશે વાત કરશો.
0: જી, આંતરિક પરોપજીવી અને બાહ્ય પરોપજીવીઓના જો આપણે ઉપદ્રવ અટકાવવો હોય તો ચોમાસાની શરૂઆતમાં થતાં એને આપણે આંતરિક પરોપજીવીઓ ના થવા માટે એને કૃમિનાશક દવાઓ નાના બચ્ચા અને મોટાને આપવી જોઈએ. નિયમિત એને રહેઠાણની સાફ સફાઈ કરવી, જેથી ત્યાં આપણને જે આંતરિક પરોપજીવીઓના ઈંડાનું વિકાસ થાય છે તે અટકાવી શકાય છે. તેને કીટનાશક દવાઓથી સાફ કરવું જોઈએ. પાણીની ટાંકી હોય ત્યાં આપણે દર અઠવાડિયામાં એને સાફ સફાઈ કરી, જૂનું પાણી હોય એને ખાલી કરી નવા પાણીનો અંદર સંગ્રહ કરવો જોઈએ, તથા પાણીની ટાંકીમાં આપણે જે ચૂનો વાપરીએ છીએ એ ચૂનાનો લેપ કરવાથી પણ એને આપણો જે ઇન્ફેક્શન છે બાહ્ય પરોપજીવીઓનું આપણે એને અટકાવી શકાય છે. અને બીજી એક વસ્તુ એ કે રોગિષ્ટ જાનવર હોય તો એને આપણે જે તંદુરસ્ત પશુ હોય એનાથી થોડું અલગ રાખવું જોઈએ, તથા એને સારવાર માટે નજીકના પશુ ચિકિત્સક અધિકારીને બોલાવી અને સારવાર કરાવવી જોઈએ. જ્યારે આપણે બાહ્ય પરોપજીવીને રોગોને અટકાવવા હોય તો આપણે જે રહેઠાણ હોય ત્યાં સીએ ચોમાસા શિયાળામાં જે મચ્છર હોય છે, માખી હોય છે, જીવો છે, તો એ બધાને અંદર પ્રવેશ ના થાય તે રીતની આપણે

0: જાળીની વ્યવસ્થા કરવી જેથી એ જે જુઓ માખીઓનો આપણે એને અંદર પ્રવેશતા અટકાવી શકાય છે. તથા ચોમાસું અને શિયાળામાં આપણે જે પશુઓ જ્યાં રહેતા હોય ત્યાં લીમડાના ધુમાડો કરી પણ આપણે એને બાહ્ય પરોપજીવી જે જીવાતો છે તેનાથી દૂર કરી શકાય છે. તથા એને પશુઓને આપણે રોજિંદા સારા સ્વચ્છ પાણીથી એને હુફારા પાણીથી રાખી અને એને નવડાવવા જોઈએ જેથી એના શરીર ઉપર બાહ્ય પરોપજીવીઓનો જે રહેઠાણ કરે છે એનો આપણે નિકાલ કરી શકીએ છીએ. તથા એને સારું સ્વચ્છ ખોરાક અને પાણી આપવાથી એને આપણે જે પાણી અને રોગથી ફેલાવો થાય છે તે બી આપણે અટકાવી શકીએ છીએ.
1: હવે ગરમીના સમયમાં ખાસ કરીને પશુ માટે શું શું કાળજી લેવી જોઈએ?
0: ઉનાળામાં જે આપણે અત્યારે પશુઓમાં ગરમીનું પારો તાપમાન વધી જાય છે ત્યારે પશુઓને આપણે દૈનિક કાળજી રાખવામાં વાત કરીએ તો પશુઓને સવારમાં અને સાંજના સમયમાં જ રહેઠાણની બહાર ચરાવવા માટે લઈ જવા જોઈએ. બપોરના સમયમાં પશુઓને ઝાડ નીચે ઝાડના છાંયડામાં રહે તે રીતે વ્યવસ્થા કરવી જોઈએ. જો પશુઓ તમારા તબેલામાં કે રહેઠાણમાં હોય તો ત્યાં આપણે ફોગિંગ સિસ્ટમથી બી આપણે એને ઠંડક રાખ્યાથી એનું તાપમાન ઘટાડી શકાય છે. તથા એને દિવસ દરમિયાન 2 થી 3 વાર પાણી એને પીવડાવવું જોઈએ જેથી એના શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે. તથા પશુઓને રહેઠાણમાં પંખાની વ્યવસ્થા બી આપણે કરીએ તો એને ગરમીનું તાપ ટેમ્પરેચરથી આપણે એને બચાવી શકીએ છીએ. અને આ બધી વ્યવસ્થા કરવાથી આપણે પશુઓનું જે દૂધ ઉત્પાદનમાં વધારો આપણને જોવા મળશે.
1: હવે ખાંડ સાહેબ, છેલ્લે ટૂંકમાં માહિતી આપશો કે પશુઓ તંદુરસ્ત રહે અને રોગમુક્ત રહે એટલા માટે પશુપાલકોએ ખાસ કઈ કઈ કાળજી ધ્યાનમાં રાખવી જોઈએ?
0: ખેડૂત મિત્રો અને પશુપાલકો, પશુઓ તંદુરસ્ત રહે તે માટે આપણે એમને જે એની દૈનિક દિનચર્યા છે તેની ઉપર સારી રીતે ધ્યાન રાખવું જોઈએ. પશુ સમયસર ખોરાક લે છે, સમયસર પાણી લે છે, પશુઓનું ઉત્પાદનમાં કોઈ ઘટાડો થયો હોય તો એ પશુના તંદુરસ્ત ચિહ્નો આપણે દૈનિક જોતા રહેવું જોઈએ. બીજી વસ્તુ એ કે આપણે એના રહેઠાણોની સ્વચ્છતા જાળવવી જોઈએ. પશુઓને ઘોંઘાટ જેવી જગ્યાઓ ઉપર આપણે બાંધવા ના જોઈએ. ત્યારબાદ એને જે બી આપણે શરૂઆતમાં નાના બચ્ચાઓને બી સારી રીતે આપણે એના છાણ મળમૂત્રનો યોગ્ય રીતે નિકાલ કરવાથી અને એને દૂર રહેઠાણથી દૂર રાખી એક જગ્યા ઉપર આપણે એને એકઠો કરવાથી પણ આપણે આ બાહ્ય પરોપજીવી અને આંતરિક પરોપજીવીઓનો ઉપદ્રવ ઘટાડી શકાય છે.
1: ખાંટ સાહેબ, તમે અમારા આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા અને પશુઓમાં પરોપજીવીથી થતા રોગો અને તેનું નિરાકરણ એ વિષય પર ખૂબ સરસ માહિતી આપી. એ બદલ અમારા શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રો વતી આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
0: નમસ્કાર, આભાર.
2: તો પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો, આપણા વિષય નિષ્ણાંતે ખૂબ જ સરસ માહિતી આપી કે પશુઓનું દૂધ ઉત્પાદન વધારવું હોય કે તેમને તંદુરસ્ત રાખવા હોય, સમયસર કરમિયાની દવા આપવી અને ઈતરડી બગાઈ જેવા પરોપજીવીઓથી તેમનું રક્ષણ કરવું કેટલું જરૂરી છે. મિત્રો, યાદ રાખજો, તંદુરસ્ત પશુ સુખી પશુપાલક. આશા રાખીએ છીએ મિત્રો કે આજના કાર્યક્રમમાં આપેલી માહિતી તમારા પશુધનને રોગમુક્ત રાખવામાં ઉપયોગી સાબિત થશે. મિત્રો, હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ આ સરસ મજાનું ગીત.

અને મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ હવામાન સમાચાર. હવામાન ખાતાનો એક વર્તારો જણાવે છે કે આવતા 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યનું હવામાન મુખ્યત્વે સૂકું અને સૂર્યપ્રકાશિત રહેશે. રાજ્યમાં ગરમીનું મોજું ભેજ સાથે યથાવત રહેવાની સંભાવના છે. માછીમાર ભાઈઓ માટે તકેદારીની કોઈ સૂચના નથી. હવામાન સમાચાર પૂરા થયા અને આ સાથે જ કાર્યક્રમ ગામનો ચોરો અહીં સમાપ્ત થાય છે. તો રામનું નામ લઈ છૂટા પડીએ. એ આવજો. રામ રામ. રામ રામ.

મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગામનો ચોરો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં બરાબર 7:50 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: જણાવ્યું. આસામ વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા ખરડો પસાર. ગુજરાતના કચ્છમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો કેફી પદાર્થ પકડાયો. આતંકી પ્રવૃત્તિઓ પ્રાયોજિત કરવા બદલ ભારતની પાકિસ્તાનને કડક ચેતવણી. અને આઈપીએલ T20 ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર માટે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિએ આજે જાહેર વિતરણ પ્રણાલી અંતર્ગત રાશન, પરિવહન અને વ્યવસ્થાપન સહાય યોજના સાર્થક PDSને યથાવત રાખવા મંજૂરી આપી છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા 25,530 કરોડ રૂપિયાની ફાળવણી કરાશે. નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, આ યોજના રાજ્યની સંસ્થાઓને આંતરરાજ્ય અનાજ પરિવહનમાં મદદ પૂરી પાડશે, વાજબી ભાવની દુકાનોને મદદરૂપ થશે અને જાહેર વિતરણ પ્રણાલીના આધુનિકીકરણમાં મદદ કરશે.
1: सार्थक पीडीएस स्कीम करीब 25,000 करोड़ का ये प्रोग्राम है. इस प्रोग्राम में तीन बड़े सुधार आज अप्रूव हुए हैं. सबसे पहला, जो राज्य सरकारों के एजेंसीज राज्य में, एक जो FCI का बड़ा गोडाउन होता है वहां से डिफरेंट डिस्ट्रिक्ट्स में, डिविजन्स में फेयर प्राइस शॉप तक पहुंचाने का जो कॉस्ट होती है, वो कॉस्ट बियर करने में दिक्कत आ रही थी राज्य सरकारों की. भारत सरकार ने फैसला लिया है कि उस कॉस्ट को सपोर्ट करेंगे इस प्रोग्राम के तहत. दूसरा, जो फेयर प्राइस शॉप है, उन फेयर प्राइस शॉप्स में जो डीलर्स का रिम्यूनरेशन रखा गया था, एक लंबे टाइम से वो स्टैटिक था, तो वो भी इसमें आज फैसला लिया गया. और तीसरा फैसला लिया गया, टेक्नोलॉजी का यूज करके पब्लिक डिस्ट्रीब्यूशन सिस्टम को हम कैसे मॉडर्नाइज कर सकते हैं.
0: સમિતિએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અનાજના આંતરરાજ્ય પરિવહન તેમજ સંચાલનના ખર્ચમાં કેન્દ્રીય સહાયના નિયમમાં ફેરફાર અને આ મામલે કેન્દ્રીય સહાય માટે વર્તમાન ભંડોળ વ્યવસ્થાને પણ યથાવત રાખવાનો નિર્ણય કર્યો હોવાનું શ્રી વૈષ્ણવે ઉમેર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું, દેશની ઉન્નતિ માટે ઉત્તર પૂર્વ ક્ષેત્રના વિકાસ ઘણો મહત્વનો છે. ગંગટોકમાં સિક્કિમ વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારોહમાં સંબોધન દરમિયાન શિક્ષણને સશક્તિકરણનો માર્ગ ગણાવતા સુશ્રી મુર્મુએ વિદ્યાર્થીઓને તેમના વિચાર, નવીનતા અને પરસ્પર વિશ્વાસ થકી રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભૂમિકા નિભાવવા જણાવ્યું. રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને સમાજના નબળા વર્ગોના ઉત્થાનમાં પણ વિશેષ યોગદાન આપવા પણ અનુરોધ કર્યો.
2: नॉर्थ ईस्ट का विकास देश की समग्र विकास के लिए अनिवार्य है. पूर्वोत्तर क्षेत्र का विकास और राष्ट्रीय विकास के लक्ष्य आपस में जुड़े हुए हैं. यहाँ के युवाओं में असीम प्रतिभा है. सिक्किम सहित अन्य राज्यों से आए हुए विद्यार्थियों से मैं आग्रह करना चाहूंगी कि आप सब एक दूसरे के संपर्क में रहे और मिलजुल कर राष्ट्रीय विकास में योगदान देने का भावना में आगे बढ़े.
0: આસામ વિધાનસભાએ આજે સમાન નાગરિક સંહિતા UCC ખરડો પસાર કર્યો. આ સાથે UCC ખરડો પસાર કરનારો આસામ ઉત્તર પૂર્વનું પહેલું અને દેશનું ત્રીજું રાજ્ય બન્યું છે. તેનો ઉદ્દેશ્ય લગ્ન, છૂટાછેડા, વારસો અને લિવિન સંબંધો સંબંધિત બાબતોમાં રાજ્યના લોકો માટે એક સમાન નાગરિક કાયદાકીય માળખું સ્થાપિત કરવાનો છે. આ ખરડો એક સમાન માળખા હેઠળ ધર્મ આધારિત વ્યક્તિગત કાયદાઓનું એકીકરણ કરવાની પણ યોજના જોગવાઈ કરે છે. ખરડો પસાર થયા પછી પત્રકારો સાથે વાત કરતા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે ખરડો હવે રાષ્ટ્રપતિની સંમતિ માટે રાજ્યપાલ પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની સંમતિ પછી સમાન નાગરિક સંહિતા આસામમાં અમલમાં આવશે. કેન્દ્રીય તપાસ સંસ્થા CBIએ નીટ UG 2026 પ્રશ્નપત્ર ગેરરીતિ કેસમાં આજે મહારાષ્ટ્રના લાતુરના એક તબીબ અને પુણેમાં ચાલતી બે કોચિંગ સંસ્થાના એક શિક્ષક સહિત વધુ 3 લોકોની ધરપકડ કરી છે. આ મામલે અત્યાર સુધી કુલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. CBIના પ્રવક્તાએ કહ્યું, તપાસ સંસ્થાએ આ મામલે અત્યાર સુધી 49 સ્થળ પર દરોડા પાડી અનેક વાંધાજનક દસ્તાવેજ, લેપટોપ અને મોબાઈલ ફોન કબજે કર્યા છે. ગુજરાત આતંકવાદ વિરોધી દળ ATS અને તટરક્ષકે સંયુક્ત અભિયાન હેઠળ ગુજરાતના કચ્છમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુનો કેફી પદાર્થ કબજે કર્યો છે. મુંદ્રા બંદર તરફ આવતા એક જહાજમાં તપાસ કરતા કેફી પદાર્થના 115 પેકેટ મળી આવ્યા. આ અંગે ગુજરાતના રાજ્ય પોલીસ વડા DGP ડોક્ટર KLN રાવે આ અંગે કહ્યું, આ મામલે તપાસ ટીમે કુલ 3 લોકોની ઝડપી પૂછપરછ શરૂ કરી છે.
3: એક બોટ બ્રાઝિલ થી થઈને લેટિન અમેરિકા થી થઈ, મેક્સિકો થઈ, US થઈ અને છેલ્લે કરાચી થઈને મુંદ્રા તરફ આઉટર એન્કરેજમાં ઉભા રહેવાની છે અને એમાં એક

નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાશન, પરિવહન અને વ્યવસ્થાપન સહાય માટેની સાર્થક પીડીએસ યોજનાને યથાવત રાખવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશની ઉન્નતિ માટે ઉત્તર પૂર્વ ક્ષેત્રના વિકાસને મહત્વનો

0: કેન્ડનો મોટો જથ્થો આવવાનો છે. એ માહિતીના આધારે જે બે સંદિગ્ધ ઇસમો છે જેમનો નામ નિગિન્ટે નસરોદ જુમાને તથા જુમાન નસીર ઉમર, એ બે વ્યક્તિઓ જે નાઇજીરિયન ટેન્ઝેનિયાના છે, એ લોકોએ આ બોટમાં એ માલ લાવવાના હતા અને એની ડિલિવરી જે દિલ્હીમાં રહેતા બે ઇસમો એ લોકોને ડિલિવરી કરવાના હતા.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abdને ફોલો કરશો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પરવતનને હરીશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી. તેમણે પાકિસ્તાન પર સરહદ પારથી આતંકવાદ ફેલાવવાનો આક્ષેપ લગાવ્યો અને ચેતવણી આપતા કહ્યું ભારત વિરુદ્ધ આતંકી પ્રવૃત્તિઓને પ્રાયોજિત કરવા પાકિસ્તાનને પરિણામ ભોગવવું પડશે. શ્રી હરીશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના ઉદ્દેશો અને સિદ્ધાંતોને જાળવી રાખવા તથા સંયુક્ત રાષ્ટ્ર કેન્દ્રિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને મજબૂત કરવાના વિષય પર થયેલી ચર્ચા દરમિયાન આ ટિપ્પણી કરી હતી.
2: पाकिस्तान ने भारत के खिलाफ युद्ध बिना उकसावे की आक्रामक कार्रवाइयों और लगातार सीमा पार आतंकवाद को समर्थन देकर संप्रभुता, क्षेत्रीय अखंडता और शांतिपूर्ण सह अस्तित्व के सिद्धांतों का उल्लंघन किया है. हजार घाव देकर भारत को कमजोर करने की उसकी नीति आतंकवाद, धार्मिक कट्टरता और भारत विरोधी गतिविधियों को लगातार बढ़ावा देने की उसकी सोच को दर्शाती है. And anti-India rhetoric has continued unabated since its creation.
1: કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ સત્તામંડળે ડિજિટલ મંચ પર જોખમી રસાયણો અને વિસ્ફોટક પદાર્થના અનધિકૃત ઓનલાઇન વેચાણ અને જાહેરાત વિરુદ્ધ નિયમનકારી કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે એમોનિયમ નાઇટ્રેટ, ગનપાવડર, પિક્રિક એસિડ અને પેન્ટા એરિથ્રિટ્રોલ, ટેટ્રાનિટ્રેલ સહિત નિયમન કરાયેલા પદાર્થોની યાદી અને વેચાણ મામલે મુખ્ય ઇ કોમર્સ મંચને નોટિસ અપાઈ છે. પ્રખ્યાત નિશાનેબાજ અને રમતગમત પ્રશાસક રાજા રણધીરસિંહનું 79 વર્ષની વયે અવસાન થયું. એશિયન રમતોમાં સુવર્ણચંદ્રક વિજેતા અને પૂર્વ અર્જુન પુરસ્કાર વિજેતા શ્રી સિંહે તેમની કારકિર્દીમાં 5 વખત ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ ભારતીય ઓલિમ્પિક સંઘના પૂર્વ મહાસચિવની સાથે સાથે ભારતીય અને આંતરરાષ્ટ્રીય રમતગમત વહીવટીતંત્રમાં અનેક મહત્વના પદ પણ રહ્યા હતા. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ T20 ક્રિકેટમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર માટે મુકાબલો થઈ રહ્યો છે. મોહાલીના ન્યૂ ચંદીગઢમાં રમાઈ રહેલી મેચમાં પેટ કમિન્સની આગેવાની હેઠળની હૈદરાબાદની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. હાલમાં મળતા અહેવાલ મુજબ રિયાન પરાગની આગેવાની હેઠળની રાજસ્થાનની ટીમે 4 ઓવરમાં 0 વિકેટ ગુમાવી 63 રન કર્યા છે. આજે વિજયી થનારી ટીમ આ શુક્રવારે ક્વોલિફાયર 2માં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે, જ્યારે આગામી 31 તારીખે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમાશે. આ પહેલા ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ક્વોલિફાયર 1 મેચમાં ગુજરાત ટાઇટન્સને 92 રનથી હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાશન, પરિવહન અને વ્યવસ્થાપન સહાય માટેની સાર્થક PDS યોજનાને યથાવત રાખવા કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશની ઉન્નતિ માટે ઉત્તર પૂર્વ ક્ષેત્રના વિકાસને મહત્વનો ગણાવ્યો. આસામ વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા ખરડો પસાર. ગુજરાતના કચ્છમાંથી 1,100 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો કેફી પદાર્થ પકડાયો. આતંકી પ્રવૃત્તિઓ પ્રાયોજિત કરવા બદલ ભારતની પાકિસ્તાનને કડક ચેતવણી. અને આઈપીએલ T20 ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર માટે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ સુરમાધુરી. સાંભળીએ હિન્દી ફિલ્મ સંગીત. કાર્યક્રમમાં સૌ પ્રથમ સાંભળીએ ફિલ્મ જબ વી મેટનું આ ગીત. ઇરશાદ કામિલના શબ્દો પ્રીતમે સંગીતબદ્ધ કર્યા છે. ગાયું છે મોહિત ચૌહાણે.

ओम शांति ओम। आ छे फिल्मनું નામ। વિશાલ દાદલાનીના શબ્દોને વિશાલ શેખરે સ્વર આપ્યો છે, સંગીતબદ્ધ કર્યો છે વિશાલ શેખરે અને સ્વર આપ્યો છે કે

હવે સાંભળીએ આતિફ અસલમ અને અલીશા ચિનોયને. ગીત છે ફિલ્મ અજબ પ્રેમ કી ગઝબ કહાની, સંગીત પ્રીતમનું, શબ્દો આશીષ પંડિતના.

આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી. હવે સાંભળીએ ફિલ્મ વો લમ્હેનું આ ગીત. શબ્દો નિલેશ મિશ્રાના, સંગીત પ્રીતમનું, ગાયક કલાકાર કે કે.

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો. સૌ પ્રથમ સાંભળીએ તુષાર શુક્લાની રચના અર્ચિત પાટડીયાના સ્વરમાં.

0: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ઓઆરએસ પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: હરીન્દ્ર દવેની રચના સાંભળીએ શિલ્પા પંડિતના સ્વરમાં.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા

0: ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
0: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં અંતમાં સાંભળીએ પુરુષોત્તમ ઉપાધ્યાયના, જેમાં ગીતકાર સ્વર શબ્દો છે મેઘબિંદુના.

0: साल 1967 हमरा
1: कितने जलवे फिजाओं में बिखरे मगर मैंने अब तक

આ પ્રસારણ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો. સૌપ્રથમ સાંભળીએ નીતિ મહેતાને. સ્વર છે નીતિ મહેતાનો અને શબ્દો તુષાર શુક્લના.

હમણાં જ આપે સાંભળ્યું અનિલ જોશીની રચનામાં અતુલ વૈષ્ણવના સ્વરને. હવે સાંભળીએ દિવાકર વાસુદેવને સુરેશ દલાલની આ રચના.

સાંભળી રહ્યા છીએ ગુજરાતી ગીતો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. હવે પછીની રચના છે જયંત પાલનની, સ્વર છે પ્રફુલ્લ દવેનો.

ગુજરાતી ગીતો આપણે સાંભળ્યા, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે રજૂ કરીએ છીએ કાર્યક્રમ હિન્દી ફિલ્મ સંગીત. સૌપ્રથમ સાંભળીએ ફિલ્મ કલ હો ના હોનું એક ગીત. ગીતકાર જાવેદ અખ્તર, સંગીતકાર શંકર અહેસાન લોય અને ગાયક છે સોનુ નિગમ.

હવે પછીનું ગીત છે ફિલ્મ વીર ઝરાનું. ગાયક કલાકાર સોનુ નિગમ, લતા મંગેશકર. લખ્યું છે જાવેદ અખ્તરે અને સંગીતબદ્ધ કર્યું છે સંજીવ કોહલીએ.

સાંભળીએ અલકા યાજ્ઞિક અને સોનુ નિગમને. અનિલ પાંડેના ગીત અને સંદેશ શાંડિલ્યના સંગીતબદ્ધ કરેલા ફિલ્મ કભી ખુશી કભી ગમનું આ ગીત.

હિન્દી ફિલ્મ ગીતો સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. હવે સાંભળીએ ફિલ્મ હમ દિલ દે ચુકે સનમનું. ગીતકાર છે મહેબૂબ, સંગીત ઇસ્માઇલ દરબારનું, ગાયક કલાકારો કુમાર સાનુ અને કવિતા કૃષ્ણમૂર્તિ.

હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં અંતમાં સાંભળીએ ફિલ્મ મેં હું ના ફિલ્મનું એક ગીત. જાવેદ અખ્તરનું ગીત છે, સંગીત અન્નુ મલિકનું, ગાયું છે સોનુ નિગમ અને શ્રેયા ઘોષાલે.

માહિતી અને મનોરંજનના અખૂટ રસથાળ સાથે સતત 90 વર્ષથી આપની સેવામાં આકાશવાણી પણ મય હુના. આ હતો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. રાત્રિના 11 થવા આવ્યા છે. દિલ્હીથી પ્રસારિત સૌપ્રથમ હિન્દી અને ત્યારબાદ અંગ્રેજીમાં આપ સમાચાર સાંભળશો.

0: port-led, multimodal development, where every major mode of transport is seamlessly integrated to create a future-ready logistics ecosystem. While reviewing Ken-Betwa River Interlinking Project, the Prime Minister observed that Ken-Betwa project should serve as a model for other states to resolve interstate water issues through cooperation, timely clearances, technology-based monitoring, and mission mode execution. The Prime Minister also underlined that the delay in the implementation of public projects leads not only to cost escalation, but also deprives citizens of timely access to essential facilities in development benefits. The Prime Minister also emphasized that innovative use of canal networks should be explored, including installation of solar panels along canals and over canals for clean electricity generation. The Supreme Court today upheld the legality of the Special Intensive Revision or SIR of the electoral rolls being conducted by the Election Commission of India. The court held that the Election Commission has the power to conduct SIR under Article 324 of the Representation of the People's Act 1950 and the rules made thereunder. It observed that SIR advances the constitutional imperative of free and fair elections. President Draupadi Murmu has greeted the people on the occasion of Eid-ul-Zuha. In her message, the president said that the festival symbolizes devotion, sacrifice, and selflessness. President Murmu said that the festival also inspires the citizens to serve humanity, particularly those who are less privileged. She further urged the citizens to strengthen the resolve to promote love and harmony in the society. And Indian shooter Isha Singh today broke the world record in the women's 25-meter pistol event at the ISSF World Cup in Munich. 21-year-old Isha earned 43 points from a possible 50 in the final to surpass the previous record of 42 points held by South Korea's Kim Ye-ji and claimed the gold medal. And that is the end of this news bulletin.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા જણાવીએ, આવતીકાલે પ્રસારિત થનાર કાર્યક્રમોની વિગતો. આવતીકાલે ગુરુવાર 28 મે 2026 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના સવારે 6:05 અમૃતધારાનો વિષય ભૂલી જઈ માફ કરીએ, વક્તા તેજની મહેતા સવારે 6:30 શ્રી રામચરિત માનસ ગાન સવારે 6:35 સદાબહાર ગીતો 7 વાગે ગુજરાતી ગીતો 7:20 સવારે 9 વાગે મનોરંજન અને માહિતીનો અમારો દૈનિક કાર્યક્રમ સવારે સવારે ગુજરાતી ગીતો રજૂ કરીશું 9:30 આદિજાતિ માટેનો કાર્યક્રમ 10:02 હિન્દી ફિલ્મ ગીતો રજૂ થશે 10:30 સુગમ સંગીત જે અંતર્ગત ગાયક સ્નેહલ શેવડે સુગમ સંગીત રજૂ કરશે 10:45 ફિલ્મ સંગીત 11:02 ગેરફિલ્મી ગીતો 11:30 બપોરે 12:02 સુરસંગાથ અંતર્ગત ગઝલ ગાયિકા શ્રીમતી સુમિત્રા રોય ચૌધરીને આપણે સાંભળીશું. બહેનો માટેનો કાર્યક્રમ સહિયર 12:30 સુગમ સંગીતમાં ગાયક નૈનેશ જાની રચનાઓ રજૂ કરશે 1:10 1:30 સમય રહેશે જય ભારતી આ ફૌજી દોસ્તો માટેનો કાર્યક્રમ 1:30 સાંધ્ય પ્રસારણમાં 5:10 કાર્યક્રમ ગુલમોહર લોકસંગીતનો કાર્યક્રમ 5:45 જેમાં પ્રાચીન ભજનો રજૂ કરશે વિજય ભરાડ લોકવાર્તા બાબુલ બારોટ 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી ગેરફિલ્મી ગીતો રજૂ કરીશું 7 વાગે ગામનો ચોરો આ કાર્યક્રમ 7:22 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાધુરી 8 વાગે 8:30 ગુજરાતી ગીતો આજ કે ફનકાર 9:30 ગુજરાતી ગીતો 10 વાગે અને હિન્દી ફિલ્મ સંગીત 10:30 આ હતી વિગતો અમારા આવતીકાલે પ્રસારિત થનાર કાર્યક્રમોની. હવે સાંભળીએ હવામાન સમાચાર. આજનું મહત્તમ તાપમાન 43.6°C જે સામાન્ય કરતાં 1.7°C વધુ રહ્યું, જ્યારે લઘુત્તમ તાપમાન 28.9°C જે સામાન્ય કરતાં 7.7°C વધુ રહ્યું. આવતીકાલે મહત્તમ તાપમાન લગભગ 44°C રહેવાની ધારણા છે. રાત્રે 8:30 વાગે હવામાં ભેજનું પ્રમાણ 53% નોંધાયું. હવામાન સમાચાર આપે સાંભળ્યા. 354.6 મીટર અર્થાત 846 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર

છે. અત્યારે રાત્રિના 11:13 થઈ છે. અમારી બીજી સભાનું પ્રસારણ અહીં સમાપ્ત થાય છે. અમારી DTH સેવાનું પ્રસારણ આપ અવિરત સાંભળી શકશો. અમારી પ્રાતકાલીન સભાની આવતીકાલે સવારે 5:50 ફરી શરૂઆત થશે. અત્યારે રજા લઈએ. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર.

શ્રોતા મિત્રો, વિગતો આપી અમારા હવે પછી પ્રસારિત થનારા કેટલાક કાર્યક્રમોની, તે પહેલાં સમય સાથે પણ મેળવી લઈએ તાલ. હાલ અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં ભારતીય સમય પ્રમાણે રાત્રિના 11:16 થઈ રહી છે અને હવે વિગતો અમારા હવે પછી પ્રસારિત થનારા કેટલાક કાર્યક્રમોની.

શરૂઆત કરીશું લોકસંગીતના કાર્યક્રમથી, જેમાં સાંભળીશું ગુજરાતી લોકસંગીત. લોકસંગીતના કલાકાર છે શિવરામ શ્રીમાળી, રામચંદ્ર દેશોણી અને કલ્યાણભાઈ મકવાણા. મધ્યરાત્રિ 12 વાગ્યા હશે. ગુજરાતી નાટક મેરી રોઝ. લેખન વિભૂત ઝા, નિર્માતા રમેશ ભટ્ટ. ત્યારબાદ રાત્રિના 1 વાગ્યાથી હશે હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં હિન્દી ફિલ્મે ગીતો. રાત્રિના 2 વાગ્યાથી હશે વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જેની શરૂઆતમાં હશે નાટક સૌનો લાડકવાયો, નિર્માતા રાજેન્દ્ર ભગત. ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું પુરુષોત્તમ ઉપાધ્યાય અને સાથી કલાકારોના સ્વરમાં સુગમ સંગીત. અંતમાં હશે હિન્દી ગઝલો જગજીત સિંહના સ્વરમાં. પરોઢિયે 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ. તો મિત્રો, આ હતી વિગતો અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની

ડીટીએચ ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, શરૂઆત કરીએ ગુજરાતી લોકસંગીતથી.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ હું ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી લોકસંગીત, જે અહીં સમાપ્ત થાય છે. ને હવે સાંભળીએ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. થોડી ક્ષણો બાદ રજૂ કરીશું ગુજરાતી નાટક મેરી રોઝ, લેખન વિભુ શાહ, નિર્માતા રમેશ ભટ્ટ. ત્યારબાદ રાત્રિના 1 વાગે થશે હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં હિન્દી ફિલ્મ ગીતો. રાત્રિના 2 વાગે થશે વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જેની શરૂઆતમાં હશે નાટક સૌનો લાડકવાયો, નિર્માતા રાજેન્દ્ર ભગત. ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું પુરુષોત્તમ ઉપાધ્યાય અને સાથી કલાકારોના સ્વરમાં સુગમ ગીતો. અંતમાં હશે હિન્દી ગઝલો જગદીશ સિંહના સ્વરમાં. પરોઢી 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ. તો મિત્રો, આ હતી વિગતો હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. ને હવે પ્રસ્તુત છે ગુજરાતી નાટક મેરી રોઝ.
1: પ્રસ્તુત છે નાટક મેરી રોઝ. લેખક વિભુત શાહ. નિર્માણ સહાય ગોપાલ મુદલિયાર. રજૂઆત રમેશ ભટ્ટ. પાત્રો દિગીશ ઓઝા ઉર્ફે દીક. કુમારી તુન્ના ચોક્સી. અંશુમાન દેસાઈ. શ્રીમતી યામિની મુકુલ. અને મુનીશ્વર ભટ્ટ. તો હવે આપ સાંભળશો નાટક મેરી રોઝ.

0: અને મારે પણ હમણાં જ આ હોટલમાં આવતા પહેલા બાર પોર્ચમાં એક અસવાનો પ્રસંગ બની ગયો.
1: શું બન્યું?
0: અરે, બહાર એક તગડા જેવો પત્રકાર મારી સામે ક્યાંય સુધી તાકી રહ્યો હતો.
2: પુરુષ હતો કે?
0: અરે, મારા કમનસીબે પુરુષ હતો, સ્ત્રી નહોતી.
3: પછી શું બન્યું?
0: હા, પછી હિંમત કરી મારી પાસે આવ્યો, મને નખશીખ જોઈ રહ્યો અને પછી મને ધીમેકથી પૂછ્યું, તમે ગુજરાતી છો? મેં કહ્યું હા. પછી એણે મને પૂછ્યું, તમે મેરી રોઝ અંડરસી એક્સપીડિશનના સભ્ય છો, એમાં ભાગ લેવા આવ્યા છો? મેં પૂરેપૂરી ગંભીરતાથી જવાબ આપ્યો, ના રે ના, હું તો આ દરિયામાં મારી એક નાનકડી કાગળની હોડી તરતી મૂકવા આવ્યો અને એ બિચારો ચાલવા માંડ્યો.
1: એને ભાઈ એમ હશે કે ગુજરાતીઓ એટલે ખીચડી ખાવું, એ લોકો ક્યાંથી આવા દરિયાઈ સાહસમાં ભાગ લે?
3: અને હવે તો ગુજરાતીઓ પણ ખીચડી નથી ખાતા. આ મેરી રોઝ એક્સપીડિશનમાં આપણે 5 ગુજરાતીઓ છીએ, એ પણ એક કેટલો મોટો સણસણતો જવાબ છે.
1: અને કેટલાકને મને સણસણતો સવાલ પણ હશે.
3: તો ચાલો ને જય જય ગરવી ગુજરાત ગાઈ નાખીશું.
2: આપણે તો આજે ગરબી ગુજરાત કરી નાખી છે. ગરવી ગુજરાત જીવીએ ત્યારે ખરા, પણ મને એક વિચાર આવે છે.
3: શો? બોલો બોલો.
2: બસ એ જ કે આ મેરી રોઝના રોમાંચક દરિયાઈ સાહસમાં આપણે 5 ગુજરાતીઓ ભેગા થયા છીએ, એ આનંદની વાત છે, ઘણા જ આનંદની વાત છે. પણ હજુ આપણે એકબીજાને પૂરેપૂરા ઓળખતા નથી, તો સૌ પોતપોતાનો ટૂંકો પરિચય આપે તો કેવું?

0: સરસ સરસ, આ તો ખૂબ સરસ. પછી જરા વાતો કરવાની પણ મજા આવશે.
1: હા, આ તો મારા મનમાં જ હતું, હું કહેવા જ જતી હતી. ચાલો, કોણ શરૂઆત કરે છે?
0: ચાલો, ત્યાંથી તમે શરૂઆત કરો.
2: યસ યસ પ્લીઝ.
0: ઓકે ઓકે. નમસ્તે, મારું નામ દિગીશ ઓઝા છે, પરંતુ સામાન્ય રીતે બધા મને ડીક કહીને જ બોલાવે છે. બધા એ જ રીતે મને ઓળખે છે, અને મને બધા ડીક કહીને બોલાવે એ જ ગમે છે. આમ હું નેચરાલિસ્ટ છું. શું કહીશું, નિસર્ગવાદી, પ્રકૃતિ પ્રેમી કે વેલ આઈ ડોન્ટ નો, પરંતુ એટલું ચોક્કસ કહી શકું કે મને પ્રાણીઓ અને વનસ્પતિઓનો શોખ છે. યસ, આ જગતના દરેક પ્રકારના પ્રાણીઓ અને વિધવિધ વનસ્પતિઓનો હું જાણકાર છું. મારા વિશે બસ આટલું જ. અરે હા, એક વાત રહી ગઈ, ઓટોમોબાઈલ્સના સ્પેર પાર્ટ્સની મારી એજન્સી છે, રોટલો એમાંથી રળી લઉં છું. ધેટ્સ ઓલ, થેન્ક્સ. હવે તમારો વારો મિસ. મિસ
1: તુન્ના ચોક્સી. મિસ્ટર ડીકના નમસ્તે સાથે સાથે મારા પણ સૌને નમસ્તે. હા, તો મેં કહ્યું એમ, મારું નામ કુમારી તુન્ના ચોક્સી છે. મારા વિશે ખાસ બહુ કહેવા જેવું નથી, સિવાય કે
0: તમે સુંદર છો.
1: નો નો મિસ્ટર ડીક.
0: વાય નો નો, યુ આર બ્યુટીફુલ જસ્ટ લાઈક અ ફ્લાવર.
1: પ્લીઝ ડોન્ટ એમ્બરેસ મી.
3: વેલ મિસ્ટર ડીક, એમને જે કહેવું હોય તે પહેલા કહેવા દો, પછી તમારે જે કહેવું હોય તે તમે કહેજો.
0: ઓલ રાઈટ ઓલ રાઈટ, આઈ એમ સો સોરી. ચાલો આગળ ચલાવો. પ્લીઝ પ્રોસીડ.
1: હા, તો મારે મારા વિશે એટલું જ કહેવાનું છે કે હું એક પત્રકાર છું અને એક ન્યૂઝપેપરની ઓફિસમાં રિપોર્ટર તરીકે નોકરી પણ કરું છું, અને એમાંથી જ ડ્રેસના પૈસા રળી લઉં છું. અને હા, જગતની જાણીતી નામાંકિત વ્યક્તિઓને નજીકથી જોવાનો મને વિચિત્ર શોખ છે. હવે તમે મિસ્ટર.
3: થેન્ક યુ મિસ ચોક્સી. હા, તો હું છું અંશુમાન દેસાઈ. બીજી રીતે હું જે કહી છું તે કહેતા મને સંકોચ થાય છે, કેમ કે મારે જ મારા વિશે કહેવું પડે એ બરાબર નથી. છતાંય ઘણી વસ્તુઓ બરાબર નથી હોતી તો પણ આપણે કરીએ છીએ. તો હું મારા વિશે કહું તો હું એક લેખક છું. હા, લેખક, નવલકથાઓ લખું છું.
4: તો અમે બધા તમારી નવલકથામાં ક્યારેક તો આવી જઈશું. આપણી ટોળીમાં લેખક પણ સામેલ છે. ચાલો અમે બધા તમને તાળીઓથી માન આપીએ
3: છીએ. જોઈએ હવે તમને નવલકથામાં લાવી શકું એમ છું કે નહીં. હા, તો મારા વિશે મારી વાત આગળ ચલાવું તો એક મોટી કંપનીમાં હું પબ્લિસિટી ઓફિસર છું. ઠીક છે, મારી નાની મોટી ઈચ્છાઓ પૂરી થાય છે, પરંતુ મારી એક તદ્દન અંગત વાત કહું તો મને પૈસાનું જબરજસ્ત આકર્ષણ છે. હા, મને પૈસા કમાવા ખૂબ ગમે છે.
4: મને પૈસા ખર્ચવા ખૂબ ગમે છે.
3: તો ચાલો હવે તમે તમારા વિશે કહો. મિસ મિસ
5: મને જવાબ આપો, આવું કરશો તો ઠેઠ દરિયાની અંદર મેરી રોઝ સુધી પહોંચીશું કઈ રીતે?
1: અરે મને એમ લાગે છે કે આ ડીક સાહેબ છે ને, મેરી રોઝ કોઈ ગુલાબી સ્ત્રી હશે એમ માની એક્સપેડિશનમાં આવ્યા છે.
3: અરે પણ ભાઈ, ગુલાબી સ્ત્રી શોધવા ઠેઠ દરિયાના પાતાળમાં જવાની જરૂર નથી. હા, પણ તમે તમારો પરિચય આગળ વધારશો? અત્યારે તો મને સોરી, અમને એમાં રસ છે.
4: થેન્ક્સ. હા, તો મારું નામ શ્રીમતી યામિની મુકુલ છે.
5: મુકુલ?
4: હા, મુકુલ મારા પતિનું નામ છે.
1: હા, અત્યારે તો પતિના નામને અટક બનાવવાની ફેશન છે.
4: ફેશન તો ફેશન, પણ તે મારા પતિ છે એ હકીકત છે. એ મોટા બિઝનેસમેન છે, ને મોટા બિઝનેસમેન છે એટલે શ્રીમંત છે. અને હું શ્રીમંતની પત્ની હોવાથી મારે રોટલી કે રોટલો રળવા કશું કરવું પડતું નથી. પણ આમ હું ફોટોગ્રાફર છું, ફોટોગ્રાફી મારો શોખ છે. આ મેરી રોઝ એક્સપિડિશનમાં હું ફોટોગ્રાફરની હેસિયતથી જ આવી છું. મને લાગે છે કે મારા વિશે આટલું પૂરતું છે. તો છેલ્લે હવે તમે.
5: થેન્ક યુ શ્રીમતી યામિની મુકુલ. મારો વારો છેલ્લે આવ્યો એ એક રીતે યોગ્ય જ થયું છે. મને ઘટના બને છે એમાં રસ છે. દરેક ઘટના કેમ બની, કેવી રીતે બની એ જાણવું એ મારા અભ્યાસનો વિષય છે, અને એટલે જ ઇતિહાસકાર હંમેશા છેલ્લો આવે છે. એટલે હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે
6: તમે ઇતિહાસકાર છો,
5: ને મારું નામ મનીશ્વર ભટ્ટ.
1: વાહ, ખૂબ સરસ. નેચરલિસ્ટ ડીકથી માડી

0: ઇતિહાસકાર મુનીશ્વર ભટ્ટ, અરે આ આપણો એક્સપેડિશન ખૂબ જામશે, ખૂબ મજા આવશે.
1: પણ એક વાત રહી ગઈ મિસ્ટર મુનીશ્વર.
2: બોલો બોલો, કઈ વાત?
1: પહેલા તમે એ કહો કે રોટલી કે રોટલો શેમાંથી મેળવો છો? આ ઇતિહાસમાંથી?
2: મારે એ કહેવાનું બાકી હતું ત્યાં બેન તુન્ના.
0: સોરી સોરી, બધા વચ્ચે બોલે છે એટલે હું વચ્ચે બોલી. ચાલો હવે કહો.
2: હવે બરાબર, હું એક કોલેજમાં ઇતિહાસનો અધ્યાપક છું. હું તો મારા વિદ્યાર્થીઓને હંમેશા કહું છું કે હિસ્ટરી ઇઝ અ મિસ્ટરી, એ ગ્રેટ થ્રિલર.
0: અચ્છા તો મિસ્ટર મુનીશ્વર, તો પછી અત્યારે અમને બધાને આપણા આ મેરી રોઝ વિશે થોડુંક કશુંક વધારે કહો ને. આમ તો મેકી સાહેબે એના વિશે કહ્યું છે, પરંતુ કદાચ તમારી પાસેથી કશું વધારે જાણવા મળે પણ ખરું. કેમ, તમે બધા શું કહો છો?
3: યસ યસ.
0: હજી તો આપણે 4 વાગ્યે આપણી સ્ટીમર વિક્ટરી પર જવાનું છે ને.
1: થેન્ક્સ કુમારી તુન્ના, ખરેખર સરસ સૂચન છે. હજુ આપણે ઓછામાં ઓછી 1.5 કલાક રાહ જોવાની છે.
4: સ્ટીમર પર જઈએ એ પહેલા મારે મેરી રોઝ વિશે મેકી સાહેબને એક બે પ્રશ્નો પૂછવાના છે.
5: મેકી સાહેબને કદાચ અત્યારે સમય ન પણ મળે, ખૂબ જ ટેન્શનમાં હશે. ગજબના માણસ છે નહીં?
0: હા તો મુનીશ્વરભાઈ, સૌથી પહેલા તમે અમને એ કહો કે આજથી કેટલા વર્ષો પહેલા નૌકા જહાજ મેરી રોઝ ડૂબી ગયું હતું?
2: આજથી બરાબર 438 વર્ષો પહેલા. એકદમ ચોક્કસ કેવું હોય તો 19 જુલાઈ 1545.
6: ક્યાં ડૂબ્યું હતું?
2: ઇંગ્લિશ ચેનલમાં જ. બ્રિટિશ સૈનિકોને લઈને ફ્રાન્સ સાથે લડવા જતું હતું, ત્યાં જ રસ્તામાં ડૂબી ગયું.
1: મિસ્ટર મુનીશ્વર, મારા ખ્યાલ પ્રમાણે એ વખતે હેનરી 8મો ઇંગ્લેન્ડનો રાજા હતો, બરાબર છે?
2: હા હા મિસ્ટર ડીક, તમે તદ્દન સાચા છો. પણ તમને બધાને કદાચ ખબર નહીં હોય કે ટ્યુડર યુગના રાજા હેનરી 8માએ આગલે દિવસે સાંજે એ જહાજ પર ભોજન લીધું હતું.
3: એમ
0: શું વાત કરો છો? આ તો ખૂબ જ રસપ્રદ અને આશ્ચર્યજનક ઘટના છે.
2: એનાથી પણ વધારે આશ્ચર્યજનક ઘટના એ છે કે આ જ રાજા હેનરી 8માએ પાસેના એક કિલ્લા પરથી ઊંડા આઘાત સાથે મેરી રોઝને ડૂબતા નજરો નજર જોયું હતું. એટલે કે એની આંખ સામે જ ડૂબ્યું. એ વખતે કિનારા પર સૈનિકોની કિકિયારીઓ પણ સંભળાઈ હતી.
6: This is really fantastic.
3: Yes.
2: Yes, really fantastic.
6: શું ખરેખર આ સત્ય ઘટના છે?
4: મેકી સાહેબે તો આવું કશું નથી કહ્યું. એક લેખક તરીકે આ તો રસ પડે એવી વાત છે.
0: અને મુનીશ્વર કહે છે એટલે વિશ્વાસ રાખવો જ જોઈએ.
2: અમારા ઇતિહાસના દસ્તાવેજોમાં તો એવું નોંધાયું છે. એ જે હોય તે, પણ એક વાત 100 એ 100% છે કે એ વખતનો આખો ટ્યુડર યુગ ડૂબી ગયેલા મેરી રોઝમાં સચવાયેલો પડ્યો છે.
6: હા, એ તો મેકી સાહેબે કહ્યું હતું કે ટ્યુડર સમયની ઘણી વિરલ વસ્તુઓ એમાં છે. 5 જ શબ્દોમાં એમણે બધું કહી દીધું કે અંડરવોટર મ્યુઝિયમ ઓફ ટ્યુડર લાઈફ.
1: પણ એ મેરી રોઝ ડૂબી કેમ ગયું એની તમને ખબર છે?
2: એ હજુ એક રહસ્ય જ છે. વધારે પડતા વજનથી એ આપમેળે ડૂબી ગયું કે દુશ્મનોના તોપગોળાથી ડૂબી ગયું, એ નક્કી થઈ શક્યું નથી. વેલ મિસ્ટર ડિક, તમને ખબર છે કે એ કેમ ડૂબી ગયું?
1: ના.
0: તો આપણે ડૂબી ગયેલા મેરી રોઝને દરિયાના પેટાળમાંથી શોધી કાઢવામાં સફળ થઈએ તો એ પણ કારણ જાણવા મળે.
2: હા, ને તરત ફેંસલો.
1: અચ્છા, આ મેરી રોઝ વિશે તો આપણે ઠીક ઠીક ચર્ચા થઈ, પણ મિસ્ટર અંશુમાન, હવે તમને એક સાવ અંગત પ્રશ્ન પૂછું. જવાબ ના આપવો હોય તો ના આપશો.
4: હા હા, પૂછો.
1: અચ્છા, તમે લેખક છો, નવલકથાઓ લખો છો, તો આ મેરી રોઝના એક્સપીડિશનની નવલકથા તો લખશો ને?
4: હા અલબત્ત, મારા મનમાં એવો લોભ છે. ખરો
1: તો તમે અમને અત્યારે એ કહી શકશો કે તમે જે નવલકથા લખશો એમાં કોને મુખ્ય પાત્ર બનાવશો?
4: આ શ્રીમતી યામિની મુકુલને.
1: અંશુમાનજી, અંશુમાનજી, હું પૂરેપૂરી ગંભીરતાથી આ પ્રશ્ન પૂછું છું. હું કંઈક એવું કહેવા માંગુ છું કે દરિયાને, મેરી રોઝને, ટ્યુડર યુગને, રાજા હેનરી 8માને કે પછી કોઈ માનવ પાત્રને તમે કેન્દ્રમાં રાખશો?
4: તમે ખરેખર સારો પ્રશ્ન ઉભો કર્યો. હું તો અલબત્ત આપણા એક્સપીડિશનના ચેરમેન એલેક્ઝાન્ડર મેકી સાહેબને કેન્દ્રમાં રાખી નવલકથા લખીશ. મને એમનામાં બહુ રસ પડ્યો છે. મેરી રોઝ જહાજને દરિયાના પેટાળમાંથી શોધી કાઢવાનો સૌથી પહેલો વિચાર એમને સૂજ્યો. નકશાઓ અને દસ્તાવેજો ફેંદ્યા, એકલે હાથે ઝુંબેશ ચલાવી, ફંડ ફાળો એકઠો કર્યો અને મેરી રોઝ ટ્રસ્ટ બનાવ્યું. શું એમનું જોમ છે, ખમીર છે, તાકાત છે, ગજબ છે આ મરદ બચ્ચો. અને પાછો લેખક, પુરાતત્વવિદ અને મરજીવો પણ ખરો. સફેદ રૂપાળી દાઢી અને સોનેરી ચશ્મા,
6: આવો સાચુકડો માણસ તો મળવો મુશ્કેલ. આપણા એક્સપીડિશનના આદર્શ ચેરમેન છે.
0: મને એક વિચાર એવો આવે છે કે આપણે આ 5 જણાની ટીમમાંથી પણ ચાલો એક નેતા પસંદ કરીએ.

0: નેતા?
1: હા હા નેતા, એમાં ખોટું શું છે? એનાથી ઘણા પ્રશ્નો હલ થઈ જશે. વિચાર સારો છે.
2: તો મિસ્ટર મુનીશ્વર, તમે જ નેતા બનો.
3: ના ના, મને ના ફાવે. એના કરતા મિસ તુન્ના ચોકસી પોતે જ ભલે ને આપણા નેતા બનતા. ધ યંગેસ્ટ લીડર
2: એન્ડ ધ બ્યુટીફુલ લીડર. યસ યસ, આવા લીડર નીચે લીડ થવામાં મજા આવે.
4: બસ બસ, હવે ડોન્ટ જો. એના કરતા એમ કરીએ, મારી પાસે જુઓ આ કાગળની ચબરખી છે, એમાં પાંચેયના નામ લખું છું, પછી ઉપાડીએ ચિઠ્ઠી.
0: હા હા, એવું જ કરો. હા ચાલો લખો. ડીક, યસ, લખ્યું. હવે તમારું પોતાનું નામ. હવે શ્રીમતી યામિની મુકુલ લખાઈ ગયું ને. હવે મિસ્ટર મુનીશ્વર ભટ્ટ, યસ યસ. અને હા, છેલ્લે મારું નામ, યસ, અંશુમાન.
4: ચાલો, બધી લખાઈ ગઈ.
0: હા તો શ્રીમતી યામિની મુકુલ, ચાલો તમે એક ચિઠ્ઠી ઉપાડો.
1: મારા નામની ચિઠ્ઠી નીકળશે તો રદ બાત. હા ચાલો લાવો. ડી
5: ડી,
3: બરાબર નેતાગીરી કરજો, પક્ષ પલટો ન કરતા.
1: સાયલેન્સ સાયલેન્સ. મિકી સાહેબ
6: આવ્યા. મિકી સાહેબ, મિકી સાહેબ, મિકી સાહેબ, મિકી સાહેબ.

0: देख।
1: यस तो ना।
0: आ स्टीमर ने डेक पर उभा उभा अने आ उछळता मोजा जोता जोता मने मन में शू विचार आवे छे एनी तने खबर छे?
1: मने खबर छे। तने ए विचार आवे छे કે મેરી રોઝની જેમ આપણી આ સ્ટીમર પણ ડૂબી જાય તો કેવું સારું, આપણે બંને સાથે ડૂબી જઈએ।
0: જા જા હવે, મને વખરા વિચાર નથી આવતા, હું અત્યારે મરવા નથી ઈચ્છતી।
1: હું પણ મરી જવાની વાત નથી કરતો, સાથે ડૂબવાની વાત કરું છું। સારું ચાલ, જા જવા દે મારી આ વાત। ચાલ તો પછી તું કે, તારા મનમાં અત્યારે શું વિચાર ઝબકી રહ્યો છે?
0: હું આ ચારે બાજુ ફેલાયેલો દરિયો જોઉં છું, ઉપર સ્વચ્છ ભૂરું આકાશ જોઉં છું, પેલા દૂર દૂર ભૂખરા પર્વતો જોઉં છું, ત્યારે મને થાય છે કે આ જગત કેટલું વિશાળ છે, કેટલું સુંદર છે, અને આપણે બધા તો
1: મને તો અત્યારે તું જ સૌથી વધુ સુંદર લાગે છે।
0: બસ જ્યારે હોય ત્યારે તું તો આની આ જ વાત કર્યા કરે છે, આવું કહીને તે મને તારા તરફ ખેંચી છે।
1: ના ના, તું ના, જૂઠું નથી બોલતો, તું ખરેખર ખૂબ સુંદર છે। તને યાદ હોય તો આપણે બધા પહેલી વાર પેલી હોટલમાં મળ્યા અને એકબીજાનો પરિચય આપતા હતા, ત્યારે તને મેં સૌથી પહેલું વાક્ય એ જ કહ્યું હતું કે યુ આર બ્યુટિફુલ જસ્ટ લાઈક એ ફ્લાવર। તો ના, હું દરેક છોકરીને આવું નથી કહેતો, ફક્ત તને જ કહું છું, અને હું જે બોલું છું તેનો પૂરેપૂરો અર્થ સમજીને જ બોલું છું।
0: હા હા, એ તો એ દિવસે તે તારા પોતાના પરિચયમાં જ કહ્યું હતું કે તું આ જગતના દરેકે દરેક પ્રકારના પ્રાણીઓ અને વિવિધ વનસ્પતિઓનો જાણકાર છે, તો હું પણ એક પ્રાણી જ છું ને।
1: એક સાચી વાત કહું, હું

0: દરેક પ્રકારના પશુ પ્રાણીઓને ઓળખું છું. પુરુષ એ આ જગતનું એક જંગલીમાં જંગલી પ્રાણી છે અને સ્ત્રી એ આ જગતનું એક સુંદરમાં સુંદર પ્રાણી છે.
1: બસ બસ હવે રહેવા દે. સારું છે ને કે આ ડેક પર આપણે બંને એકલા છીએ. પેલા ઇતિહાસકાર મુનીશ્વર અત્યારે હાજર હોત તો તારો જબરજસ્ત વિરોધ કરત.
0: જવા દે ને અત્યારે એનું નામ. મને લાગે છે કે એને સ્ત્રીઓ બહુ નથી ગમતી. દૂધનો દાજો લાગે છે.
1: અને પેલા લેખક મહાશય તો આખો દિવસ કશુંક ટપકાવ્યા જ કરે છે.
0: ને પેલી યામિની દુકુલ એના ફોટા પાડે છે.
1: દુકુલ નહીં, મુકુલ.
0: હા હા, મુકુલ. પણ તુલના, આપણે બંને આટલી બધી વાતો કરી પણ તને એક મુખ્ય મુદ્દાની વાત પૂછવાની તો ભૂલી જ ગયો છું.
1: કે ક્યારે જન્મી ને ક્યાં જન્મી?
0: ના ના, તું જન્મી છે એટલે બહુ છે. પણ તુલના, આ તારું નામ બહુ સરસ છે પણ એનો અર્થ પૂછવાનો જ ભૂલી ગયો છું. તુલનાનો શું અર્થ થાય?
1: લો, એટલી ખબર નથી? અને પછી કહે છે કે આ જગતના દરેકે દરેક પ્રાણીઓને હું ઓળખું છું. દીક સાહેબ, તુલના એટલે માછલી. નથી ઓળખતા આ માછલીને?
0: અરે માછલી, તને તો હું પૂરેપૂરી ઓળખું છું. મને લાગે છે કે તું માછલી છે એટલે જ પેલા માણસોની દુનિયામાંથી આ દરિયા તરફ ખેંચાઈ આવી છે.
1: દીક,
0: શું છે? કેમ આમ એકદમ ગંભીર થઈ ગઈ?
1: તે હસતા હસતા પણ જાણે અજાણે મારા વિશે તદ્દન સાચુકડી વાત કહી દીધી.
0: કઈ સાચુકડી વાત? દરિયાની અને માછલીની?
1: હા, માછલીની. તુન્ના નામે એક માછલીની. દીક, આ માણસોની દુનિયામાંથી હું દૂર દૂર ભાગી જવા માંગુ છું. છેવટે માછલીની જેમ આ દરિયામાં તરી શકતી હોત તો કેવું સારું. બસ, પછી આ દરિયામાંથી બહાર જ ના આવું.
0: પણ શા માટે તું માણસોની દુનિયામાંથી ભાગી જવા માંગે છે? તારા જીવનમાં એવું તો શું બન્યું છે? આમ તો
1: ભયંકર સ્વાર્થી છે આ માણસ જાત. ડીક, મને આ માણસોના એક કે એક સંબંધમાં સ્વાર્થની નરી બદબુ આવે છે. સાલા હસે છે તો એમના શ્વાસમાંથી નરી દુર્ગંધ બહાર આવે છે.
0: સ્વાર્થની બદબુ? તું આ કહે છે ત્યારે મને
1: સાંભળ સાંભળ ડીક, હવે તને મારા મનની એક સાચુકડી વાત કહી દઉં. મારી આટલી નાની ઉંમરમાં મેં આ જગત બરાબર જોઈ લીધું છે. મારે મારા બાળપણની કે ભૂતકાળની વાતો નથી કરવી. પણ અત્યારે હવે મને કોઈ સંબંધમાં શ્રદ્ધા નથી. હું હસું છું એ પણ એક દંભ જ કરું છું. મને દંભ કરવાની મજા આવે છે અને એટલે જ બધા સ્વાર્થી સંબંધોથી દૂર રહેવા કેવળ સાહસ માટે આ એક્સપિડિશનમાં હું આવી છું. અને મેકી સાહેબે મને પસંદ કરી એ મારું સારું નસીબ.
0: બોલી લીધું.
1: હા,
0: હવે હું બોલું.
1: હા,
0: આ તે જે બધું કહ્યું એમાંથી બે વાતો મને ખૂબ ગમી. એક તો એ કે તારે તારા બાળપણની કે ભૂતકાળની વાતો નથી કરવી, કેમ કે હું પણ ક્યારેય મારા બાળપણની કે ભૂતકાળની વાતો નથી કરતો. અને બીજી એ કે તને દંભ કરવાની મજા આવે છે. તુંના, દંભ તો હું પણ કરું છું પણ એથી મને મજા નથી આવતી. એથી મને દુઃખ થાય છે, દુઃખ.
1: તારી વાત તું જાણે.
0: અચ્છા, હવે મારી એક વાત કહું.
1: કે
0: પહેલા ગુસ્સામાં ને ઉશ્કેરાટમાં આ તારા જે નસકોરા ફૂલાવ્યા છે એ સહેજ ઓછા કર. પહેલા તું શાંત પડ.
1: હું શાંત જ છું.
0: તુંના, હું જ્યારથી સમજણો થયો ત્યારથી મને મારી પોતાની નરી એકલતા ચાલે છે અને મને મારા એકાકીપણામાંથી જ મને પંખીઓ, પ્રાણીઓ, ફૂલો અને ઝાડપાન સાથે નાતો બંધાયો અને હું નેચરાલિસ્ટ બન્યો. અને કદાચ તું સાચું નહીં માને પણ મારી એ એકલતા ભૂલવા જ હું આ એક્સપિડિશનમાં જોડાયો અને મારા સારા નસીબે
1: મેકી સાહેબે તને પસંદ કર્યો.
0: ના, તું મળી.
1: મારી પાસેથી તને શું મળવાનું હતું?
0: કહું?
1: કે
0: આ દરિયો.
1: દરિયો?
0: તુન્ના, તારી જેમ મેં પણ તને હમણાં જ કહ્યું કે હું મારા બાળપણની કે ભૂતકાળની વાત કોઈને નથી કરતો, છતાંય આજે તને એક વાત કહ્યા વગર નથી રહી શકતો કે બહુ જ નાની ઉંમરે જ્યારે આપણને કોઈના ચહેરા યાદ પણ નથી રહેતા ત્યારે મારી મમ્મી મારી પાસેથી જતી રહી. મેં એને કાયમને માટે ખોઈ દીધી. બહેન પણ નહીં, પપ્પાને પણ દુઃખમાં સબળતા જોયા.
1: પપ્પાએ બીજા લગ્ન ના કર્યા?
0: ના,

0: બીજો કોઈ સંબંધ?
1: મને ખબર નથી.
0: નવાઈ કહેવાય
1: એ જે હોય તે, પરંતુ ના, આપણે હંમેશા જીવનમાં જીવવા માટે કશુંક આધાર જોઈએ છીએ, અવલંબન જોઈએ છીએ, જેની સાથે આપણે ઓતપ્રોત થઈ શકીએ, જેમાં આપણે ડૂબી જઈએ.
0: એટલે કે દરિયો.
1: હા હા, દરિયો. તો ના, સાંભળ સાંભળ, મારે એક એવો દરિયો જોઈએ છીએ.
2: અરે ડિક સાહેબ, થોડો ડિસ્ટર્બ કરું?
1: ઓ કોણ? મુનીશ્વર, આવો આવો.
2: મેકી સાહેબ આબાજુ આવ્યા હતા ને, ક્યાં ગયા?
1: એ તો બાર બાજુ ગયા, જુઓ ત્યાં જ હશે.
2: જરા એક મિનિટ, તમારી સાથે આ ડેક પર ઉભો રહો તો ના બેન.
0: હા હા, એમાં પૂછવાનું હોય?
2: ડિક સાહેબ.
1: હા હા, આઈ ડોન્ટ માઇન્ડ.
2: ડિક સાહેબ, તમે અમારા નેતા છો, પણ બરાબર નેતાગીરી કરતા નથી.
1: કેમ, શું થયું?
2: વધુ તો શું કહું, પણ ત્યાં એ બારમાં પેલા અંશુમાનજી અને યામિની હસ હસ કર્યા કરે છે. તમે એના હસવા પર થોડો કંટ્રોલ રાખતા હો તો. તમે બંને અહીં એકલા જ ઉભા છો, પણ ક્યાં સાહસ કર્યા કરો છો? કોઈને પણ ડિસ્ટર્બ કરો છો? ના ના, તમે જ કહો.
1: મુનીશ્વર, તમે એમને ઇતિહાસની થોડી વાતો કહેતા હો તો.
0: રાજા રાણીની.
2: આ ઇતિહાસની વાત તમે કાઢી તો ઠીક યાદ આવ્યું. થોડીક વાર પહેલા જ મેકી સાહેબ મને કહે કે મિસ્ટર મુનીશ્વર, હેલન ઓફ ટ્રોય અત્યારે આપણા સમયમાં જન્મે તો આપણા બધાનું શું થાય? તમે શું ધારો છો ડિક સાહેબ? તન્નાજી, મેં જવાબ આપ્યો કે જો ફક્ત એક જ હેલન ઓફ ટ્રોય અત્યારે જન્મ લે તો આપણી આ ધરતી પર ઝંઝાવાતો થાય, યુદ્ધો ફાટી નીકળે. પણ અત્યારે તો ચારે બાજુ એટલી બધી હેલન ઓફ ટ્રોય જન્મી છે કે ખાસ કોઈ મોટો ઉલ્કાપાત થવાનો સંભવ નથી. તમે શું કહો છો ડિક સાહેબ? કુમારી તુન્ના.

0: શું કહો છો મુનીશ્વર? મને તો એટલું બધું હસવું આવે છે કે માન દબાવી રાખું છું.
1: મને તો લાગે છે કે મારે બદલે તમે જ નવલકથા લખી નાખશો.
2: પહેલેથી જ મેં એવું કર્યું હોત તો સારું થાત.
0: અરે મુનીશ્વર, સવારે તમે પેલા કેનેડિયન સાથે બાથરૂમ પાસે ઉભા ઉભા છે ને ગપ્પા મારતા હતા.
2: એ તો બહુ મજાની વાત છે. મેરી રોઝ જો મળે તો જે સૈનિકો અંદર ડૂબી ગયા છે એમના બૂટ જોવામાં એને રસ છે.
0: સ્પષ્ટ
2: વાત છે, કીર્તિ માટે. સાચી વાત કહું છું, આપણે મેરી રોઝ શોધી કાઢીશું તો આખા જગતમાં સનસનાટી મચી જશે. 438 વર્ષો પહેલા ડૂબેલા જહાજ પર હું એક સરસ ઐતિહાસિક લેખ તૈયાર કરીશ, જે મોટા મોટા હિસ્ટ્રી જર્નલ્સમાં છપાશે અને સાથે સાથે મારું નામ પણ જગજાહેર થઈ જશે. હું તો નાનો હતો ત્યારથી બસ એક જ ધૂન મારા માથા પર સવાર હતી, પ્રખ્યાત થવું. બસ પ્રખ્યાત થવું.
1: બીજી કોઈ ધૂન તમારા માથા પર સવાર થયેલી લાગતી જ નથી.
2: બીજી બધી ધૂનો જાઓ તમને અને ડીકને સોંપી.
0: મુનીશ્વર, તમે ખરેખર ભેદી છો. અત્યારે આ બધું હસવામાં કહો છો કે સાચું કહો છો એની ખબર જ નથી પડતી.
1: ભેદી માણસનો ભેદ બહાર આવે ત્યારે જ એના વિશે ખબર પડે ને.
2: મેકી સાહેબ તમને મળ્યા હતા?
0: હા, એ તો જ્યારે મળે ત્યારે ખબર અંતર પૂછી જ લે છે.
1: એ મને કહેતા હતા કે તમે લેખક છો તો દરિયાની નીચે પહેલી વાર આપણે બધા પાણીની અંદર ગયા, તે કેવો અનુભવ થયો?
0: કેટલો રોમાંચક અનુભવ હતો નહીં?
2: તમે તો ફોટા પાડ્યા હશે નહીં?
0: હા હા, કાલે બતાવીશ.
1: અને પાણીની અંદર જે અનુભવ થયો ને તે મેં લખી નાખ્યો છે, એ પણ કાલે બધાને સાથે વંચાવીશ.
2: ડેક સાહેબ, એમના અનુભવ પણ એકલી તુન્નાને એકાંતમાં કહેતા લાગે છે.
0: હા, એ બંનેને સારું ફાવી ગયું છે.
2: હા, ક્યારેક આવી રીતે એકબીજાને અંદર અંદર ફાવી જતું હોય છે. પણ અંશુમાનજી, સવારે તો કમાલ થઈ ગઈ.
3: શું થયું?
2: મને મેકી સાહેબે ઓચિંતું કહ્યું કે થામે તો ઇતિહાસકાર બરાબર ને? મેં કહું હા બેશક. પછી એકદમ આંખ મિચકારી મને કહે કે સંયુક્તા માટે પૃથ્વીરાજે રાજપાટ ખોયો હતો, એ વાત સાચી? તમારા ભારતના ઇતિહાસમાં એવો કશો આવે છે ખારું? મેં શું જવાબ આપ્યો હશે? તમે શું કહો છો અંશુમાનજી? મિસિસ યામિની મુકુલ.

0: ચાલો ત્યારે હું જાઉં, પેલો કેનેડિયન મારી રાહ જોતો હશે. તમે તમારા બંને જણા બેસો.
1: ક્યારેક અંદરો અંદર એકબીજાને કેવું ફાવી જતું હોય છે, નહીં?
2: સાલો ભેદીય છે ને ઈર્ષાળુ પણ છે.
3: આમ તો એને સ્ત્રીઓ નથી ગમતી.
2: એ તો શી ખબર એના જીવનમાં શું બન્યું હશે કે શું બનશે. પાછું નામ કેવું રાખ્યું છે, મુનીશ્વર.
3: એ તો ઐતિહાસિક લેખ લખી પ્રખ્યાત થશે કે નહીં થાય, પણ તમે તો મેરી રોઝની નવલકથા લખી જરૂર પ્રખ્યાત થશો.
2: ભાઈ, મારે તો પ્રખ્યાત પણ નથી થવું અને મેરી રોઝ પર નવલકથા પણ નથી લખવી.
3: તો
2: યાદ હોય તો એ દિવસે મેં મારો પરિચય આપતી વખતે જ કહ્યું હતું કે મને પૈસા કમાવામાં રસ છે અને પૈસા માટે જ હું આ એક્સપિડિશનમાં આવ્યો છું. એ હું હસવામાં નહોતો બોલ્યો.
3: પૈસા માટે?
2: હા, પૈસા માટે. યામિની, શું કહું, આ લેખક જ્યારે નાનો હતો ત્યારે એણે એક પણ સારી વસ્તુ જોઈ નહોતી, એક પણ સારી વસ્તુ ખાધી નહોતી, એક પણ સારી વસ્તુ પહેરી નહોતી. અભાવ, અભાવ, અભાવ, બસ સતત અભાવ પૈસાનો.
3: તમે સ્વયં માનો છો કે પૈસાથી તમને બધું સુખ મળી જશે?
2: હા હા, બધું સુખ મળી જશે. મળી નહીં જાય તો મારે જોઈતું સુખ છીનવી લઈશ. યામિની, હું નવલકથા લખીશ, પણ તે મેરી રોઝ પર નહીં, પણ તમારા પર, તારા પર ને તારા માટે લખીશ. યામિની, મને તારામાં રસ છે. હું આવ્યો, તને મળ્યો, એ મારું મોટામાં મોટું સુખ છે, ભલે ને તું પરણેલી હોય.
3: તમને મારામાં રસ છે ને?
2: હા.
4: તો સાંભળી લે,
3: પૈસાથી મને કોઈ સુખ મળ્યું નથી, ઉલટાનું.
2: તારી પાસે એટલા બધા પૈસા છે કે તને પૈસાનું કોઈ સુખ દેખાયું નથી, દેખાતું નથી.
3: ના ના, એવું નથી. ઉલટાનું, પૈસાએ જ મારું સુખ છીનવી લીધું છે. હું આમ આરામથી રહું છું, હસું છું, પણ અંદરથી બહુ દુઃખી સ્ત્રી છું. ને વિધિની કેવી વિચિત્રતા કે તમે પૈસા માટે અહીં આવ્યા છો ત્યારે હું પૈસા આપેલા મારા દુઃખને ભૂલવા એક્સપિડિશનમાં આવી છું.
2: દુઃખને ભૂલવા?
3: હા, દુઃખને ભૂલવા. મને લાગે છે કે આપણે સૌ જુદા જુદા હેતુઓ લઈ મેરી રોઝને શોધવા આવ્યા છીએ. ફોટોગ્રાફીનો શોખ, એ પણ મારા દુઃખનું જ એક ફળ છે.
2: એવું તો તને શું દુઃખ છે યામિની?
3: પૈસો હંમેશા એના સુખની સાથે સાથે એના દુર્ગુણને પણ લઈને આવે છે. મેં કહ્યું હતું એમ, હું એક શ્રીમંત બિઝનેસમેનની પત્ની છું, પણ વધારે પડતા પૈસાને લીધે મારા પતિ છકી ગયા છે. શરાબની જેમ એમને પૈસાનો નશો ચડ્યો છે, એમ અને એમાં એ વિધવિધ સ્ત્રીઓની લતે ચડ્યા છે. એમને મારામાં રસ નથી રહ્યો, એટલે સુધી કે મારું કશું માન સ્વમાન પણ રહેવા નથી દીધું. ઉપેક્ષિતા સ્ત્રીનું દુઃખ સમજો છો અંશુમાન?
2: આપ તો જાણીને મને ખૂબ દુઃખ થાય છે, પણ આપણું સુખ આપણે પોતે જ શોધી લેવાનું હોય છે, આપણો આનંદ આપણે પોતે જ મેળવી લેવાનો હોય છે.
3: જે હોય તે, પણ મારું મન તો એટલું બધું નબળું થઈ ગયું છે કે કોઈની પણ હૂંફ કે પ્રેમ માટે હું સતત ઝંખના કરું છું. અને અને
2: એટલે જ તારી તરફ મેં મારો હાથ લંબાવ્યો છે. મારા મનમાં પણ કોઈના પ્રેમની, કોઈની હૂંફની સતત ઝંખના છે. સાંભળી યામિની, ડીક તો કુંવારો છે, પણ મુનીશ્વર પરણેલો છે, હું પણ પરણેલો છું, મારે પણ પત્ની છે, પણ તે એટલી ગુસ્સાવાળી અને સાંસારિક સ્ત્રી છે કે મને પ્રેમ આપી શકે એમ નથી, મને સમજી શકે એમ નથી. તો તારા પ્રેમ માટે હું મારો હાથ લંબાવું છું એમાં હું કશું પાપ કરું છું યામિની?

0: જરા ધીમે, આ ખડક આવી ગયો.
1: અરે અંશુમાન, જલ્દી આવી પહોંચો.
2: અહી યામિની બેન, જોજો, સંભાળજો. ત્યાં, હા ત્યાં. આ વખતે વધારે માછલીઓ સામે મળી. થાકી ગયા?
3: ના રે ના, દરિયાઈ જાનવર કેવું હતું,
2: બાપરે. હું તો ડીકને એ જ વખતે એનું નામ પૂછવાની હતી. આ ખડક કેટલો મોટો છે.
4: આ જુઓ તો કેટલું બધું પાણી આ ખડક પર અથડાય છે, જાણે સફેદ સફેદ મુલાયમ રૂ.
1: લાવો તમારો હાથ, સંભાળજો, આ પથરો વાગશે, ખરબચડો છે.
3: ના ના, હું મારી મેળે જ આવું છું. થેન્ક યુ.
1: જુઓ અહીંથી આપણી સ્ટીમર કેવી લાગે છે,

0: ભગવાન, જાણે નાનું રમકડું.
1: ત્યાં બીજા બધા સ્ટીમર બાજુ ગયા ને?
2: ના, કેટલાક પેલા ટાપુ બાજુ ગયા.
0: અત્યારે ચારે બાજુ બસ પાણી જ પાણી છે. ત્યારે ખડક કેટલો સરસ લાગે છે. પાણીની અંદર મને તો એવું લાગતું હતું જાણે મારો ઓક્સિજન ખલાસ થઈ જશે.
1: સાયકોલોજિકલ પણ હોય, નર્વસ થઈ ગયા હશો.
0: શી ખબર શું થયું.
2: ઓક્સિજનનો સિલિન્ડર 12 કલાક તો ચાલે જ, કદાચ લીક થયો હશે.
0: ના ના, એવું તો નથી. શી ખબર મેરી રોઝ આપણને ક્યારે મળશે.
1: મને એક વાત સમજાતી નથી.
2: કઈ વાત?

0: પાણીની નીચે બીજા જોરદાર પ્રવાહો પણ વહેતા હોય છે.
1: યસ યસ, અંગ્રેજીમાં અન્ડરકરન્ટ્સ કહે છે.
2: એટલે કે હા, એ પ્રવાહોમાં ક્યાંક દૂર ખેંચાઈ ગયું હોય એમને.
0: બરાબર એમ જ.
3: અને એમ ના બન્યું હોય કે આટલા બધા વર્ષોમાં દરિયાના પાણીમાં એ સડી પણ ગયું હોય?
1: શક્ય છે.
4: મેકી સાહેબ, ક્યાં સુધી આ એક્સપિડિશન ચાલુ રાખશે?
0: હજુ મહિનો તો ખરો જ. કેમ, હોમસિકનેસ લાગવા માંડી?
4: ના ના, એવું નથી. આ તો અમસ્તો જ પૂછું છું.
3: આ અંદર દરિયાનું પાણી કેવું ચોખ્ખું કાચ જેવું લાગે છે.
2: હા, કેટલું સુંદર હોય છે. એ તો જેણે જોયું હોય એને જ ખબર પડે.
3: આ ખડક પર નાનકડા છોડ જોયા? એનો લીલોતરો રંગ કેટલો સરસ છે.
4: જુઓ જુઓ, આમ જુઓ, અહીં તો એને નાનકડા નાનકડા નાજુક ફૂલો પણ છે.
2: હા હા, લાલ મખમલ જેવો રંગ છે.
1: ડિક સાહેબ, શું હશે એનું નામ? તમે તો નેચરાલિસ્ટ.
0: હા, એનું નામ કેટાલિયા છે. એને સતત પાણી જોઈએ. એ સેવાળનો એક પ્રકાર.
3: પાણીની નીચે પણ કેટલા બધા છોડ છે, જાણે વનસ્પતિના મેદાનો.
4: મેં તો એના ઘણા ફોટા પાડ્યા છે. ડિઝાઇન્સની દ્રષ્ટિએ પણ ફોટા સારા આવશે.
2: અમને બતાવજો.
4: જરૂર.
1: તુન્ના, તમે નિયમિત ડાયરી લખો છો?
3: લગભગ તો લખું છું, પણ અત્યારે તો સાથે નથી લાવી.
0: અમુક ડાયરી તો મનમાં જ લખાય.
4: પેલી બ્રિટિશ ટીમ પેલા બીજા ખડક પર ગઈ લાગે છે.
2: હા, એ બાજુ જે લોકો ગયા હતા. અને પેલી જેન કેટલી સ્પિરિટેડ છે.
3: નીચે પાણીમાં તરતર તરતા સાથે થઈ ગયા હતા ને, તો હવે જાઓ ત્યાં નંબર લગાવો.
4: હા હા, લગાવો.
2: ના ભાઈ ના, હું તો એમનો મેં ના વખાણ કરું છું. નેકી સાહેબ પણ કહેતા હતા.
0: અરે, આ મોટું મોજું આવ્યું, સંભાળો તું ના.
3: અરે, મને તો મોજાની છાપટો ઝીલવાની મજા આવે છે. અરે, આ પેલું પંખી જોયું? હા હા, હમણાં જ આવી બેઠું. કેટલું સરસ છે.
0: હા, એ એક દરિયાઈ પંખી છે. આપણે જેને ગુજરાતીમાં ભેરી કહીએ છીએ અને અંગ્રેજીમાં ફાલ્કન કહીએ છીએ, એને મળતું આ પંખી છે. એને ટનસ ટોલ કહે છે. ખૂબ ઝડપથી એ ઉડે છે અને જોત જોતામાં એ ઊંચે ચડી જાય છે. એટલું જ નહીં પણ,
1: અરે જુઓ જુઓ, આપણી સ્ટીમર તરફ ફ્લેગ્સ દ્વારા આપણને સંકેતો મોકલી રહ્યા છે. મને લાગે છે કે આપણે ત્યાં પહોંચી જવું જોઈએ.
2: હા હા, બોલાવતા જ લાગે છે.
0: ઓલ રાઈટ, ચાલો જઈએ. લેટ અસ ગો.
4: હા, પણ મિસ્ટર ડિક, પેલા પંખીની તમે શું વાત કરતા હતા?
0: બસ એ જ કે જેટલી ઝડપે એ ઊંચે ચડી જાય છે, એનાથી બમણી ઝડપે એ નીચે ઉતરી આવે છે.
3: હા, જુઓ, પેલું પંખી ઉડી ગયું. ખબર એ ના પડી.
2: ઘણા પંખીઓ એવા હોય છે કે ક્યારે ઉડી જાય ખબર એ ના પડે. યામિની, ધીમે ધીમે પાણી જેને ઊંડું છે.
1: તમે ચિંતા ના કરો અંશુમાન, પરણેલા છે ને એટલે ઊંડા પાણીમાં તરવાની એમને ફાવટ હશે જ.

0: જવા દે આ નકામી વાત.
1: હું તને નકામું લાગું છું?
0: હું તને નકામું નથી કહેતી. તું મને જે વાત કહી રહ્યો છે એ વાત મારે માટે નકામી છે. આ પ્રકારની દરેક વાત મારે માટે નકામી છે.
1: તો ના, હું ઘણા વખતથી જોઈ રહ્યો છું કે જ્યારે હું આ વાત કાઢું છું ત્યારે તું સીધી વાત જ નથી કરતી, વાત ટાળવાનો પ્રયત્ન કરે છે.
0: હું મારા મનની સાફ સાફ વાત જ કરું છું.
1: તો હું પણ તને આજે મારા મનની એક સાફ સાફ વાત કહી દઉં. સાંભળ તું ના, આપણું આ મેરી રોઝ એક્સપિરેશન પૂરું થાય એ પહેલા હું એક વાતનો ફેંસલો કરી નાખવા માંગુ છું.
0: હા, કરી નાખ ફેંસલો.
1: જો તું ના, અત્યારે આપણી આ સ્ટીમરની તારી કેબિનમાં આપણે બે એકલા છીએ. સાંભળ, હું તને મારી બધી જ લાગણીઓનું બળ ભેગું કરીને કહું છું કે હું તને ઉગ્રપણે જબરજસ્ત પ્રેમ કરું છું. કોઈ આદિમ અદમ્ય આવેગથી હું તને ચાહું છું. તને જોઈ ત્યારથી તને મેળવા હું સતત ઝંખી રહ્યો છું. આઈ લવ યુ ઇન્ટેન્સલી.
0: હજુ પણ વધુ ઉગ્રપણે તું બોલ્યો હોત તો પણ મારો એક જ જવાબ છે, હું કોઈ પ્રેમમાં માનતી નથી. આઈ ડોન્ટ બિલીવ ઇન લવ.
1: તું ઉડાવ જવાબ આપી પીછેહઠ કરી રહી છે. તારી સાથે કોઈએ કશો દ્રોહ કર્યો છે એટલે આજે તું મને આવા નિર્દય જવાબ આપે છે. સાંભળ, તને કોઈએ દ્રોહ કર્યો હોય તો પણ મને કશો વાંધો નથી. હું તને એટલી હદ સુધી
0: ચૂપ. મને કોઈએ કશો દ્રોહ કર્યો નથી. હું કોઈને પ્રેમ નથી કરતી. મને કોઈનો પ્રેમ જોઈતો નથી. આઈ એમ ઓન્લી આઈ થિંક સો.
1: ઓલ રાઈટ, ઓલ રાઈટ. જો તાકાત હોય તો મારી આંખ સામે જોઈ કહે કે મારી સાથે તારે કોઈ સંબંધ નથી. આ એક્સપિડિશનમાં તારા માટે મારું કશું મહત્વ નથી.
0: હા હા, તું કહે ની આંખ સામે જોઈને કહું.

0: કે આ એક્સપિડિશનના બે સભ્યો વચ્ચે હોય એવો સંબંધ આપણી બે વચ્ચે છે અને એક નેચરાલિસ્ટ તરીકે તેમણે ઘણી મદદ કરી છે. આદર્યો સમજવામાં, પંખીઓને ઓળખવામાં, વનસ્પતિઓને નજીકથી જોવામાં. આ એક્સપિડિશનમાં તું ના હોત તો એક પત્રકાર તરીકે મારી આ સાહસ યાત્રા કદાચ અધૂરી રહેત.
1: બસ એનાથી વિશેષ કશું જ નહીં. શરૂઆતમાં એક દિવસ આ જ સ્ટીમરની ડેક પર તે મને નહોતું કહ્યું કે મેં તને મારા તરફ ખેંચી છે.
0: કદાચ મેં એવું કહ્યું હશે. સ્ત્રી તરીકે કદાચ મેં એવું ખેંચાણ અનુભવ્યું હોય. પણ
1: એ આપણા બે વચ્ચે પ્રેમ જ કહેવાય.
0: તો દબાણ અને બળજબરી કરી મારી પાસે કબૂલ કરાવવા માંગે છે કે હું તને પ્રેમ કરું છું. આ છે તારી પ્રેમ કરવાની રીત?
2: બસ બસ બંધ કરા તારી ઠગારી ચાતુરી. તું મારી સાથે શબ્દોની રમત રમે છે. તું એક નંબરની દંભી છોકરી છે. ક્રૂર, નિર્દય અને લાગણીહીન દંભી છોકરી.
0: હા હા હા, એક નંબરની દંભી છોકરી છું. ક્યાં કોઈથી છુપાવું છું? તે દિવસે મેં તને એમ પણ નહોતું કહ્યું કે મને દંભ કરવાની મજા આવે છે. હા, આ જગતના લોકો સાથે મને દંભ કરવાની મજા આવે છે.
2: એટલે તે મારી સાથે પણ દંભ કર્યો? તે મારી સાથે સંબંધ ઊભો કર્યો?
0: સંબંધ સંબંધ સંબંધ. મને આ સંબંધ શબ્દ પર જ ભયંકર નફરત છે. મેં ચીસો પાડી પાડીને તને કહ્યું હતું કે મને કોઈ સંબંધમાં શ્રદ્ધા નથી. ભયંકર સ્વાર્થી છે આ માણસ જાત. દીક, મને તારા પ્રેમના સંબંધમાં પણ તારા સ્વાર્થની નરી બદબૂ આવે છે.
2: તને મારા સ્વાર્થની નરી બદબૂ આવે છે?
0: હા, સ્વાર્થની નરી બદબૂ આવે છે. તું તારી બે ભૂખી આંખોએ મને જુએ છે, એક સ્ત્રીને જુએ છે. તારા શ્વાસમાંથી પણ નરી દુર્ગંધ બહાર આવે છે.
2: હા હા, સ્વાર્થી છું, લાખ વાર સ્વાર્થી છું. પણ મારે હવે તું જોઈએ છે, કેવળ તું જ જોઈએ છે. ગમે તેમ કરીને હવે હું તને હડપ કરી જઈશ.
0: દીક, આ તુન્નાએ આટલી નાની ઉંમરમાં આ જગત બરાબર જોયું છે. તું આ જગતના દરેકે દરેક પ્રાણીઓને ઓળખે છે, તો હું પણ આ જગતના દરેક પ્રાણીઓને ઓળખું છું. તું પણ એક પ્રાણી છે, પશુ. હા પશુ.
2: હા હા, પશુ છું, પશુ. આ જગતનો દરેક પુરુષ જંગલીમાં જંગલી પ્રાણી છે, અને તે સુંદરમાં સુંદર પ્રાણી સ્ત્રીનો શિકાર કરે છે. હવે તો ના, હું ડીક તારી તરફ ધીમે ધીમે આગળ વધું છું. મારા ખરબચડા હાથ તારી આસપાસ બિસાઈ જશે. મારા શ્વાસમાં રહેલું ઝેર તારા શ્વાસમાં ભળી જશે. હસે છે શા માટે?
0: ડીક, આગળ વધ. હસું નહીં તો શું કરું? આવી રીતે તો તું કોઈ પણ સ્ત્રીને હાંસલ કરી શકે. તુન્નાને હાંસલ કરવાની આ રીત?
2: તુન્ના?
0: હા હા, મેં કહ્યું એમ આગળ વધ. તું એક સ્ત્રીને હાંસલ કરી શકીશ, પણ આ તુન્ના માણસોની દુનિયામાંથી આ દરિયા તરફ ખેંચાઈ આવેલી કાયમ માટે નષ્ટ થઈ જશે. આવ આવ, કરી દે મને નષ્ટ. અને ડીક સાહેબ, આ તુન્ના નષ્ટ થઈ જાય એનોય વાંધો નહીં, પણ આ મેરી રોઝ એક્સપિડિશનને કાયમ માટે કલંક લાગશે. ડીક સાહેબ, તમે તો અમારા નેતા છો, તમે તો ધારો એ કરી શકો. કેમ આમ એકાએક થંભી ગયા? કેમ કશું બોલતા નથી?
2: તુન્ના, આઈ એમ સો સોરી, હું ઉશ્કેરાઈ ગયો હતો.
0: ધેટ્સ ઓલ રાઈટ,
2: ચાલ હવે હું જાઉં.
0: જાય છે? અચ્છા, જતા જતા મારી બે વાત સાંભળતો જા. હું ક્યારેય મારા ભૂતકાળની વાતો કોઈને કરતી નથી, એ તો તને ખબર છે, એટલે આ વાત કોઈને કહીશ નહીં. પણ હવે આજ પછી ક્યારેય કોઈ પણ પુરુષને મારી કેબિનમાં કે રૂમમાં એકલો નહીં આવવા દઉં. એનું કારણ એને નહીં કહું. અને હા, આ એક્સપિડિશન પૂરું થાય ત્યાં સુધી આપણે એવી રીતે વર્તીશું કે આપણી બે વચ્ચે જાણે કશું બન્યું જ નથી. આવજે ડીક.

0: મુનિશ્વરજી, આ ડેક પર એકલા ઉભા ઉભા શું જોયા કરો છો?
1: કશું નહીં.
0: દરિયાનું ઉછળતું પાણી જુઓ છો કે એની અંદર તરતી માછલીઓ?
1: અંશુમાન ક્યાં ગયા?
0: આ પ્રશ્ન હવે પૂછો છો એટલે મને નવાઈ લાગે છે. અચિંતા, અંશુમાન ક્યાંથી યાદ આવ્યો?
1: યામિની, હું તમને

0: મનની એક ખાસ
1: નહીં
0: વાત
1: કહો
0: કરી.
1: તો ચાલશે. મને લાગે છે કે તમને શું બોલવું એની મૂંઝવણ થાય છે. કઈ નહીં, ના બોલશો. ચાલો તમારી સાથે હું પણ કશું બોલ્યા વિના દરિયાનું ઉછળતું પાણી જોઉં, અંદર તરતી માછલીઓ જોઉં. અરે આ તમારા માથાના વાળ કેટલા ફેંદાઈ ગયા
0: બસ
1: છે.
0: બસ બંધ કરો, જાઓ, જતો રહો અહીંથી. આઈ સે યુ ગો અવે.
1: તમને સ્ત્રીઓ નથી ગમતી એની તો બધાને ખબર છે, ને એટલે જ તમે કાલે રાતે મારી કેબિનમાં ચૂપચાપ આવ્યા, ને તે પણ અંધારામાં. એટલે મને નવાઈ તો લાગી, પણ એ વખતે હું કશું બોલી નહીં.
0: તો અત્યારે શું કહેવા આવ્યા છો? શા માટે આવ્યા છો?
1: બસ સમજતી જાવ. મને એમ થયું કે લાવ તમારી સાથે થોડી વાતો કરું, થોડી વાર આ ડેક પર ઊભા રહીએ. ચાલો, જે થવાનું હતું તે થઈ ગયું.
0: બસ બસ, આ ઉંદર બિલાડીની રમત બંધ કરો. જે કહેવું હોય તે કહી દો, નહીં તો જતા રહો.
1: મને ખબર નહીં કે તમે આવી વર્તણૂક કરશો એ વખતે.
0: યામિની, યુ.
1: હા હા, હજુ વધુ મોટેથી મારા નામની ચીસ પાડો. ચીસ પાડી તમે શું બોલો છો એ જ મારે સાંભળવું છે.
0: બસ એ જ કે એ વખતે તમે ચીસ પાડી નહોતી.
1: એ વખતે મને તમારી દયા આવી હતી, દયા. તમારામાં નહોતી લજ્જા કે નહોતો ભય, પણ એક બાળકની જેમ તમે વિવળ થઈ ગયા હતા.
0: એને માટે હું એકલો જવાબદાર નહોતો, તમે અને અંશુમાન જવાબદાર છો.
1: હું અને અંશુમાન?
0: હા હા, તમે અને અંશુમાન. તમે લોકોએ તો આ મેરી રોઝ એક્સપીડિશનને એક નિમિત્ત બનાવ્યું છે. બસ જ્યારે જુઓ ત્યારે તમે બે બધાથી વિખોટા પડી કશી છાની છપની વાતો કરતા હો.
1: એમાં અમે તમારો શું અપરાધ કર્યો?
0: તમે જ મને લલચાવ્યો. તમે તો પરણેલા છો, તમારા પતિને ઘેર મૂકી આવ્યા છો. જો એમનું સ્થાન અંશુમાન લઈ શકે તો એ હું કેમ?
1: નો નો, ચૂપ થઈ જાઓ. મારા માટે અસહ્ય છે. ધીસ ઇઝ અનબેરેબલ. શોટ મી. તમે હવે આટલી બધી હદ સુધી ગયા છો તો સાંભળી લો મારી એક વાત. મને તમારી આ પુરુષ જાત તરફ નફરત થઈ ગઈ છે. મેં મારા જીવનમાં એવા પુરુષો જોયા છે કે જે કોઈ પણ સ્ત્રીને જોઈને એમની જંગલી લીલા આચરે છે. એવા એક પુરુષને હું ખૂબ નજીકથી ઓળખું છું. તે છે મારા પતિ મિસ્ટર મુકુલ ચોક્સી.
0: તમારા પતિ મિસ્ટર મુકુલ ચોક્સી?
1: હા, મારા પતિ. પણ એમણે કે મેં ક્યારેય કોઈ સદગુણોનો દાવો નથી કર્યો. એ જે છે એ છે, ને હું જે છું એ હું છું. અમારું બંનેનું જીવન ખુલ્લું છે. ત્યારે તમે મુનીશ્વર દંભી છો, એટલું જ નહીં પણ અધમ છો. અધમ. સ્ત્રીઓ નથી ગમતી એમ કહી તમે પરણેલા હોવા છતાંય અંધારામાં તમે એક પરણેલી સ્ત્રીની કેબિનમાં જાઓ છો, એ ઉપરથી એ સ્ત્રીને પાપી કહો છો. ના મુનીશ્વર, સાચું કહું, માનશો. મેકી સાહેબને દુઃખ ના થાય એટલે મેં ચીસ નહોતી પાડી. ખેર, હું તો જેવી સ્ત્રી છું એવી ખરી. અને તમને સ્ત્રીઓ નથી ગમતી તો હું કોઈને કશું નહીં કહું, જાણે કશું બન્યું જ નથી. અને હા, એક બીજી વાત પણ સાંભળી લો.
2: અરે મુનીશ્વરજી, તમે અહીં છો? હું તો તમને પેલા કેનેડિયન પાસે શોધતો હતો. તમને વળી આ દરિયામાં ક્યાંથી રસ પડ્યો?
1: એક્સપેડિશનમાં આવે ને દરિયામાં રસ ન હોય એવું તો ના જ બને ને.
0: મિસ્ટર અંશુમાન, સારું થયું તમે આવી ગયા. તમે રોકાઓ, હું પેલા કેનેડિયન પાસે જાઉં, તે મારી રાહ જોતો હશે. આવજો મિસિસ યામિની મુકુલ.
2: ગજબનો છે આ માણસ, ક્યારે ક્યાં હશે એની ખબર જ ના પડે. સ્ટીમરના એક એક માણસ સાથે એણે દોસ્તી બાંધી છે.
1: હા, એના જેવો બીજો માણસ હજુ સુધી મેં જોયો નથી.
2: જોજે પાછો તારી સાથે દોસ્તી બાંધી ના દે.
1: અંશુમાન, તમે મારા પર નવલકથા લખવાના છો ને?
2: હા, પણ શી ખબર એનો અંત કેવો આવશે.
1: અંતની વાત તો પછી, પણ મારી એક વાત માનશો?
2: હા હા, કે. તું જે કહીશ તે કરીશ.
1: મારું પાત્ર તમારે જે રીતે લાવવું હોય એ રીતે લાવજો, પણ મારો ઉલ્લેખ એક પાપી સ્ત્રી તરીકે જ કરજો. હું એક પાપી સ્ત્રી છું.
2: તને પાપી સ્ત્રી કહેવાનું પાપ હું નહીં કરું. યામિની, એક વાત કહું?
1: કહું.
2: મેં કહ્યું હતું એમ, હું આ એક્સપીડિશનમાં કેવળ પૈસા માટે આવ્યો હતો. પણ તું મળી એટલે હવે પૈસાની પણ કોઈ ખેવના નથી રહી. પ્રેમનો અનુભવ એક બહુ વિરલ અનુભવ છે, અને મારા જેવા એક લેખક માટે તો તે બહુ કિંમતી છે.
1: તો પછી અંશુમાન, પ્રેમના નામે આટલો દ્રોહ અને દુષ્કૃત્ય શા માટે? શા માટે?
2: એની મને ખબર નથી.

0: મેરી રોઝ અને આપણા બધાનું જ્યારે સ્વાગત થઈ રહ્યું છે તો ચાલો આપણે પણ અંદરો અંદર એકબીજાને અભિનંદન આપીએ.
1: કોંગ્રેચ્યુલેશન મિસ્ટર ડી.
0: થેન્ક્સ થેન્ક્સ એન્ડ સેમ ટુ યુ.
2: કોંગ્રેચ્યુલેશન મિસ્ટર ડી, અંશુમાનજી, મુનીશ્વરજી.
3: થેન્ક્સ એન્ડ વોર્મ એન્ડ હાર્ટીએસ્ટ કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ બોથ.
2: થેન્ક્સ. ખરો ઇડરીઓ ગઢ જીતી આવ્યા, મેરી રોઝ લઈ આવ્યા.
0: આપણા માટે આ દરિયા પર સોનાનો સૂરજ ઉગ્યો.
4: છેલ્લી વાર આપણે દરિયાની અંદર ઉતર્યા ત્યારે મારી જમણી આંખ ફરકતી હતી. મને હતું જ કે હવે તો મેરી રોઝ મળશે જ.
5: મારી જમણી આંખ કેમ ફરકી નહીં હોય?
6: તમારી તો બંને આંખ કાયમ ફરકે છે ને, એટલે વધારે ફરકી હશે તો તમને ખબર નહીં પડી હોય.
7: મેકી સાહેબની ધીરજ, હિંમત અને ખમીરને ધન્ય છે.
4: મેકી
0: સાહેબ ના સેક્રેટરીને મેં પૂછ્યું કે મેરી રોઝ એક્સપીડિશન ની પાછળ કુલ કેટલો ખર્ચ થયો હશે, તો કેટલી રકમ કઈ ખબર છે? તમે પાડેલા દરેકે દરેક ફોટા નું આલ્બમ બનાવી પછી મને આપશો?
4: હા હા, કેમ નહીં, વિથ લવ એન્ડ પ્લેઝર. તમને પણ આપીશ મિસ્ટર મુનીશ્વર.
7: થેન્ક યુ.
4: નો સોરી.
5: અરે ડી, પછી એક વાત નક્કી કરવાની તો રહી જ ગઈ, સેક્રેટરી એલેકને પૂછી લઈશું.
0: કઈ વાત?
5: બસ એ જ કે મેરી રોઝ દુશ્મનોની તોપના ગોળા વાગવાથી ડૂબી ગયું હતું કે આપમેળે ડૂબી ગયું, એ નક્કી ના થઈ શક્યું ને?
0: ના, મેં પૂછ્યું હતું, એ એક રહસ્ય જ રહ્યું. દેખીતી રીતે મેરી રોઝને ક્યાંય તોપના ગોળા વાગ્યા હોય એવું લાગતું નથી, એટલે વધારે પડતા વજનથી એક બાજુ નમી ગયું હશે અને ડૂબી ગયું હશે.
6: ઠેઠ તળિયે આડું પડ્યું હતું એટલે એવું જ થયું હશે.
0: એમ જ લાગે છે.
5: અરે મુનીશ્વર, મેરી રોઝમાં જે બધી વસ્તુઓ અકબંધ છે એમાં ઇતિહાસની દ્રષ્ટિએ તમને કઈ કઈ વસ્તુઓ મહત્વની લાગી?
7: આમ તો બધી જ વસ્તુઓ મહત્વની કહેવાય, ખાસ કરીને યંત્રો અને હથિયારો, વેશ પહેરવેશ, પુસ્તકો અને નકશાઓ, દસ્તાવેજો, વાસણો, ફર્નિચર, સિક્કા, મેરી રોઝ ની બાંધણી
6: અને પેલા કેનેડિયન ના બૂટ તો ખરા જ.
7: હા, અલબત્ત એના બૂટ પણ ખરા.
5: અરે યામિની બેન, ત્યાં ફોટાની ફ્રેમ્સ પણ હતી, તમે તો ખાસ જોઈ હશે. કેવી સોનેરી હતી, કેટલી મોટી હતી.
4: હા, અમુક રોઝવુડ ની હતી ને એના પર સાચા સોનાનો ઢોળ પણ ચડાવ્યો હતો.
0: સૈનિકોના હાડપિંજર જોઈ મને તો કઈનું કઈ થઈ ગયું.
7: જહાજ ડૂબતું હશે ત્યારે એમના મનમાં શું થયું હશે? એ અડધા કલાકમાં કેટલા જીવન કેવી રીતે શાંત થઈ ગયા છે.
5: એક બાજુ આપણે આ સમયની આ ક્ષણોમાં જીવીએ છીએ, ત્યારે બીજી બાજુ આ અફાટ વિસ્તરેલો દરિયો વર્ષોથી યુગોથી આવી જ રીતે હિલોડા લેતો ઉછરી રહ્યો હશે.
4: આ સમય, આ દરિયો અને આપણા માનવ જીવનની તમે વાત કરો છો ને, તો સાંભળો, હું પણ એક વાત કહું. બહુ જ નાનકડી વાત છે, નાનકડી જ ઘટના છે, પણ શી ખબર સાથી મારા હૃદયને બહુ જ સ્પર્શી ગઈ. એક સૈનિકનું ચામડાનું પાકીટ મેકી સાહેબ મને ખોલીને બતાવતા હતા, ત્યાં તો એમાંથી એક સ્ત્રીની છબી નીકળી. એના હોઠ પર ખૂબ જ નાજુક સુંદર સ્મિત હતું. છબીની પાછળ લખ્યું હતું, ખૂબ જ જલ્દીથી તને મળવા આતુર છું. આ સ્ત્રીએ લખ્યું હશે કે પુરુષે, હું તો ક્યાંય સુધી કશું બોલી જ ના શકી.
7: મિસ્ટર ડીક, હવે હું તમને બધાને એક ખૂબ જ અગત્યની વાત કહેવા માંગુ છું. થોડાક જ સમયમાં હવે આપણા આ મેરી રોઝ એક્સપીડિશનનો અંત આવશે, આપણે બધા છૂટા પડી જઈશું. પણ હું જે વાત કહેવા માંગુ છું એ પણ આમ તો નાનકડી વાત છે, નાનકડી જ ઘટના છે, પણ એનાથી આપણી આ મેરી રોઝ એક્સપીડિશનની વાતમાં, ઘટનામાં નવો અણધાર્યો વળાંક આવશે. કદાચ હું ઇતિહાસકાર છું એટલે કે ગમે તેમ, પણ મેરી રોઝમાં બીજી બધી વસ્તુઓની સાથે સાથે કેટલાક સૈનિકોની ડાયરીઓ પણ અકબર

0: બંધ સચવાયેલી છે જે મને મેકી સાહેબે આપી. એમાંની મોટા ભાગની તો મેં કાલે રાત્રે જ વાંચી કાઢી. બધાએ પોતપોતાના મન એમાં ખોલ્યા છે. મારા આશ્ચર્ય વચ્ચે મેં જોયું તો મેરી રોઝનો એ દરેક સૈનિક જુદા જુદા કારણોથી સૈનિક બન્યો હતો અને મેરી રોઝમાં આવ્યો હતો. તો હવે સાંભળો એ કારણો. એક સૈનિક આ જગતનો સ્વાર્થ, દ્રોહ, પ્રપંચ અને બે વફાઈથી દુઃખી દુઃખી થઈ પોતાનું દુઃખ ભૂલવા મેરી રોઝમાં આવ્યો હતો.
1: દુઃખ ભૂલવા?
0: હા, દુઃખ ભૂલવા. ત્યારે બીજા સૈનિકને જીવનમાં હંમેશા એકલતા જ સતાવતી હતી અને પોતાની એકલતા ભૂલવા જ તે આવ્યો હતો.
2: એકલતા ભૂલવા?
0: હા, એકલતા ભૂલવા. ત્યારે ત્રીજો સૈનિક પૈસા માટે આવ્યો હતો.
2: પૈસા માટે?
0: હા, પૈસા માટે. ત્યારે કેપ્ટન કીર્તિ માટે આવ્યા હતા. એને કીર્તિ મેળવવી હતી. અને અંશુમાન, તમને યાદ હોય તો મેં તમને કહ્યું હતું કે હું પણ કીર્તિ માટે જ આવ્યો છું. અને તમે બધાએ પણ એકબીજા પાસે અંદરો અંદર પોતાના મન ખોલ્યા છે. અને મારા જાણવા પ્રમાણે આ મેરી રોઝ એક્સપીડિશનમાં આવવાના આપણા બધાના કારણો પણ લગભગ આ જ છે. એટલે કે 438 વર્ષો પહેલાના એ સૈનિકો એ આપણે જ હતા, અથવા તો આપણે આજે છીએ એ બધા 438 વર્ષો પહેલાના સૈનિકો જ છીએ, અથવા તો 438 વર્ષો પસાર થયા જ નથી.

0: అలీ నైనా, ఆ చంపా వెన్నె కెట్లు దక్
1: జమలి ఇమ్మేషను దుక్
0: బబ్బే చుక్రాని మాథై తో యామ్ లోటో లైన్ సౌ పడేస
1: హాలి హో ఈ వాత తో హాచీ
0: మే తో మరే ఈనే లగన్ కట్టా పైలాజ్ కై దిదు తో కే మరే బాప్ నే త్యా క్యారే హూ లోటో లేనే బార్ నత్ గై పైలా సండాస్ బనేవడావ పాచీ లగన్
1: તે હા ચીજ વાત છે ને સંડાસ બનાવવામાં આ સરકાર આટલી સહાય આપે છે
0: હા અને ગામના મોભ્યો થોડી ઘણી મદદ કરે છે ને આપણી તો થોડાક જ રૂપિયા કાઢવાના રહે ને
1: આ વિષ્ણુના પપ્પાને મેં વાત કરી તો ચાવું આમ ફટ દઈને સંડાસ બનાવડાવી દીધું જેવી આમ શાંતિ થઈ જઈ
0: સાચી વાત છે હા આટલી સગવડ મળે ને જાણી જોઈને દખ વેઠવાનું અને આ શૌચાલય બની જાય તો ગામમાં રોગચાળો ના ફેલાય
1: સાચી વાત કીધી તે હો
2: સરકારી સહાયથી હવે તમે પણ શૌચાલય બનાવી શકો છો. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, એક કદમ સ્વચ્છતા તરફ.
3: પાપા મેરે આએંગે ચોકલેટ ખૂબ લાએંગે ઘર અભી વો આએંગે

જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.

0: બસ તું તો હવે બે કલાક પછી અમદાવાદ છોડીશ. નિલેશ, તારી જગ્યા લે એવો મારા જીવનમાં કોઈ સગા સંબંધી કે મિત્ર મને દેખાતો નથી. અલ્યા ભાઈ, હું તો એકલો પડી જઈશ.
1: ચલના જીવન કી કહાની, રુકના મોત કી નિશાની.
0: મેં તને કોઈ વાતે ગંભીર થતો જોયો નથી. આ ઘર છોડીને જાય છે, ક્યારે પાછો આવીશ એ ખબર નથી. મિત્રો, સગાવાલા, અરે હા, આપણા ક્લાસ ટીચર નરોત્તમ સાહેબે તારા માટે આ પુસ્તક મોકલ્યું છે.
2: અરે વાહ, લાવ લાવ લાવ, જો. ઓહો, માદરે વતન. ભરત, જો, હું તો જાઉં છું દેશની સરહદે. મારા જેવા અનેક માદરે વતન છોડીને દેશની સરહદે, દેશની રક્ષા માટે રાત દિવસ જોયા વગર સગા સંબંધીને છોડીને
0: પાછા આદર્શ લવારા શરૂ. મને બરાબર યાદ છે, વર્ગમાં સ્કૂલનું ઇન્સ્પેક્શન કરવા ઇન્સ્પેક્ટર આવેલા. બધાને એક જ સવાલ પૂછતા હતા, ભગવાન ઘરે આવે તમને કહે માંગ માંગ, તો તું શું માંગે? બધાએ જુદા જુદા જવાબો આપ્યા. કોઈએ કહ્યું ખૂબ પૈસાવાળા, કોઈએ મોટા ઉદ્યોગપતિ થવાનું કહ્યું, કોઈએ ડૉક્ટર, તો કોઈએ ન્યાયાધીશ, તો કોઈએ પાયલટ,

0: પણ તારો જવાબ આજે મારા હૈયામાં કોતરાયેલો છે. અક્ષરો સ્પષ્ટ વાંચી શકાય છે. તે રણકતા અવાજે ઉત્સાહભેર કહ્યું, સાહેબ, મારે તો લશ્કરના વડા, સર્વોચ્ચ પદ, જનરલ ઓફ ઇન્ડિયન આર્મી થવું છે. સાહેબે ફરી કહ્યું, હજી વિચાર કરીને જવાબ આપ. સરહદે લાડવા ખાવા નથી જવાનું. તોપગોળા, બોમ્બ મારો, ગોળીઓની રમઝટ. જો ભાઈ, ત્યાં જીવન મરણનો જંગ હોય છે.
1: બસ એ જ ક્ષણે મનમાં ગાંઠ વાળી દીધેલી. ને કદાચ એ જ દિવસથી મારી કલ્પના, મારી મહત્વાકાંક્ષા, મારા સપના આર્મીમાં, લશ્કરમાં જવાનો સંકલ્પ બની ગયા. ને એ પછી તો મિત્રોમાં, ઘરમાં, સગાવાલાઓમાં, બધામાં નવા ચહેરા દેખાવા લાગ્યા. લશ્કરનો ગણવેશ પહેરેલો પંજાબી, હિન્દી, મરાઠી, મલયાલી, તમિલ, બંગાળી. અને ભરત, મારું કુટુંબ મોટું ને મોટું થતું ગયું. ભારતની તમામ ભાષાઓ મારા કાનમાં ગુંજવા માંડી. ભરત,
0: અરે કાકાએ મને કહ્યું છે કે જામનગરની બાલાછડી સૈનિક સ્કૂલમાંથી સ્ટેશને મૂકવા 10 મિત્રો તારી રાહ જોતા હશે.
1: અરે વાહ,
0: ચાલ તું તૈયાર થા, હું પણ કપડાં બદલીને સ્ટેશને આવું છું.
2: મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ દે, હો મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ.
3: જરાય કુટુંબ છોડવાનું દુઃખ છે ભાઈ? આ લે નાસ્તો, તને ખૂબ ભાવે છે ને તે તલ સાંકળી તારા પપ્પાએ ખાસ યાદ કરીને બંધાવી છે. આ ભાવતી મીઠાઈઓ, હલવાસન, ઘારીના પેકેટ મોકલ્યા છે, પાણીની બોટલ પણ અંદર મૂક.
1: બા બા, તારી પાડેલી આ બધી ટેવો મને નડવાની છે. લશ્કરના કમાન્ડરે માર્ચનો ઓર્ડર આપ્યો તો એવા સમયે તે મને આ લાગણીથી આપેલી તરબતર મીઠાઈ ખાવાની લાલચ થશે તો ત્યાં મને કોણ આવા નાસ્તા ને મીઠાઈ આપવા આવશે? બા, હું આમાંનું કશું જ નહીં લઈ જાઉં. આમે હું સરહદ ઉપર જમાઈ થઈને નથી જતો, દીકરો થઈને માની રક્ષા માટે જાઉં છું. આવા લાગણી ભીના છપછબિયા સૈનિકને ના શોભે. બા, કાલ સુધી તમે કલેક્ટરના પત્ની હતા, પણ આજથી તમારી ડિગ્રી વધી છે, નવી ઉમેરાઈ છે ડિગ્રી. હવેથી તમે લશ્કરી કેપ્ટનના માતા છો, એ કેમ ભૂલી જાઓ છો?
3: દીકરા, સાચું છે બેટા, મારે તો ડોક્ટરની માં થવાની ઈચ્છા હતી, પણ તે ક્યાં કોઈનું સાંભળ્યું છે? જેવી પ્રભુની ઈચ્છા. લે હવે ગોળ ખા બેટા. આપણી પેઢીઓમાં કોઈએ વિચાર્યું ન હતું કે તું લશ્કરમાં જઈ અને કેપ્ટનની માં બનાવશે મને. પણ હવે જતા જતા એક વાત કહે, તું હવે રજા લઈને આવીશ ત્યારે આપણી જ્ઞાતિના સીજી રોડ પરના પાટડિયા જ્વેલર્સવાળા કાંતિભાઈની દીકરી શ્વેતાને કેપ્ટન નિલેશની પત્ની ક્યારે બનાવીશ કે નહીં બનાવે એ ચોખ્ખે ચોખ્ખું કહે.
1: બા, મારી વાલી બા, એક વાત કહું. આજે હું જ્યારે દેશની પત્નીઓની, બહેનોની અને અનેક દીકરીઓની રક્ષા માટે સરહદે જાઉં છું ત્યારે તને આવી સ્વાર્થી વાતો કરવાનું મન થાય છે? જો બા, હમણાં કશું જ નહીં, પાછો રજા લઈને આવું ને ત્યારે તું જે કહીશ તે, તારી પસંદગી પ્રમાણે તું જે નક્કી કરીશ એની સાથે ફેરા ફરીશ. બસ વચન વચન.
3: જતા જતા શું કામ રોડાવતો જાય છે?
4: અરે ભાઈ, તારા સરકારી ઓળખપત્રો, પછી બ્રિગેડિયરનો તારા પોસ્ટિંગનો છેલ્લો પત્ર, પછી મીઠાઈનું પેકેટ, બધું મૂક્યું કે નહીં વ્યવસ્થિત?
1: અરે બાપુજી, મારા મા બાપને મૂકીને કોઈ પણ મીઠાઈ મારા ગળે ઉતરે ખરી? બાપુજી, હું આવતી રજાઓમાં આવું ને ત્યારે આપણે સાથે મીઠાઈ ખાઈશું, ભરતના લગ્ન વખતે. આ જઈને નવરાશના સમયમાં હું ત્યાં ભાંગડા શીખી લઈશ, અને પછી તો લગ્નમાં એ બલે બલે બલે બલે બલે.
4: બરાબર છે, સારું સારું સારું. તારું આ બધું બરાબર બેગમાં ગોઠવાઈ ગયું?
1: હા બાપુજી.
4: તારું ઓળખપત્ર ફાઇલમાં કશું રહી નથી જતું ને?
1: હા ના.
4: તો હવે સાંભળ, હવેની રજાઓ જરા વધારે મંજૂર કરાવીને આવજે. તારા લગ્નનું ફાઇનલ કરીને જ જવાનું જાઉં, સમજો?
1: બાપુજી, તમે તો ભગવાનમાં માનો છો ને, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ બધું થાય છે ને, આપણું ચાલે છે.

0: અત્યારે તો બસ એક જ વાત મનમાં છે, હરિનો મારક છે શૂરાનો, નહીં કાયરનું કામ જો. તો બાપુજી, હવે હરિની આજ્ઞા પ્રમાણે મને આશીર્વાદ આપો.
1: આશીર્વાદ બેટા.

अतिराई, उत्तेजना, कुतूहल, कल्पनाओं। आज 18,000 फीटनी ऊंचाई है सियाचिन, दुनियानु सौथी ऊंचाई आवेलू युद्ध क्षेत्र काराकोरम। पर्वतों थी पथरायेली बर्फाच्छादित हार माला। भूतकाल में युद्धों में केट केटला सैनिकों मादरे वतन खातर शहीदी वोरी प्राण गुमाया। केटलाए बर्फना तूफान में गुम थया, बर्फ में दटाया, -30 डिग्री में मेडिकल इमरजेंसी नो भोग बनया, ब्लड प्रेशर थी जान खोया। आजनी तारीख सुधी में कुल्ले 35,870 जवानों, नॉन कमीशन तथा कमीशन ऑफिसरो जाननी कुर्बानी आपी छे। भारतीय लश्करना कुल्ले 14,00,000 सैनिकों अने बधा पाछळ पगार उपरांत शस्त्रों, ट्रांसपोर्ट तथा अन्य खर्चाओ कुल 14,00,000 करोड़ उपरांत थया। अने रोज क्या युद्ध थाय छे, छताय जानहानि तो नियमित थाय छे। हृदयनी तकलीफ, ब्लड प्रेशरनी तकलीफ, मानसिक ताण, रोजनी नीरसताथी कंटाळीने आपघातना जवल्ले पण जरूरथी बनता बनावो बने छे। भारतीय लश्करनी त्रणे पांखोनो कुल सरवाळो 14,00,000। आ 14,00,000 घरोमांथी कोईए पिता, कोईए भाई, कोईए काका, मामा, दियर, जेठ, पति, ससराने मोकल्या छे आपणी, कुटुंबनी, समाजनी, देशनी रक्षा करवा। वियोगना भोग बेठ्या छे आ बधाने सरहदे मोकलीने। અને હવે જ્યારે દેશની હાલત પર નજર કરીએ તો લાંચિયા ભ્રષ્ટ સરકારી અધિકારીઓ, બેરસળિયા વેપારીઓ, કાળા બજારીયાઓ, રાજનેતાઓ, વેપારી ઉદ્યોગપતિના દલાલો, સરકારી સરંજામની ખરીદીમાં વચેટિયાઓ, દેશ પરદેશમાં સક્રિય રાજકીય પક્ષોના દલાલો, વિદેશી બેંકોની મદદથી ભ્રષ્ટ લેતી દેતી, આ બધું લશ્કરના જવાનો દૈનિક પત્રો કે ટેલિવિઝન દ્વારા નથી જાણતા? પીઠમાં કોઈએ છરો ભોંક્યો હોય, ક્યાંક વિશ્વાસઘાત થયો હોય એવી વેદના, અસહ્ય વેદના, કુદરતની પ્રતિકૂળ પરિસ્થિતિમાં લાચારી અનુભવતા, એમના કુટુંબ સાથે થતા દુર્વ્યવહારો, બળાત્કારો, સામાજિક અન્યાયો, આ બધું આપણા સૈનિકો ટેલિવિઝન, દૈનિક પત્રો, રેડિયો, સોશિયલ નેટવર્કિંગ થકી નહીં જાણતા હોય? અને છતાંય દેશપ્રેમથી સરહદે દોડનારા, લશ્કરમાં જોડાનારા 14,00,000 માનવ સમુદ્રમાં આજે એક વધુ ટીપું ઉમા રહ્યું છે, કેપ્ટનના વિશે, કેપ્ટન નિલેશ। આજે તો આવી લાગણીઓની ભરતી મારામાં ઉછળીને મારી બેચેની વધારી રહી છે, મારી બેચેની વધી રહી છે।

0: આજે નિલેશને લેવા કોણ ગયું છે? ડ્રાઈવર સમય પર આવ્યો હતો ને?
1: સમયથી વહેલા બંને ડ્રાઈવરો હાજર હતા. મેં નરો તમને મોકલ્યો છે, હવે આવતા જશે.
0: પણ ટ્રેન સમયસર હોય તો ને? કાયમની સૂચના આપેલી છે, સ્ટેશનેથી નીકળે ત્યારે ફોન કરીને જાણ કરે. ફોન આવ્યો?
1: આવતો હશે. આજનો દિવસ કલેક્ટર નહીં બનતા. તમે હવે નહીં લો. આજે તમે ગાંધીનગર જવાનું ના રાખ્યું હોત તો ના ચાલત.
0: સરકારમાં નોકરી કરું છું, મારે ઉપર જવાબ આપવાનો હોય છે. લો આ ફાઇલો આવી ગઈ. અરે ભાઈ ત્યાં મૂકી દે ને. હા બસ. અને ઓફિસમાં જાણ કરજે, તૈયાર થઈને આવું છું.
1: આજે તમે શાંતિ રાખજો, દીકરો ઘેર આવે છે.

0: રોજની જેમ મુલાકાતીઓને ધમકાવો એ મને તો નથી ગમતું. આ ઘર છે, ફાઇલ, મુલાકાતીઓ, ટેલિફોન હજાર આવે, આ ઘર તો લાગતું જ નથી. અલ્યા શંકર, આજે નિલેશભાઈ આવે છે, હમણાં રજા પાડતો નહીં, જરા સાચવી લેજે. હા, મોટો લશ્કરી અમલદાર થયો છે, લે આ શાક રસોડામાં મૂકી દે.
1: બા,
0: ઓહો, ભૈલો આવી ગયો, ભૈલો સુકાઈ ગયો. હા જોને, પહેલા જેવો ગોળ ગોળ ગાલ હવે નથી રહ્યા તારા. હા, જે નાસ્તો આપ્યો તો તે ખાધો કે બીજાને ખવડાવી દીધો?
1: અરે બા, મારા બધા ઓફિસર મિત્રોએ એ જ સાંજે તારો આપેલો નાસ્તો પૂરો કરી નાખ્યો. હવે આ વખતે છે ને, જરા વધારે આપજો.
0: હવે મારે મજૂરી નથી કરવી, આવશે તારી સગલી ને બનાવશે. જો નિલેશ, આ વખતે તો તારે છોકરી પસંદ કરીને જ જવાનું છે. 24 વર્ષ પૂરા થયા, આપણી જ્ઞાતિના બધા તારી ઉંમરના કુંવરાઓની કંકોત્રીઓ આવી ગઈ. બધા નાતવાળા મને તારા જન્માક્ષર માગી માગીને હેરાન કરે છે. મેં કહ્યું, જુઓ આ વખતે મારે મારા હીરાને સારી મીટીમાં જડવાનો છે.
1: અરે બા, તમને કેટલી વાર કહ્યું મેં કે હમણાં મારો લગ્નનો કે વિવાહનો કોઈ વિચાર નથી. એ બા, તારા હાથનું બનાવેલું ખાવાનું એમ કંઈ મારે સહેલાઈથી નથી ગુમાવવાનું. હા, બાલાછડી સૈનિક સ્કૂલમાં મારી સાથે પેલો સદાશિવ કુલકર્ણી ભણતો હતો, તને યાદ છે?
0: હા,
1: એ 10 દિવસ પછી અહીંયા આવવાનો છે, અને પછી અમે લોકો બંને સાથે સિયાચીન મોરચે જવાના છીએ.
2: આ હા નિલેશ, આ હા, મારો દીકરો, મારો વાઘ આવે છે. વાહ વાહ.
1: પ્રણામ બાપુજી.
2: આશીર્વાદ. આ વખતે 10 દિવસ નહીં ચાલે હો, તારા મોટા ભાઈના લગ્ન કરતા તારા વખતે વધારે મારે ધામધૂમ કરવી છે. આપણી કુળદેવી ક્ષેમ કરી માતાના દર્શને 2 દિવસ બધાને ભિન્ન માળ 5 લક્ઝરી બસ લઈને જવાનું છે. કલેક્ટરનો ડગલો ઉતારી હવે બાપની શેરવાની પહેરી મારે માલવું છે. એ પહેલા એ જવાબ આપ, સિયાચીન પોસ્ટિંગ તને ફાવે છે ને? એટલે કે હમણાં તો મોરચો શાંતિ છે ને, એટલા માટે કે આ છાપાઓ વાંચીને મને જરા ચિંતા થઈ ગઈ.
1: બાપુજી, 1947 થી 1987 ત્રણ યુદ્ધો થયા, પણ એ લોકો ક્યાં કંઈ સમજે છે, ક્યાં કંઈ માને છે. એ કાયમનું રાજકારણ તો ચાલવાનું, બહુ લાંબુ ચાલવાનું.
3: એ સાહેબ, પેલા રોડ ખાતાવાળા સાહેબ આવી ગયા છે.
2: હા હા, જુઓ તમે મા દીકરો અંદર જઈને વાતો કરો. નિલેશ, તારી ભાભીએ તને ખૂબ ભાવથી સુખડી કરી રાખી છે. અરે તમે શું માં થયા છો? છોકરાને ખવડાવીને અસલ પહેલા જેવો 5મા ધોરણમાં હતો એવો ગોળ મટોળ કરીને મોકલો, જેથી જીતીને છાતી ઉપર 4 મેડલ વધારે લગાવીને આવે. લઈ જાઓ, લઈ જાઓ એના અંદર, અને જમાડો એને ભાવતા ભોજન.
4: ગુડ મોર્નિંગ સાહેબ.
2: ઘેર કેમ આવવું પડ્યું? આપણે ઓફિસમાં મળવાનું રાખેલ છે. કંઈ નહીં, ચાલો બોલો, શું વાત છે?
4: બધાની હાજરીમાં ઓફિસમાં ઉતાવળે થોડા સમયમાં શું વાત થાય સાહેબ?
2: હવે મુદ્દાની વાત કરો ને, શું કહેવું છે? ટૂંકમાં કહો, મારે આજે સમયની મારામારી છે. બોલો, તમે પૈસા લીધા હતા?
4: હા સાહેબ. અરે બધા જ વ્યવહાર કરે છે, આ જ રીત છે, આ જ રીત ચાલી આવે છે બધા જ.
2: બધાની વાત છોડો, કાયદો કાયદાનું કામ કરશે. અત્યારે તો તમારી જ વાત કરો ને.
4: સાહેબ, રહેમ રહે વિચારો, આ જ રીતે ચાલ્યું આવે છે. 30 લાખ મોટી વાત નથી કરોડોની સરખામણીમાં. લાંચ રૂશ્વત ખાતાના સાહેબને મળી લીધું છે, સેટિંગ પણ થઈ ગયું છે. જો આપનો રિપોર્ટ આજે મને મળે ને તો કામ પતી જાય એમ છે સાહેબ.
2: એમ તો તમે મારી સાથે કામ પતાવવા આવ્યા છો
4: સાહેબ? એન્ટી કરપ્શનના ગોયલ સાહેબને આજે તમારો રિપોર્ટ પહોંચાડું ને તો આજે જ ઓર્ડર થશે, એવું બધું ગોઠવાઈ ગયું છે.
2: કેટલામાં ગોઠવ્યું છે?
4: 25 લાખ. પણ સાહેબ, તમારા પણ એટલા જ? હો,
2: 30 લાખમાં પકડાયા અને કરોડનો ખર્ચો.
4: હા સાહેબ, હવે બધા માની ગયા છે.

0: કોઈને હોન્ડા સિટી કાર, તો કોઈને છોકરાની ઓસ્ટ્રેલિયાની કોલેજની ફી, ટિકિટને વિઝા, કોઈના ઘેર દાગીના, કોઈને કાશ્મીરના કુટુંબ પ્રવાસનો ખર્ચો.
1: હો, 30 લાખમાં પકડાયા અને 85 લાખનો ખર્ચો. મિસ્ટર ગાંધી, 14 વર્ષની નોકરીમાં કેટલું ભેગું કર્યું છે?
0: સાહેબ, ભેગું તો નથી કર્યું, પણ અમારી ઓફિસમાં એકબીજાને પડખે ઊભા રહી અને મુસીબતમાં સ્ટાફને સાચવી લેવાય છે. જુઓ ને, મારી સાથેવાળાઓએ 2 કરોડ ભેગા કરીને એ જ રાત્રે મારા ઘેર મોકલી દીધા. આવા વખતે બધા સંપી જતા હોય છે સાહેબ.
1: નિકળ, બહાર નિકળ. ગેટ આઉટ. નોનસેન્સ. યુ ગેટ આઉટ. તને તો જેલ ભેગો કરીશ. અરે શંકર, નોકરને બોલાવું. સીધી રીતે બહાર જાય છે કે પછી ધક્કા મારીને તને નોકર બહાર મૂકી આવે? આ બંગલામાં આવે કદી પગ ના મૂકતો.
2: એ સાહેબ, શું કામ ગરમી દેખાડો છો? હું તો જઈશ, મારું કામ તો થશે જ. અરે કેસ નીકળી પણ જશે, બધું જ ગોઠવાયું ગયું છે. અરે સિસ્ટમની સામે શું કામ પડો છો સાહેબ?
1: ગેટ આઉટ.
2: તો સાંભળ, તારાથી કંઈ જ નહીં થાય. હા, તારી બદલી કરાવી નાખીશ અને બીજા અધિકારીઓ આ કામ પતાવશે. આવનાર અધિકારી સહી તો કરશે જ, આમ જ થશે. આ જ રીત છે, આ જ રીતે બધું ચાલ્યું આવે છે અને ચાલશે જ, કોઈ જ ફેર નહીં થાય. આ તો સીધી રીતે કામ થાય એટલા માટે હું મારી જાતે આવ્યો છું. અને સાંભળ, હવે આ તને ગાંધીનગર બોલાવ્યો છે ને, એ આ કેસ માટે જ હું જાઉં છું.
1: બધા જ પટાવાળાથી છેક ઉપર સુધી મારો સ્વભાવ ક્યાંથી બદલીશ? આ દેશદ્રોહી પ્રથા, આ ભ્રષ્ટાચાર, હજી તો વરસ પૂરું થયું નથી ને આ મારી 4થી વાર બદલી થશે. મારા સાથીઓ, અરે મારાથી જુનિયર આ સોલંકી, પ્રજાપતિ, ભટ્ટ, પટેલે ટૂંકા ગાળાઓમાં બંગલા, જમીનો, શહેરો, સોનામાં રોકાણ કરી લીધું. મારા લોહીમાં નથી આ બધું. મા બાપ, શિક્ષકો, વડીલો, ગાંધીજી, ધર્મપુસ્તકો, મારો શું આ સ્વભાવ આ સંસ્કારોથી ઘડાયો છે? આ સિસ્ટમ પ્રથામાં હું બંધ બેસતો નથી. દુશ્મનો ઉપર નીચે બધા જ સંપી ગયા છે. થોડા મુઠ્ઠીભર નેતા, મંત્રી, વડાપ્રધાન આ સડો દૂર કરી શકશે? મારા મોટાભાઈ નરસિંહભાઈ 7 વર્ષથી ઇન્ક્વાયરી તપાસનો સામનો કર્યા કરે છે. કોઈ આશા નથી, કોઈ આશા નથી ઉકેલની. સરકારી ખજાનાની ઉઘાડી લૂંટની પ્રથા કદી બદલાશે? આ અને આવા બધાનું રક્ષણ કરવા મારો દીકરો 18,000 ફૂટ ઊંચે સિયાચિન ગ્લેશિયરની -30 ડિગ્રી ઠંડી સરહદે લગ્ન, કુટુંબ સુખ છોડી સરહદે ચોકી કરી રહ્યો છે? આ ભ્રષ્ટ સમાજ માટે પ્રાણની બાજી લગાવી રહ્યો છે? શું લાંચ લઈને આતંકવાદીઓ, શસ્ત્રો કે RDX દેશમાં આવે છે? રે રે રે, આનો ક્યારે અંત આવશે ખબર નહીં.
3: શું વિચારમાં ડૂબી ગયા બાપુજી?
1: કંઈ નહીં, બોલ. કેટલા દિવસ અમારી સાથે છે? આ વખતે બધાને શાંતિથી મળજે, સુખી થજો ને બધાને કરજો.
3: સુખની વાત ક્યાં આપણા હાથમાં છે? બધું જ લખાયેલું છે, કંઈ બદલી શકાતું નથી. બાપુજી, તમારા ને બાના શબ્દો, શિક્ષકોએ આપેલા સંસ્કાર અને ગીતા મેં વાંચેલી છે, ને એ બધું જલ્દી ભૂલાતું નથી. બાપુજી, તમારે તો બસ ઘરમાં બહુ લઈ આવું, એ સિવાય બીજી કોઈ વાત જ નથી.
1: તે શું ખોટું છે? જો 7 મહિના પછી 25 વર્ષ પૂરા થશે, હવે મોડું કરવાની ક્યાં વાત રહી? 25 વર્ષે લગ્ન, 50 વર્ષે તમારો દીકરો 25 વર્ષનો હોય, 75 વર્ષે 50 વર્ષનો પૌત્ર 25 વર્ષનો ઘરમાં હોય, એવી જિંદગીનું પ્લાનિંગ જરૂરી છે. મોડું કરવાની હવે જરૂર ક્યાં છે?
3: પણ સાચું કહું

0: બાપુજી, હાલ 2 વર્ષમાં તો મારો કોઈ જ વિચાર નથી. હું બહુ સ્પષ્ટ છું, અને મને યોગ્ય પાત્ર લાગશે તો પણ હમણાં તો નહીં જ. હલો, કોણ? કુલકર્ણી? શું ટ્રેન મોડી છે? તો બરાબર 1 કલાક પછી સ્ટેશને પહોંચીશ. શું? અરે, બેગ બિસ્તરા સાથે સ્ટેશને આવું? ભાઈ, શું વાત છે? પાછી સરહદ સળગી કે શું?
1: શું થયું? શું વાત છે?
0: બાપુજી, મારે જવું પડશે. સરહદ પર તણાવ વધી ગયો છે. બધાની રજા રદ થાય એવી છે. બધાને મોરચે હાજર થવાનો સંદેશો આવે છે. મારે જવું પડશે.

0: અહીં નિલેશના સમાચારના શું ખબર છે? નિલેશના સમાચારને હવે 10 દિવસ આડા છે. લગ્નમાં વટ પાડી દઈશ. કોઈ પરમસિંહ નામનો લાન્સ નાયક નિલેશને ભાંગડા શીખવાડે છે. બરોબર પ્રેક્ટિસ કરીને આવવાનો છે મારા લગ્નમાં. બધા ભાંગડા કરતા કરતા માંડવે પહોંચવાનું પ્લાનિંગ છે.
1: અલે ભરતિયા,
0: હા
1: તને શું ઉતાવળ આવી કે ભાઈને મૂકીને ઘોડે ચડી ગયો? અમારો તો વિચાર હતો કે એક માંડવે તમારા બંનેના પ્રસંગ ઉકેલવા.
0: આંટી, લગ્નનું એ ક્યાં નક્કી કરે છે? તમારી જોડે આમન્યા નડે, પણ મારી જોડે ક્યાં દિલ ખોલીને વાત કરી છે? કોઈ દિવસ 5 નંબરવાળી સ્મિતા પંચોલી જો બારીએ ના દેખાય ને તો સોસાયટીના નાકેથી ઘેર પાછો આવે, કંઈક ભૂલી ગયાનું બાનું કાઢે, થોડી વારે પાછો આવે, પાછો જાય, જ્યાં સુધી સ્મિતાના દર્શન ના થાય.
1: જા જા હવે. અને એવું હોય ને તો મને ખબર ન પડે? જ્યારે લગ્ન વિશે એને પૂછીએ ને ત્યારે આ દેશની વાતો કરે, ડાઈ ડાઈ મોટી મોટી. અલ્યા, તારે તો વાત કરવી હતી મને. એની માં સુશીલાને 1 મિનિટમાં રાજી કરત.
0: કાકી, એક દિવસ મેં એને પકડી પાડ્યો તો આપણો ભાઈ રોજ કંઈક ને કંઈક ભૂલી જવાનું બાનું કાઢીને પાછો આવે. શું કાયમ માણસને સોસાયટીના નાકે જઈને જ યાદ આવે? વાત મારી સાથે કરે ને નજર સ્મિતાની બારી તરફ રાખે. કાકી, મને ખબર ના પડે, પણ એવા મેંઢા જોડે 1000 વાર પૂછવા છતાં પણ મારી જોડે શું છુપાવવાનું? મગનું નામ મરી નથી પાડતો. મેં કહ્યું સ્મિતાને હું પૂછી લઉં. બોલ, તને ગમે છે? લાખ વાર પૂછેલું, એક જ વાત એ કયા કરે? ના ભાઈ ના, એવું કંઈ નથી. અને કાકી, એની નજર તો 5 નંબરના બંગલાની બારી સામે. જવાબ મને આપે અને મારી સામે જોવે નહીં. કાકી, હું એને નથી ઓળખતો, એની રગે રગ જાણું છું. તમે જ કહો કાકી કે છોકરી વાળા પણ ક્યાં સુધી રાહ જોવે? આમ ને આમ એની કંકોત્રીએ છપાઈ ગઈ અને સ્મિતા સાસરે જતી રહી.
1: અલ્યા ભરતિયા, તારે મને વાત તો કરવી હતી.
0: અરે કાકી, તમે આપણા નંગ નિલેશ કુમારને નથી ઓળખતા? હવે આ વખતે મારી 8 સાળીઓમાંની 1ની જોડે ફિટ કરવાની ગેરંટી મારી. બસ.

ગયા છે. 1984માં દેશની ચીન સરહદે મારું પોસ્ટિંગ હતું. આજે મને સ્પષ્ટ યાદ છે, એક જવાન ફાયરિંગમાં શહીદ થયો. કોફિન લઈને અમે ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાની સરહદે આવેલા સાવ નાના ગામ સમરિયામાં પહોંચ્યા. પહેલી વાર કોફિન લઈને. એ ગામમાં એ દિવસ પહેલા કોઈ કોફિન નહોતું આવ્યું. એની સગર્ભા પત્નીનું હૈયા ફાટ રુદન આજે મારા કાનમાં પડઘાયા કરે છે. કપાળમાં પૂરો ગોળ ચાલલો મારી નજર સામે ભૂંસાયો. કપાળ લાલ થયું. એ હૃદય વિદારક કલ્પાંત મારા કાનમાં ગુંજી રહ્યું છે. આજે આટલા વર્ષે નથી ભૂલાતું એ કલ્પાંત. 5 વર્ષની ને 3 વર્ષની 2 દીકરીઓ. એ હૈયા ફાટ રુદન બેચેન કરી નાખે છે. આજે એમની જિંદગી વિચારતા ખબર પડે છે કે જિંદગી તો સરહદ હોય કે શહેરો હોય કે ગામડા હોય, ક્યાં ક્યારે અચાનક પૂરી થાય છે એની કોને ખબર હોય છે. મૃત્યુને દેશ શું, પરદેશ શું, શહેર શું કે ગામડા શું, શું ફરક પડે છે. સ્મિતાના ઉપરના હોઠને ખૂણે તલ છે. આ ફોટામાં તલ હોઠની નીચે જમણી બાજુ છે. આવો સુંદર ચહેરો. કોફિન ઘરે આવે ને રડે તો કેવો લાગે?

બે કલાકથી કોઈ ફાયરિંગ થયું નથી. અહીંની પૂનમની રાત મને બહુ જ ગમે છે. કવિતા લખવાનું મન થાય એવી ચાંદનીમાં ઉર્મિઓની ભરતી આવે છે. હજુ વધારે યાદ આવે છે, સાબરમતી નદીની રેતમાં ઉઘાડા પગે કલાકો ફરતા. આજે ભરતનો કાગળ આવ્યો છે, એની સાડીનો ફોટો મોકલ્યો છે. પૂછે છે કેવી લાગે છે. ફોટો એની સાડીનો અને છતાંય ચહેરો સ્મિતનો કેમ દેખાય છે મને? અરે, સરહદના સૈનિકો દર વખતે બધા પોતાના વતનમાં પગે ચાલીને નથી જતા, ઘણાને કોફિનમાં જતા જોયા.

ઘર યાદ આવે છે. સ્મૃતિના ચિત્રપટ થઈને ઝડપથી દ્રશ્યો બદલાય છે, વર્ષોના દ્રશ્યો બદલે છે. પપ્પા, મમ્મી, બે ભાઈઓ અને એક બહેન. સાચું કહું તો એની બહેનપણી બહુ યાદ આવે છે. અમારાથી પાંચમું મકાન, એ સંતાઈને જોતી પડદા પાછળ ઊભી રહીને, ને હું પણ ચોરી છુપીથી કશાય પ્રયત્ન વગર એ મને દેખાઈ જતી. પણ એની માનો અભિપ્રાય મારા માટે બદલાઈ ગયો. લશ્કરમાં શું કામ લોકો મરવા જતા હશે. એની નજરે મારી મૂર્ખાઈ મોટી, ખૂબ મોટી, માફ કરી શકાય નહીં એવી હતી. એકવાર મારી નાની બહેન શ્વેતા સાથે સ્મિતા મારા ઘરે આવી હતી. એણે જ્યારથી જાણ્યું કે લશ્કરમાં મારી પસંદગી થઈ છે, ત્યારે મારા નીકળવાના સમયે તેની બારી પાસે પડદા પાછળ દેખાઈ નહોતી. બહુ સૂનું સૂનું લાગેલું. નેશનલ ડિફેન્સ એકેડેમી દહેરાદૂન અને મહારાષ્ટ્રના ખડકવાસલા ખાતે લશ્કરની ટ્રેનિંગ પૂરી કરી જ્યારે ઘેર ગયો, ત્યારે એના બંગલા નંબર 5 સામે નજર નાખી. ફરી પાછું સૂનું સૂનું લાગ્યું. ઘેર પહોંચ્યો, કંકોત્રી હાથમાં લઈ જોવા ગયો તો બાનો પાછળથી અવાજ આવ્યો. સ્મિતાના લગ્ન વખતે તને ખૂબ યાદ કરેલો. એ પૂછતી હતી, માસી નિલેશ લગ્નમાં નહીં આવે? જતા જતા સરસ પેકિંગ કરેલી ચોપડી તને આપવાનું કહીને ગઈ છે, લે. એ ચોપડી રોજ હાથમાં લઉં છું. પાનાઓની વચ્ચે ચપ્પટ થઈ ગયેલી ગુલાબની પાંદડીઓમાં આજે હું નિયમિત સ્મિતાની સુગંધ શોધું છું. હવે પરણવાના વિચાર નથી આવતા. જનૂનથી લશ્કરી આદમીની રૂક્ષતા કેળવી રહ્યો છું. બહુ વસમું લાગે છે. આ ભીડમાં, વસ્તીમાં અનેક ચહેરાઓમાં નજર શોધે છે એને. લૂંટાઈ ગયું, બધું લૂંટાઈ ગયું. મારી મૂડી, મારું નૂર, મારી દુનિયા. બહુ વસમું વસમું લાગે છે. એ મોજાની જેમ ઉછળતી હતી ને પવનની જેમ લહેરાતી હતી, ને હું હસુ હસુ થઈ જતો હતો. બારી પાછળ શરમાઈને એક બે ઘડી આંખના પોપચા પાછા ઢાળી દેતી. શરમાતી સ્મિતા નથી ભૂલાતી, નથી ભૂલાતી સ્મિતા. આજે એ જ બારી સુંકાર ભેકાર લાગે છે. નિર્ધન થઈ ગયા, લૂંટાઈ ગયા. ભવરે ને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા રાજકુંવર. કોણે રાજકુમાર? એ રૂપની રાણી, મારા વ્યક્તિત્વને સુગંધિત કરનારી મેરે સપનો કી રાણી. ભવરે ને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા.

0: દાદાજી, નેશનલ એકેડેમી ઓફ ડિફેન્સ દહેરાદૂન જાઉં છું. મારું લશ્કરી જીવન ગૌરવવંતુ થાય તે માટે આશીર્વાદ આપો.
1: દીકરા, તે તારા કાકા કેપ્ટન નીલેશના ડગલે ચાલવાનું નક્કી કર્યું છે, પણ યાદ રાખજે, લશ્કરમાં ઘર જેવું ખાવાનું નહીં મળે, આ લાડ પ્રેમ એ પણ નહીં મળે. ટીવી પર કાલે જોયું ને, દાળ પાણી જેવી હશે, રોટલી દાઝેલી હશે, સગવડ ઘર જેવી તો નહીં જ મળે.
0: ભારત માતાના પનોતા પુત્ર તરીકે જાઉં છું, તમામ મુશ્કેલીઓ માટે તૈયાર છું. કોઈ તકલીફ મને ડરાવી કે હરાવી નહીં શકે. કેપ્ટન નિલેશ કુમારના અધૂરા કામ પૂરા કરવા છે. દાદીમાં, આપ મને આશીર્વાદ આપો.
2: વિજયી ભવ, કુળદીપક થજે, આપણા કુટુંબનું નામ ઉજળું કરજે. જા દીકરા, આજથી આ કુટુંબનો વધુ એક દીકરો

ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ allindiaradio.gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવંત પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે AIRની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. AIRની વેબસાઇટ ઉપર આ લિંક મુકેલ છે. જાહેરાત પૂરી થઈ.

ટા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશવાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી.

मेरे आएंगे चॉकलेट खूब लाएंगे। घर अभी वो आएंगे।

આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશી વાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર

કીર્તિ જેને જાણી તે છે મારી તમારી આપણા સૌની આકાશવાણી આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી આકાશવાણી.

જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ હું ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગઝલો જગજીતસિંહના સ્વરમાં, જે અહીં સમાપ્ત થાય છે. ને હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ.